આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જે અહીં સમાપ્ત થાય છે. અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે. આ સાથે જ આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.4 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે સોમવાર, આષાઢ દિનાંક 29, શક સંવત 1948, વિક્રમ સંવત 2082ની અષાઢ સુદ 7, તારીખ 20 જુલાઈ 2026. અત્યારે સવારના 5:54 થઈ રહી છે. શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. રે આજ અષાઢ આયો, મેં નૈણનમાં નીરમાં મનનો તે માઢ ગાયો, દૂર દખણ મીટ માંડીને મોરલે નાખે ટહેલ, વાદળી સાગર એ જ છાંડીને વરસી હેતની હેલ, એમાં મન ભરીને મતવાલો મોર નાયો, રે આજ અષાઢ આયો. કવિ નિરંજન ભગતની આ પંક્તિઓ સાથે પ્રથમ પ્રસારણ સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની માહિતી. અત્યારે 6:05 અર્ચના ભક્તિસંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ. ચિંતનાત્મક લઘુવાર્તાલાપની શ્રેણી અમૃતધારા 6:30. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સુરસરિતા અને સદાબહાર ગીત. 7 જૂની ફિલ્મના ગીતોના કાર્યક્રમ. ગુજરાતી ગીતો રજૂ કરીશું 7:20 અને 9:30. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30. સવારે માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે 9:00. સાહિત્ય પત્રિકાના અંકમાં 10:02 પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈ સાથે વૈશાલી ત્રિવેદીનો સંવાદ રજૂ થશે. 10:30 અને 11:02 ફિલ્મ સંગીત. સુગમ સંગીતનો પ્રસારણ સમય સવારે 10:45 અને બપોરે 1:10. ગેરફિલ્મી હિન્દી ગીતો રજૂ કરીશું 11:30. બપોરે 12:02 અને 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. 12:30 સહિયર બહેનો માટેના કાર્યક્રમમાં શ્રી રામ મોરી લિખિત વાર્તા શ્રેણી મહોતું. આજની વાર્તા બળતરા. પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી. પ્રસ્તુતકર્તા હિતેશ માવાણી. 1:30 ફોજી દોસ્તો માટે ફિલ્મ સંગીતનો વિશેષ કાર્યક્રમ છે ભારતી. સાંધ્ય પ્રસારણમાં 5:10 ગુલમહોર અને 8:15 સુર માધુરી ફિલ્મ સંગીતના કાર્યક્રમો. લોકસંગીતનો કાર્યક્રમ 5:45. યુવા દોસ્તો માટે વિશેષ કાર્યક્રમ યુવવાણી અંતર્ગત સિનેમા અને સાહિત્ય વિશે ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક શ્રી સંદીપ પટેલ સાથે પ્રિયલ દેસાઈની વાતચીત રજૂ થશે. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. સંસદની દૈનિક કાર્યવાહીની સમીક્ષા રાત્રે 8:00. 8:30 રજૂ કરીશું ગુજરાતી ગીતો. સ્પોટલાઇટ કાર્યક્રમ 9:15 અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે. વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી આજ કે ફનકાર રાત્રે 9:30 અને રાત્રે 10:00 સંસદના પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવશે. શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની અને હવે હવામાન સમાચાર. અમદાવાદનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 36.4 નોંધાયું, જે સામાન્ય કરતાં 2.7 જેટલું વધારે રહ્યું. લઘુત્તમ ઉષ્ણતામાન 27.1 નોંધાયું, જે સામાન્ય કરતાં 0.9 જેટલું વધારે રહ્યું. સવારે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94% નોંધાયું છે. ગઈકાલે રાત્રે 8:30 આજે સવારે 5:30 સુધી વરસાદનું પ્રમાણ 8 મિલીમીટર જેટલું નોંધાયું છે. આગાહી છે કે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વરસાદના 1-2 ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અત્યારે સવારના 6 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

ભક્તિ સંગીતના કાર્યક્રમમાં શ્રોતા મિત્રો હવે સાંભળીએ હસન ઇસ્માઇલ સોલંકીને રચના કબીર સાહેબની છે.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃતધારા. આજનો વિષય છે વૈદિક વાંગ્મય. વક્તા શાસ્ત્રી હસમુખલાલ શાસ્ત્રી.
2: વૈદિક વાંગ્મય. ઓમ શ્રી વેદ નારાયણાય નમો નમઃ. વિદ ધાતુ પરથી વેદ શબ્દની ઉત્પત્તિ છે. જેના દ્વારા યથાર્થ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય તેને વેદ કહેવાય છે. સર્વમ વેદાત પ્રસિદ્ધતિ, આ સ્મૃતિવાક્ય પ્રમાણે બધા દર્શનશાસ્ત્રની ઉત્પત્તિ વેદમાંથી થયેલ હોય. વેદ એ જ્ઞાન અને વિજ્ઞાનનો ખજાનો છે. વૈદિક સાહિત્યના સંકલનમાં બે પરંપરા જોવા મળે છે, એક બ્રહ્મ પરંપરા અને બીજી યજ્ઞ પરંપરા. વેદ અપૌરુષેય છે એમાં ભાષા અને ભાવની પૂર્ણતા જોવા મળે છે. અપૂર્ણને પૂર્ણ બનાવવું એ વેદોનો મુખ્ય હેતુ છે. વેદ્યંતે જ્ઞાયંતે ધર્માદિ પુરુષાર્થા ચતુ

0: अनेन स वेदः धर्म अर्थ काम अने मोक्षादि चारेय पदार्थोनु सम्यक ज्ञान जेना द्वारा थाय तेज वेद छे। यजुर्वेद परंपराना मुख्य प्रवर्तक महर्षि वैशंपायन छे। अहीं यजुर्वेद संहिताना एक प्रसिद्ध वैदिक मंत्रनी समीक्षा करीशु। ओम चत्वारी श्रृंगा त्रयो अस्य पादा द्वे शीर्खे सप्त हस्तासो अस्य त्रिधा बद्धो वृषभो रोरवीति महोदेवो मर्त्याउ आवेशो। आ मंत्र यजुर्वेद संहिताना 17मा अध्यायनी 91मी कंडिका छे। आ मंत्र द्वारा याज्ञिको अग्नि पूजन करे छे। आ मंत्रमा वृषभना रूपकनु बे रीते निरूपण करवामां आवे छे। एक वृषभ रूपी यज्ञ यजननु प्रतिपादन करे छे तो बीजा रूपकमा शब्दशास्त्र एटले व्याकरण शास्त्रनु प्रतिपादन करेल छे। प्रथम वृषभ रूपी यज्ञ यजननी वात करीए। चत्वारी श्रृंगा एटले चार सींगड़ा एटले सोम यज्ञना चार होताओ ब्रह्मा उद्गाता होता अने अध्वर्यु। त्रय पादा त्रण पग एटले ऋग्वेद यजुर्वेद अने सामवेद। द्वे शीर्षे बे माथा हवीरधान अने प्रवर्ग्य। जेमनू मस्तक हवीरधान अने ग्रीवा प्रवर्ग्य छे। शिरा एवास्य हवीरधानम ग्रीवा वै यज्ञस्योपसद शिरा। हवीरधान एटले होमवानी वस्तुओ अने प्रवर्ग्य एटले सोम यज्ञनी प्रारंभिक विधि। सप्तहस्ता अस्य होम करनारा सात हाथ अथवा सात छंदो सात हाथ समान छे। त्रिधाबद्ध प्रातःकाळ मध्यान्हकाळ अने सायंकाळ एम त्रणे काळनो सोमरसनी आहुति साथे संबंध छे। वृषभो रोरवीति महोदेवो मर्त्याम आवेशो। अति शब्द करतो आ वृषभ हिरण्य गर्भ स्तंभ पर्यंतना जेवो ज्ञान कार्य समुच्चय करनारा शरीरधारी मनुष्यो छे। तेमा रहेला आ महादेव मनुष्यनु कल्याण करे छे। आ यज्ञ पुरुषनो वृषभ एटले उत्तम समृद्ध रूपक छे। हवे आ वृषभना बीजा रूपकनी वात करिए। बीजू रूपक शब्दशास्त्र एटले व्याकरण शास्त्रनु प्रतिपादन करे छे। मुखम व्याकरणम स्मृतम आ उक्ति प्रमाणे व्याकरण वेद पुरुषनु मुख कहेवाय छे। जेम मुख सिवाय शरीरनी पुष्टि अशक्य छे तेम व्याकरण सिवाय वेद पुरुष स्वरूप शरीरनी रक्षा पण असंभव छे। शब्दशास्त्र प्रमाणे वृषभनु रूपक चत्वारी श्रृंगा એટલે જેને નામ ક્રિયા ઉપસર્ગ અને નિપાત એમ ચાર સિંગડા છે। ત્રયો અસ્ય પાદા વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળ એમ ત્રણ કાળરૂપી ત્રણ પગ છે। દ્વે શીર્ષે સુપ અને તિંગ એમ સુબંત અને તિગંત બે માથા છે। સુબંત એટલે સાત વિભક્તિના પ્રત્યયો અને તિગંત એટલે ધાતુના પ્રત્યયો। સપ્ત હસ્તાસો અસ્યો સાત હાથ એટલે સાત વિભક્તિઓ। પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી અને સપ્તમી આ સાત હાથ છે। ત્રિધાબદ્ધ એકવચન દ્વિવચન અને બહુવચન હૃદય કંઠ અને મસ્તક એમ ત્રણે સ્થાનોમાં બાંધેલ છે। વૃષભો રોરવીતિ જે વૃષભ શબ્દો દ્વારા અર્થપૂર વાણીનો ઉચ્ચાર કરે છે। મહોદેવો મર્ત્યાઉ આવેશો આ મહાન દેવ અર્થપૂર્ણ વાણી દ્વારા મનુષ્યમાં પ્રવેશ કરીને તેઓની સર્વ કામનાઓ પૂર્ણ કરે છે।
1: અમૃતધારામાં આપ સાંભળી રહ્યા હતા વક્તા શાસ્ત્રી હસમુખલાલ શાસ્ત્રીને। વિષય હતો વૈદિક વાંગ્મય। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન। આજના ભાગના કલાકાર અનુરાધા પોડવાલ, સ્વરકાર સતીશ ભાટિયા।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા અનુરાધા પોડવાલ, સ્વરકાર સતીશ ભાટિયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે અમે આપને લઈ જઈએ છીએ જૂની હિન્દી ફિલ્મોના ગીતોની સફરે. કાર્યક્રમ છે સુર સરિતા. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં પરખ ફિલ્મનું ગીત, ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર સલીલ ચૌધરી.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ આરડી બર્મનના સંગીત નિર્દેશનમાં મજરૂ સુલતાનપુરીની ગીત રચના, યુગલ સ્વર મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો. ફિલ્મ છે પ્યાર કા મોસમ.

શ્રોતા મિત્રો, પ્યાર કા મોસમ ફિલ્મના આ યુગલ ગીત સાથે જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 6:55 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

શ્રોતા મિત્રો, મોહમ્મદ રફી અને ગીતા દત્તે ગાયેલા યુગલ ગીત સાથે જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસું સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સી ટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરાશે. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પર, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા થશે. આ ઉપરાંત જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા ખરડો, આવકવેરા સુધારા ખરડો, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા ખરડો 2026 પર પણ ચોમાસું સત્ર દરમિયાન ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1-800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી

0: ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. ભરૂચના દહેજ સ્થિત ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે આજે રાજ્યમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા પ્રમાણમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનો નાશ કરાશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર આ કામગીરી હાથ ધરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. 2 હેક્ટરમાં ફેલાયેલા આ વનમાં 85 પ્રજાતિના 20,000 રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે શ્રી પટેલે નાગરિકોને માતાના માનમાં એક વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શ્રી પટેલે બાકરપુર ખાતે 43 લાખના ખર્ચે નવનિર્મિત પશુ ઉપકેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ અને પશુપાલકોની સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સેટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે સંગઠિત રીતે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું અરવલ્લીના DSP DP વાઘેલાએ જણાવ્યું હતું.
1: 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે એ પોતાના નાણાકીય લાભ માટે થઈ ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે.
0: નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જાનકી આશ્રમ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું. સાંસદ મનસુખ વસાવા દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી.
2: વનસૃષ્ટિ બચાવવા માટે સતત અભિયાન ચાલે છે અને આદિવાસી વિસ્તાર માટે પણ કહેવાય છે કે એક સિક્કાની બે બાજુની જેમ આદિવાસી છે તો વનસૃષ્ટિ છે, વૃક્ષો છે, વૃક્ષો છે તો આદિવાસી છે. તો આદિવાસી સમાજે પણ વૃક્ષોની જાળવણી કરી નવા વૃક્ષો ઉગાડવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માકે નામ એક વૃક્ષ વાવવાનું એક અભિયાન સમગ્ર દેશમાં અપીલ કરી છે. તો એના ભાગરૂપ ડેડિયાપાડા તાલુકાના જાનકી આશ્રમમાં આ એક અમારો પાર્ટીનો કાર્યક્રમ છે. એની સાથે સાથે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આવ્યો છે.
0: આણંદ ખાતે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હેઠળની સંસ્થા ICERના મહાનિદેશક ડોક્ટર ML જાટ અને સંસ્થાના નિર્દેશક ડોક્ટર મનીષ દાસે દેશભરમાંથી આવેલા ઔષધીય પાક પ્રોસેસિંગ અને ઇનોવેશન કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઔષધિ પાકોનું વાવેતરમાં વધારો કરવા ICER દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું ડોક્ટર ML જાટે જણાવ્યું હતું.
3: करके इतना अच्छा महसूस हो रहा है क्योंकि ये लोग जिस तरीके से बहुत सारे किसानों को जोड़ के और मेडिसिनल एरोमेटिक प्लांट की खेती को बढ़ावा दे रहे हैं, ट्राइबल फार्मर्स के साथ में जुड़ के काम कर रहे हैं, उनकी जीविका के साथ में ही बाकी लोगों का स्वास्थ्य के लिए जो काम कर रहे हैं ये काफी सराहनीय है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABHDને ફોલો કરશો. ગુજરાત ATSએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. ATSના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવક ભરૂચ સ્થિત દારૂલ ઉલુમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ATSના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. UAPA હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ATSને આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા અને આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય સહિતની સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેલાણા ગામે 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે મોત નીપજ્યું છે. બાળકના મોતની પુષ્ટિ સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં કરવામાં આવી છે. આ કેસ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા 4 થઈ છે અને અન્ય 9 જેટલા બાળકોના મોત શંકાસ્પદ લક્ષણોના કારણે થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વાયરસથી બચવાના પગલાં અંગે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર મેહુલ ગોસાઈએ વધુ માહિતી આપી.
4: મોટા ભાગે આ રોગ છે એ ચોમાસાની સીઝનમાં થતો હોય છે, ભેજવાળા વાતાવરણમાં, અને આ બાળકમાં

0: પણ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની હિસ્ટ્રી બે દિવસ પહેલા હતી કે ભારે વરસાદ પડ્યો હતો. અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય, ત્યાં આ બ્રિડિંગ થતું હોય છે સેન્ડ ફ્લાયનું, એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે. એટલે મારી સમગ્ર વાલીઓને, ભાવનગર જિલ્લાના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે ચોમાસાના વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખો.
1: છેલ્લા 24 કલાકમાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. નવસારીના જલાલપોરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના દર્શાવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત છે. સાબરકાંઠાના વડાલી, ખેડબરમાં, પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો. તો આજી 2 ડેમ જે રાજકોટમાં આવેલો છે તેની જળસપાટી જાળવી રાખવા ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે, જેને લઈને નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા લોકોને સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન પશુપાલકોને સૂકો ઘાસચારો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે માટેની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરે ધોરડો ખાતે ઘાસના ગોડાઉનની મુલાકાત લઈ ઘાસની ગુણવત્તા અને જાળવણીની સમીક્ષા કરી. આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સ્પેનના ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિના સામે 1-0 જીત અપાવી. આ જીતથી સ્પેને પુરૂષોનો બીજો ફિફા વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું છે. પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં 3જી વનડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1 જીતી લીધી. ઇંગ્લેન્ડે ભારતને 388 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટે 360 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે. પોરબંદરના રાણાવાવ તાલુકાના બોરીશા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કુવામાં અચાનક મહાકાય મગર આવી ચડતા પંથકમાં ભારે કૌતુક અને ફફડાટ વ્યાપી ગયો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસું સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સીટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ભાસ્કર વોરાની ગીત રચના હંસા દવેના સ્વરમાં.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: અને હવે માણીએ આકાશવાણી અમદાવાદ ગાયક વૃંદના કલાકારોએ ગાયેલી રમેશ પારેખની ગીત રચના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કાર્યક્રમમાં હવે માણીએ અવિનાશ વ્યાસની શબ્દરચના. કલાકાર છે મુકેશ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: અને હવે માણીએ સૈફ પાલનપુરીની આ રચના અનંત વ્યાસના સ્વરમાં.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की. तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં આપીએ વિરામ. ગુજરાતી ગીતો સાથે આપને ફરી મળીશું 9:30. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 7:45 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. ચોમાસુ સત્રની પૂર્વ સંધ્યાએ સરકારી સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તમામ રાજકીય પક્ષોને સંસદનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મે પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો ચલાને મે દિક્કત આઈ થી ક્યોંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારુ રૂપ સે ચલે, ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમે સબ લોગ યોગદાન કરે.
0: સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો ચર્ચામાં પસાર કરશે અને પસાર કરવા પ્રયત્ન કરાશે.
2: આજ લોકસભામાં સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ

0: संख्या संशोधन विधेयक 2026 पर चर्चा निर्धारित है, जबकि राज्यसभा में राष्ट्र गौरव अपमान निवारण संशोधन विधेयक 2026 पर चर्चा सूचीबद्ध है। मानसून सत्र के दौरान जन्म और मृत्यु पंजीकरण संशोधन विधेयक, आयकर संशोधन विधेयक और सूक्ष्म लघु और मध्यम उद्यम विकास संशोधन विधेयक पर भी चर्चा किए जाने की संभावना है। अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली।
1: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે લોકસભાની કાર્ય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન સરકાર તેમજ વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનાર કાયદાકીય અને અન્ય કાર્યો પર મંતવ્યો લેવાયા હતા. શ્રી બિરલાએ રચનાત્મક ચર્ચા, અર્થપૂર્ણ સહભાગિતા અને સર્વોચ્ચ સંસદીય પરંપરાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચિસિનાઉમાં તેમના મોલ્ડાવન સમકક્ષ માયા સેન્ડુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટોઘાટો કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ મોલ્ડાવાના સંસદના પ્રમુખ ઇગોર ગ્રોસુને પણ મળશે અને મોલ્ડાવા ભારત સંસદીય મિત્રતા જૂથના સભ્યો સાથે વાતચીત કરશે. વધુમાં રાષ્ટ્રપતિ એક બિઝનેસ ફોરમને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થઈ રહેલા સંસદ સત્રને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં કોઈપણ વિરોધકૂચ સરઘસ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી કે મંજૂર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસે જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 આ વિસ્તારમાં લાગુ છે, તેથી જંતર મંતર સિવાય આ વિસ્તારમાં 5 કે તેથી વધુ વ્યક્તિઓનો વિરોધકૂચ સરઘર્ષ પ્રદર્શન અને સભાઓ પર સખત પ્રતિબંધ છે. દિલ્હી પોલીસે તમામ નાગરિકોને કાયદાનું પાલન કરવા, કોઈપણ અનઅધિકૃત મેળાવડા અને કૂચમાં ભાગ લેવાથી દૂર રહેવા અને જાહેર શાંતિ સલામતી અને સુરક્ષા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી છે. પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે યુસીસી તમામ સમુદાયોને સમાન તકો અને અધિકારો પ્રદાન કરશે અને આ કાયદો તે દિશામાં એક મોટું પગલું છે. આ બિલ હવે આજથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવશે. યુસીસીની મુખ્ય જોગવાઈઓ હેઠળ રાજ્યમાં એક કરતાં વધુ લગ્ન માન્ય રહેશે નહીં. છૂટાછેડા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. મહિલાઓ અને પુરુષોને સમાન વારસાના અધિકારો મળશે. એક મહિનાની અંદર લિવ ઇન રિલેશનશીપની નોંધણી ફરજિયાત રહેશે. ગામડાના સ્તર સુધી લગ્ન નોંધણી ફરજિયાત રહેશે અને આદિવાસી સમુદાયોને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળને ફરીથી ટોચ પર પહોંચાડશે. શ્રી શાહે કોલકાતામાં અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે સહકાર ભારત ટેક્સી યોજના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે કેબ ડ્રાઈવરોને સશક્ત બનાવશે.
2: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના અભિપ્રાયો મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનોને મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમેરિકાએ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાની ડ્રોનના વિસ્ફોટ દરમિયાન 3 અમેરિકન સૈનિકોના મૃત્યુની પુષ્ટિ આપી છે. અગાઉ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે જોર્ડનમાં અજાણ્યા મૃતદેહો મળ્યા છે, જ્યાં એક અલગ ઈરાની હુમલામાં 2 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા હતા અને એક ગુમ થયો હતો. સાંભળી એક અહેવાલ.
3: અમેરિકાએ કહ્યું કે યે હમલા

0: जॉर्डन में अमरीकी सैनिकों की मौत का बदला लेने के लिए किया गया है। अमरीकी केंद्रीय कमान ने कहा कि उन्होंने ईरान की तटीय निगरानी सेना और वायु रक्षा केंद्रों, समुद्री क्षमताओं और मिसाइल व ड्रोन ठिकानों पर हमले किए। सेंट्रल खातम अल अंबिया मुख्यालय की कमांडर मेजर जनरल अली अब्दुल्लाही ने चेतावनी दी है कि ईरान की सेना अमरीका की किसी भी आक्रामक कार्रवाई का करारा जवाब देगी। दोनों पक्षों के बीच हॉर्मुज जलडमरू मध्य पर नियंत्रण को लेकर संघर्ष चल रहा है। समाचार कक्ष से वैष्णवी।
1: ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે લાલ રંગની ચેતવણી જારી કરી છે। આગામી બે દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે કર્ણાટક, રાયલસીમા, તેલંગાણા, રાજસ્થાન, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વીજળી તેમજ તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી પણ છે। ઉત્તરાખંડમાં ગઈકાલે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મેદાની અને પર્વતીય પ્રદેશોમાં જનજીવન પર અસર થઈ છે। મોટાભાગના જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ છે। સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 હરાવી ફિફા વર્લ્ડ કપ 2026નું ચેમ્પિયન બન્યું છે। સ્પેનમાં સબસ્ટિટ્યૂટ ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિનાની સામે 1-0 જીત અપાવી। ભારતીય પુરુષ અને મહિલા ટીમ ફિફ્થ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્તક માટે રવાના થઈ। પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં ત્રીજી વનડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1 જીતી લીધી છે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા।
2: આજના મોટાભાગના અખબારોમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદથી તારાજી અંગેના સમાચાર પહેલા પાને તસવીરો સાથે લેવાયા છે। ઉત્તર પૂર્વોત્તરના રાજ્યોમાં ભૂસ્ખલન, 26ના મોત, આ હેડલાઇન છે સંદેશની। નવ ગુજરાત સમય લખે છે જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ, 25ના મોત। ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે આભ ફાટતા ભયાનક પૂર, 18ના મોત। દિવ્ય ભાસ્કર લખે છે વાંગચૂકને સરકારી હોસ્પિટલ લઈ જવા એ મનસ્વી નિર્ણય, SC। ફાયર વિભાગે 147 સ્થળોની ફાયર સેફટી ચકાસણી કરી 30 એકમોને નોટિસ ફટકારી, આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ। મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા UCC બિલને મંજૂરી આપી। સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે। અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે।

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હૈ જન જન કી.

શ્રોતા મિત્રો, અત્યારે સવારના 8 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સમાચાર પ્રભાત અને 8 વાગીને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ અમારા દિલ્હી કેન્દ્રથી.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે.

સવારે સવારે સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર. મિત્રો, રોજિંદી ઘટમાળમાંથી થોડી ક્ષણો ચોરીને જ્યારે આપણે આકાશ તરફ નજર કરીએ છીએ ત્યારે વિજ્ઞાન આપણને વિસ્મયથી ભરી દે છે. સમયના વહેણ સાથે આજનો દિવસ એટલે કે 20 જુલાઈ ઇતિહાસના પાના પર કેટલી યાદો લઈને આવ્યો છે. તો ચાલો સવારે સવારે કાર્યક્રમની આજની સફરનો આરંભ કરીએ. હું છું તમારી દોસ્ત નેહા. મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ મૂન ડે. વર્ષ હતું 1969 અને તારીખ હતી 20 જુલાઈ. ઇતિહાસનો એ સોનેરી દિવસ જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પહેલો કદમ મૂક્યો હતો. એપોલો 11 મિશન હેઠળ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન દ્વારા ચંદ્ર પર કરાયેલા પ્રથમ માનવ ઉતરાણની ઐતિહાસિક સિદ્ધિની યાદમાં આજનો આ દિવસ ઉજવાય છે. માનવનું એક નાનું કદમ માનવજાત માટે એક વિશાળ છલાંગ સાબિત થયું. વિજ્ઞાનની આ એ સિદ્ધિ છે જેણે આપણને સપના

0: મળી ગયું. અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
0: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
0: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
0: કરું છું. આરબીઆઈ કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: શ્રોતા મિત્રો, ચંદ્ર પર પહોંચવા માટે જેટલી બૌદ્ધિકતાની જરૂર પડે એટલી જ કુશાગ્રતાની જરૂર ચોરસ ખાનાની રમત એટલે કે શતરંજમાં પણ જોઈએ. મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ચેસ ડે. 1924માં આજના દિવસે જ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી અને આજ ઐતિહાસિક સ્થાપનાની યાદમાં રમત પ્રત્યેના આદરને એક નવું આકાશ આપવા માટે યુનેસ્કોએ એક અદ્ભુત વિચાર રજૂ કર્યો. એક એવો વિચાર જેણે દુનિયાભરના ચેસ પ્રેમીઓને એક તાંતણે બાંધી દીધા. સત્તાવાર મંજૂરી મળ્યા બાદ વર્ષ 1966થી દર વર્ષે આજના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી થાય છે. ભારતે વિશ્વને ચેસની રમત આપી અને આજે આપણા ગ્રાન્ડ માસ્ટર્સ દુનિયાભરમાં ચેસની રમતમાં ડંકો વગાડી રહ્યા છે. કાર્યક્રમમાં સાંભળીએ સીતા ઓર ગીતા ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મન્ના ડેના સ્વરમાં.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: અને શ્રોતા મિત્રો, હવે પ્રયાણ કરીએ બોલીવુડના સુવર્ણ યુગ તરફ. હિન્દી સિનેમામાં એક સમય એવો હતો જ્યારે થિયેટરની બહાર ટિકિટો માટે લાંબી લાઇનો લાગતી, અને જે ફિલ્મમાં એ અભિનેતા હોય એ ફિલ્મની સિલ્વર જ્યુબિલી અચૂક ઉજવાતી. જી હા શ્રોતા મિત્રો, હું વાત કરી રહી છું હિન્દી સિને જગતના જ્યુબિલી કુમાર એટલે કે રાજેન્દ્ર કુમારજીની, જેમની આજે જન્મજયંતિ છે. આરઝુ, સંગમ, આઈ મિલન કી બેલા જેવી સુપરહિટ ફિલ્મો આપનાર રાજેન્દ્ર કુમારજીનો અભિનય એટલો સહજ અને ભાવવાહી હતો કે શ્રોતાઓ તેમની સાથે રડતા પણ ખરા અને હસતા પણ ખરા. ભારત સરકાર દ્વારા તેમને દેશના નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. રોમેન્ટિક અંદાજ અને આંખોમાં એક અનોખી નરમાશ, એવા એમના અભિનયની એ ખુશબુ આજે પણ એટલી જ અકબંધ છે. ઝુક ગયા આસમાન ફિલ્મનું ગીત સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, અભિનયના રંગો પછી હવે વાત કરીએ એક એવા સ્વરની જે સ્વરમાં ખુશી પણ હતી અને એક અજીબ પ્રકારની તડપ પણ હતી. આજે હિન્દી સિનેમાના શિખર સમા પાર્શ્વ ગાયિકા ગીતા દત્તજીની પુણ્યતિથિ છે. માત્ર 32 વર્ષની નાની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય લેનાર ગીતા દત્તજીનો અવાજ એટલો કોમળ અને લાગણીસભર હતો કે તેમનો સૂર સીધો આત્માને સ્પર્શી અને ભીંજવી દેતો. પ્યાસા, કાગઝ કે ફૂલ, સાહેબ બીબી ઓર ગુલામ અને એવી તો અનેક ક્લાસિક ફિલ્મો ગીતાદત્તજીના સદાબહાર ગીતો વિના અધૂરી ગણાય. ગુરુદત્તની સિનેમેટિક શ્રેષ્ઠતાને પોતાના અવાજથી સજીવન કરનાર ગીતાજીએ રોમેન્ટિક ગીતોથી લઈ અને અત્યંત કરુણ ભાવોને રૂપેરી પડદે પોતાના સ્વરથી અમર કરી દીધા છે. તેમની ફિલ્મોના ગીતો આજે દાયકાઓ પછી પણ ભારતીય સિનેમાના સુવર્ણકાળની સુવાસ ફેલાવે છે અને સંગીત પ્રેમીઓના હૃદયમાં એક આદરભર્યું સ્થાન પણ ધરાવે છે. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અવાજ સમયની સરહદો ઓળંગીને અમર થઈ ગયો છે. મિત્રો, આ અવાજની જાદુગરીને વંદન કરતા સાંભળીએ ગીતા દત્તનો એ અમર અવાજ પ્યાસા ફિલ્મ માટે.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતિમ પડાવ પર એક એવા વ્યક્તિત્વને યાદ કરવું છે જેમને માટે અભિનય એ કોઈ વ્યવસાય નહીં પરંતુ એમનો શ્વાસ છે. આજે ભારતીય સિનેમા અને થિયેટરના લિવિંગ લેજેન્ડ નસીરુદ્દીન શાહ સાહેબનો જન્મદિવસ છે. આક્રોશ, માસૂમ, વેડનસડેથી લઈને સરફરોશ અને ડર્ટી પિક્ચર સુધીના દરેક પાત્રમાં તેઓ એવી રીતે ઓગળી જાય છે કે પડદા પર નસીરુદ્દીન શાહ નહીં, માત્ર એ પાત્ર જ દેખાય છે. આર્ટ ફિલ્મોને સામાન્ય માણસ સુધી પહોંચાડવામાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમનો અવાજ, તેમનો ડાયલોગ ડિલિવરીનો અંદાજ, બધું જ અદ્ભુત. ભારત સરકારે તેમની કલાની કદરરૂપે નાગરિક સન્માન પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે. નસીરુદ્દીન શાહને ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે 3 વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ અભિનયની એક જીવંત સ્કૂલ સમાન છે. આજે તેમના જન્મદિવસે આકાશવાણી પરિવાર તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવે છે. મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ભૂપેન્દ્રસિંહના સ્વરમાં બાઝાર ફિલ્મનું આ યાદગાર ગીત.

અને શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમની આજની સફરને અહીં વિરામ આપીએ. ફરી મળીશું. નમસ્કાર. સવારે સવારે.

सवारे सवारे। सवारे सवारे।

શ્રોતા મિત્રો, આ હતો માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી. મિત્રો, આપણે માટે ફરી એકવાર રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ સુમન કલ્યાણપુરના સ્વરમાં રમેશ જાનીની ગીત રચના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ ગોવિંદ દરજીની ગીત રચના કલ્યાણી કોઠારકરના સ્વરમાં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ બીરેન પુરોહિતને, રચના મકરંદ દવેની છે.

કાર્યક્રમમાં હવે સાંભળીએ વિભા દેસાઈ અને સાથીદારોએ ગાયેલી કવિ શ્રી સુંદરમની આ રચના.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના યુગલ સ્વરોમાં દિલીપ પરીખની રચના.

0: શ્રોતા મિત્રો, પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે ગાયેલા યુગલ ગીત સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. અત્યારે સવારના 10 થયા છે. હવે સાંભળો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોના કારણે નવા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 630 પોઈન્ટનો કડાકો અને નિફ્ટીમાં 150 પોઈન્ટના ઘટાડા સાથે કામકાજ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચિસિનાઉમાં મોલ્ડાવાના રાષ્ટ્રપ્રમુખ માયા સેન્ડુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદનું ચોમાસું સત્રનો આજથી આરંભ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને બંધારણની ગરિમા તેમજ સંસદીય પરંપરાઓ અને શિષ્ટાચારનું પાલન કરીને સહયોગની ભાવના સાથે સંસદની કાર્યવાહીમાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 58મા આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં 4 સુવર્ણચંદ્રક જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. અમેરિકામાં ભારતીય સમુદાયે અમેરિકાની સંસદ અને યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસને વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે વિઝા પ્રતિબંધો પર નવી 4 વર્ષની મર્યાદાના અમલીકરણને રોકવા અપીલ કરી. ખેડાના વાસદમાં બાળકીના અપહરણ અને હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા 100 બચાવમાં કરેલા ફાયરિંગમાં આરોપીનું મોત. અમદાવાદની એક સોસાયટીમાં દીપડો ઘૂસી આવતા લોકોમાં ભય. વન વિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની તપાસ માટે વિશેષ તપાસ દળ એસઆઇટીની રચના. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોના દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. અરવલ્લી પોલીસે ગુજસી ટોક કાયદા હેઠળ વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરી. ગુજરાત એટીએસએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણના કારણે મોત નિપજ્યું. સવારે 6-8 કલાક દરમિયાન રાજ્યના 48 જિલ્લાઓમાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: નમસ્તે શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકાના આ અંકમાં આપ સૌનું સ્વાગત છે.
3: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
2: સાહિત્ય પત્રિકા કાર્યક્રમ સાહિત્યના રસિક છે એવા લોકોને એનો

0: રસ માણવા મળે એ એકમાત્ર હેતુ સાહિત્ય પત્રિકા કાર્યક્રમનો છે. અને આજે આ બધી વાતોના એન્સાયક્લોપીડિયા સ્વરૂપ એવા એક સાહિત્યના વ્યક્તિ વિશેષને અમે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આમંત્ર્યા છે. પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈ, લેખક, વિવેચક, સંપાદક, પત્રકાર, કોલમિસ્ટ, અનુવાદક અને ભાષા સાહિત્ય સાથે એમએ અને આનંદન એક અધ્યયન વિષય પર પીએચડી પ્રાપ્ત કરનાર, ગુજરાતી સાહિત્ય ભણાવવાનો જેમને 38 વર્ષનો અનુભવ છે, ગુજરાતી વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના પ્રમુખ તેમજ ફેકલ્ટી ઓફ આર્ટ્સ ગુજરાત વિદ્યાપીઠના ડીન તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રમુખ, 110 જેટલા પુસ્તકોનું લેખન અને સંપાદન કાર્ય જેમાં જીવનચરિત્ર, બાળ સાહિત્ય, વિવેચન અને જૈન ફિલોસોફી જેવા વિષયોને આવરી લીધેલ છે, અનેક પુરસ્કારોના પુરસ્કર્તા, ગુજરાત રત્ન, કવિ નર્મદ પુરસ્કાર અને અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કારો, તે ઉપરાંત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને ગુજરાતી સાહિત્યનો રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ એમને મળેલ છે અને 2004માં એમને પદ્મશ્રીનો ખિતાબ પણ મળેલો છે. અનેક નિબંધો, અનેક ચરિત્રાત્મક સાહિત્ય, નવલિકા સંગ્રહ, વિવેચન, ગુજરાત સમાચાર જેવા અગ્રણી અખબારમાં છેલ્લા 50 થી પણ વધુ વર્ષોથી કટાર લેખન. કહ્યું ને મેં કે જો આપણે પરિચય આપવા બેસીએ તો કદાચ આ કાર્યક્રમની અવધિ પૂરી થાય, એટલે એને ટૂંકાવી અને આ પરિચય પાછળના વ્યક્તિત્વને જાણવાનો, સમજવાનો, પામવાનો અને એમની પાસેથી થોડાક સાહિત્યના મોતી વણવાનો એક પ્રયાસ કરીએ. આકાશવાણીના અમદાવાદના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
1: આભાર આપનો.
0: આ બધી વાતો કરતી હતી ત્યારે મને એક મનમાં એક પ્રશ્ન, જયારે હું આપના વિશે બધી માહિતી એકઠી કરતી હતી ત્યારે પણ થયું કે આ પરિચય જે આપની સુદીર્ઘ કારકિર્દીનો છે એની સાથે સાથે એક વ્યક્તિ તરીકે ડોક્ટર કુમારપાળ દેસાઈનો જો પરિચય એક વાક્યમાં આપવો હોય તો આપ કઈ રીતે આપો?
1: વ્યક્તિ તરીકે આપવો હોય તો એ રીતે આપી શકીએ કે સતત પરિશ્રમ કરવો, સતત અભ્યાસ કરવો, આનંદપૂર્વક અભ્યાસ કરવો અને પ્રસન્નતાથી જીવવું. આ બધી જ પ્રવૃત્તિઓ થાય પણ પ્રવૃત્તિઓનો કોઈ ભાર આપણા ચિત્ત પર ન હોવો જોઈએ. બધી જ સિદ્ધિઓ મળે પણ એ સિદ્ધિઓનો કોઈ ભાર ચિત્તમાં ન આવવો જોઈએ અને એ રીતે સતત કાર્ય કરવું, શુભ કાર્ય કરવું. હું એક આપણે નાનું ઉદાહરણ આપું તો મારા માતુશ્રી જ્યારે એમની અંતિમ અવસ્થા હતી ત્યારે એમણે મને બોલાવીને 3 વાત કરી. મને કે મારે તને કશું જ કહેવાનું નથી, માત્ર 3 વાત કહેવી છે. એક, સૌથી પહેલી વાત, સારું જોજે. આ જગતમાં ઘણી વસ્તુઓ એવી છે કે જે કાંટા ભરી હોય, દુઃખદ હોય, પણ આપણે આ જગતમાં કાંટાના બદલે ગુલાબ જોવા. એને બીજું કહ્યું, સૌનું જોજે. અને સૌનું જોજે એનો અર્થ એ કે તું પોતે સુખી હોય એમ નહીં, પણ તારી સાથેના લોકો, તારી આજુબાજુના લોકો, તારી સાથે કામ કરતા લોકો, એમના સુખનો પણ હંમેશા વિચાર કરશે. અને એને ત્રીજી મને વાત કરી, એ કહ્યું કે ઊંચું જોજે. ઊંચું જોજે એટલે કોઈ પણ સ્થિતિ આપણે પહોંચ્યા હોય, કોઈ પણ સન્માન પ્રાપ્ત કર્યું હોય તો એનો કોઈ ગર્વ ધારણ કરવાને બદલે આપણે આપણાથી જે ઊંચી વ્યક્તિઓ હોય, જેને વધારે આગળ કામ કર્યું છે, એના ઉપર નજર ઠેરવવી. કદાચ આ 3 બાબત એ મારા જીવનમાં ઘણી મહત્વની બની છે.
0: વાહ, કહેવાય ને કે બાળકના પ્રથમ ગુરુ, પ્રથમ શિક્ષક એની માતા હોય, એટલે જે પ્રથમ શબ્દ એના હૃદયમાં અંકિત થાય એના આધારે જ જીવન ઘડતર થતું હોય છે. તમારા આ 3 જે સૂત્રો તમારા માતાએ તમને આપ્યા એના ઉપરથી જ એક ખ્યાલ બાંધી શકીએ કે આ આટલું સુંદર જીવન કઈ રીતે બન્યું હશે. હવે આપનું બાળપણ જે છે તે રાણપુર બોટાદ જિલ્લામાં, હવે એ સમયમાં 1942 એના પછી તમારું બાળપણ નહીં, એ સમયે તો શાળાનું એટલો બધો વ્યાપ નહોતો, ભણતરનો એટલો બધો વ્યાપ નહોતો, પુસ્તકો નહોતા, તો આ પ્રીતિ કઈ રીતે બંધાઈ?
1: મારા પિતા શ્રી જય ભીખુ એ અહીંયા અમદાવાદમાં રહેતા અમે, અને મારે ત્યાં કવિ દુલા કાગ આવે, પંડિત સુખલાલજી આવે, ગુણવંતરાય આચાર્ય આવીને સરસ મજાના ઓઠા કહેતા હોય, દુલા કાગ આવીને રામાયણની સરસ મજાની કથાઓ કહેતા હોય, કલાકો સુધી કહ્યા કરે, અને એક આપણે રસ્તરબોળ બની જઈએ, કોઈ જુદી સૃષ્ટિમાં ચાલ્યા જઈએ એવો અનુભવ થાય. ત્યારે ઝવેરચંદ મેઘાણી આવે, એટલે ધૂમકેતુ સાહેબની ચોકલેટ તો મેં ઘણી ખાધેલી, આપણા જાણીતા નવલિકાકાર ધૂમકેતુ, એ આવે ત્યારે અમે રાહ જોઈએ છોકરાઓ કે હવે ચોકલેટ હમણાં મળશે જ, અને હંમેશા ખિસ્સામાં પોતે ચોકલેટ રાખીને આવે. એટલે બહુ નાનપણથી જ એક સાહિત્યકારો સાથેનો પરિચય મનુભાઈ જોધાણી છે કે ચિત્રકાર

0: ચંદ્ર છે આ બધાનો થયો. એટલે આપોઆપ હું જોઉં કે આ બધા સાહિત્યકારો કેવું સરસ સર્જન કરે છે, એટલે મારા મનમાં એક એમ થાય કે હું પણ ક્યારેક કંઈક લખું.
1: તો એવી કોઈ એકાદી પંક્તિ કે એકાદું તમને બાળપણમાં સાંભળેલો હોય જે આજે પણ તમને આમ આંખ બંધ કરો તો એ ગણગણવાનું મન થાય તો અમારા શ્રોતાઓ માટે?
0: હા, એક પંક્તિ હું આપને કહું કે મારા પિતાશ્રી હંમેશા કહેતા અમને બધાને કે સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું. જેમ અગરબત્તી પોતે જાતે

0: કરી ગયું એ આપના પિતાનું નામ આમ તો બાલાભાઈ, પણ જય ભીખુ જે ઉપનામ એ એક કંઈક વિશિષ્ટ લાગ્યું
1: હા, એ વાત બહુ સાચી છે તમારી.
0: તો આ ઉપનામ કે આ તખલ્લુસ એમણે કઈ રીતે ધારણ
1: કર્યું? ક્યારેક આ ભીખુ શબ્દથી લોકો માનતા કે આ કોઈ સાધુ પણ હશે, પણ મૂળ વાત એવી છે કે જય ભીખુમાં જય છે એ જયાબેન, એટલે મારા માતૃશ્રી નામ જયાબેન હતું. અને મારા પિતાનું એક હુલામણું નામ એ સમયમાં ભીખાલાલ હતું, એટલે એમણે જય અને ભીખુ આ બે ભેગું કરી અને જય ભીખુના નામથી લખવાનું શરૂ કર્યું.
0: અચ્છા, એ પોતે પણ એક લેખક હતા.
1: હા, એમને લગભગ 250 થી વધારે પુસ્તકો લખ્યા.
0: એમનો જે ખેડાણ હતું એ કયા ક્ષેત્રમાં?
1: એમનું ખેડાણ છે નવલકથા, નવલિકા, પછી રેડિયો નાટક. આ રેડિયો નાટક પણ એમને ત્રણેક લખેલા એ વખતે, એમ જુદા જુદા વિષયો ઉપર એમનું ખેડાણ હતું.
0: હા, એટલે સ્વાભાવિક છે કે ઘરમાં જ બાળપણથી સાહિત્યની ચર્ચાઓ, સાહિત્યકારનું આવન જાવન, એમની સાથેની બેઠકો, એ બધા શબ્દો સતત કાને પડ્યા કરે. એટલે અનાયાસે તમારી અંદર એક પ્રીતિ માનીએ છે કે જાગી ગઈ કે ભાઈ મારે પણ સાહિત્યના ક્ષેત્રમાં
1: પુસ્તકો બધા જુદા જુદા આવેલા.
0: જી જી જી. પણ હવે આ જ એક આનો જ એક ભેખ ધરવો સાહિત્યની સેવા કરવાનો શું છે? એક શોખ હોવો એ જુદી વસ્તુ છે, પણ એને જ એક જીવન લક્ષ્ય બનાવવું કે એનો જ ભેખ ધરવો અને આ જ ક્ષેત્રમાં આપણે સંપૂર્ણપણે આપણું યોગદાન આપી દેવું કે જીવન જ એને બનાવી દેવું, એને ફક્ત જીવન નિર્વાહનું સાધન નહીં પણ એને જીવન જ બનાવી દેવું, એવું આપને ક્યારે લાગ્યું અને પછી એ દિશામાં આપે કઈ રીતે કામ શરૂ?
1: 11મા વર્ષે એક વાર્તા લખી. એ વાર્તા એક અનામી શહીદની હતી અને પછી હું એ વાર્તામાં મેં જેમ તંત્રી ઓળખી ન જાય કે જય ભીખુનો પુત્ર છે, એટલે મેં કુબા, મારા ફાધરનું નામ બાલાભાઈ હતું એટલે કુબા દેસાઈ એ નામે હું વાર્તા આપી આવ્યો. એ વાર્તા છપાઈ અને આપ જાણો છો કે આપણી પહેલી વાર્તા છપાય એટલે કેટલો આનંદ હોય. આપણને થાય કે આખી દુનિયા આપણી આ વાર્તા જુએ અને આપણે એને માણીએ. એમાંથી આ લખવાનું શરૂ થયું. લખતી વખતે એક ખાસ ખ્યાલ એ રાખ્યો કે જેન લખવા ખાતર લખવાનું નહીં, પણ જે વસ્તુનો કોઈ ધક્કો લાગે આપણને, જે વસ્તુનું આપણને મન થાય કે મારે આ કામ કરવું જોઈએ અથવા સમાજને આની જરૂર છે, એવું લખવું. મારો એક સિદ્ધાંત એવો છે કે જેમ અન્ન તેવો ઓડકાર, એટલે પ્રજાને એક એવો ઓડકાર અન્ન આપવું કે જેને કારણે એના જીવનમાં સુખ, મંગલ્ય, શુભનો ભાવ, પોઝિટિવિટી આ બધું આવ્યા કરે. એટલે એ રીતે દાખલા તરીકે હું લાલબહાદુર શાસ્ત્રીને મળવાનું બન્યું. મને બહુ રસ પડ્યો એમના જીવનમાં. આવું એક ફકીર જેવો માણસ જેને મોટર લીધીને દેવું કર્યું હોય અને જે કાથીના ખાટલામાં સૂતા હોય, અથવા તો એવી વ્યક્તિ વિશે મારે લખવું જોઈએ. તો મેં એમના વિશે એક બહુ મોટી બાયોગ્રાફી મહામાનવ શાસ્ત્રી લખી. એટલે કોઈ વસ્તુ મને સ્પર્શે, દાખલા તરીકે મને એમ થયું કે આપણે ત્યાં ઇતિહાસમાં એક એવી ખોટી માન્યતા છે કે રાજ્ય જેને કાઢી મૂકે એ માણસ દેશદ્રોહી બને. તો મેં કચ્છમાંથી એવા પ્રસંગો શોધ્યા કે રાજ્ય એને કાઢી મૂક્યો હોય કોઈ કારણસર, પણ એ ભાઈ બહેન કે ત્રણેક જણા હોય એ જાતે પોતાની ધરતી માટે, વલો અસાજો વતન માટે, પોતાના વતનને ખાતર પોતાની કુરબાની આપે.
0: ઘણી વખત એવું થાય કે વણ ખેડાયેલા જે વ્યક્તિ વિશેષો હોય કે એની જીવન કથા જે હોય કે જે ખૂબ મૂકપણે સમાજની અંદર કાર્ય કરતા હોય અને એના વિશે ક્યાંય કશું જ રેખાંકિત ન થયું હોય, તો એને પણ લોકો સુધી લાવવાનું કામ એક લેખક અને એક સાહિત્યકાર, એક સમાજસેવી સાહિત્યકાર સ્વરૂપે કરવાનું હોય છે, એ તમે સુપેરે નિભાવ્યું. હવે સાહિત્ય લેખન કાર્ય શરૂ થયું, પછી છાપામાં વાર્તા છપાઈ, ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું, એમાંથી આપ શિક્ષણ ક્ષેત્રે વળ્યા, પછી અચાનક ત્યાંથી જૈનિઝમ પર કેવી રીતે આવી ગયા?
1: હવે હું શિક્ષણ ક્ષેત્રમાં મેં લગભગ હું પીએચડી ગાઈડ તરીકે મેં લગભગ 20 થી 22 વિદ્યાર્થીઓ તૈયાર થયા અને હું 5 વિષયમાં પીએચડી ગાઈડ હતો. એટલે ગાંધી દર્શન છે, મધ્યકાલીન સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય છે, એ રીતે. પણ મેં પોતે જ્યારે વિચાર કર્યો કે મારે થીસિસ જ્યારે લખવો છે તો કયા વિષય પર લખવું, તો મને યાદ આવ્યું કે મારે મહાયોગી આનંદઘન ઉપર લખવો છે. અને પછી એ થીસિસ લખતા લખતા હું આખા જૈન દર્શનમાંનો અભ્યાસ કરવા લાગ્યો. મારે મન આ દર્શન, એ જૈન દર્શન હોય, વેદાંત દર્શન હોય કે આ બધા દર્શનો, એ આપણને એક જીવન જીવવાની પ્રણાલી બતાવે છે, પદ્ધતિ બતાવે છે, કઈ રીતે સારું જીવન જીવી શકાય એના કેટલાક સિદ્ધાંતો એમાંથી ઉગી નીકળે છે. અને એને પરિણામે મેં એનો વધારે અભ્યાસ કર્યો, વિશ્વભરના લગભગ 20 દેશોમાં એના વિશેના પ્રવચનો આપ્યા, વિશ્વ ધર્મ પરિષદ જે ભરાય છે, જેમાં

0: એકવાર 1893માં સ્વામી વિવેકાનંદ ગયા હતા, તો 1993માં ત્યાં જઈને મેં થોડીક વાત કરી હતી. એમ જુદી જુદી કોન્ફરન્સમાં ગયો. મૂળ મારો ખ્યાલ એવો છે કે ધર્મથી ઉપર છે અધ્યાત્મ, જે આપણા ભીતરમાં કામ કરે છે. ધર્મમાં આપણે થોડુંક બહાર કામ કરીએ છીએ. મારે વ્યક્તિને ધર્મ દ્વારા એના ભીતરી અધ્યાત્મ તરફ લઈ જવો છે. અને એ જો અધ્યાત્મ એને મળે તો દરેકના જીવનમાં સંઘર્ષ હોય છે, મથામણ હોય છે, વેદના હોય છે, વ્યાધિ હોય છે, ઉપાધિ હોય છે, પણ જો એને અંદરની એક આ પ્રસન્નતા મળી ગઈ ને તો એને એનો કોઈ સ્પર્શ નહીં થાય અને પોતાની રીતે સરસ જીવન જીવી શકે.
1: બહુ સરસ, બહુ સરસ વાત. અને એમાં તમે અનેક પ્રવચનો પણ આપ્યા અને અનેક એ સાથે સાથે તમે અનુવાદનનું પણ કાર્ય કર્યું.
0: હા, અનુવાદનું કાર્ય એ માટે કર્યું કે હું આફ્રિકામાં ગયો, એક બાયોગ્રાફી એક ભાઈને લખતો હતો. મારો સ્વભાવ એવો કે જે કંઈ કામ કરું ને બરાબર આમ ચિકાસથી કરું, એટલે મને એમ થયું કે હું બાયોગ્રાફી અહીંયા બેઠા બેઠા લખું આફ્રિકામાં, જેણે ગુજરાતીઓ માટે સૌથી ગુજરાતી હતા અને એમણે આફ્રિકન લોકો માટે સૌથી પહેલાં ઉદ્યોગોની સ્થાપના કરી આફ્રિકનો માટે એ જમાનામાં. એટલે મેં એમને કહ્યું કે જ્યાં જ્યાં ગયા હોય ત્યાં મારે જવું છે. એટલે હું કેન્યા, નકુરુ, થીકા, સવા સવા બધી જગ્યાએ જઈ આવ્યો આફ્રિકામાં. અને હું ગયો એમ જે ધીરે ધીરે પેલો અધ્યાપક હતો એટલે યુનિવર્સિટીમાં જવું, ત્યાં શું ભણાવે છે જોવું. ત્યાં મને આફ્રિકન લેખકોનો પરિચય થયો અને એ પરિચય મારી એક દ્રષ્ટિમાં પરિવર્તન આણ્યું એમ મારે કહેવું જોઈએ. એ પરિચય એ રીતે થયો કે એ લોકો એક વખત તો જાણે જે ગુલામીમાં હતા ગોરા લોકોની, એમાંથી તો બહાર નીકળ્યા. પણ એ પછી જે બીજી ગુલામી આવી, જે સર્વખત્યારોની ગુલામી આવી, પોતાના લોકોની ગુલામી આવી, ધેટ ઇઝ એ સેકન્ડ ફ્રીડમ માટેનો જે એમનો જંગ મેં જોયો. એટલે હું માનું છું કે આફ્રિકાનો લેખક છે ને એ શાહીથી નથી લખતો, લોહીથી લખે છે. અને એટલે મને એમાં બહુ રસ પડ્યો. એટલે મેં ઓસ્ટિન બુકેનિયાનું એક બ્રાઇડ નામનું પુસ્તક છે એનું ભાષાંતર કર્યું, બીજા ઘણા ભાષાંતરો થોડા થોડા કરતો રહ્યો. પણ મને ગુગી, દાખલા તરીકે હું એક આપતો, કે ગુગી એક એવો લેખક છે કે જેને પોતે જીવનમાં એટલી બધી પોતાની સચ્ચાઈને માટે એટલું સહન કર્યું છે કે એને સજા રૂપે બરફની પાટ ઉપર સુવાડવામાં આવતો. આપ કલ્પના કરો, જેનું નામ નોબેલ પારિતોષિક માટે મુકાય છે એ વ્યક્તિને આવી આવી વેદનાઓ સહન કરવી પડે. એટલે આ જે છે ને લેખકનું કામ શું છે, સર્જકનું કામ શું છે, સાહિત્યકારનું કામ શું છે, પ્રજાની વેદનાની અભિવ્યક્તિ આપવાની.
1: જી, બહુ સુંદર વાત કરી. લેખન, ચિંતન, મનન, વાંચન, અનુવાદ, જીવનચરિત્રો, ધર્મ અને આધ્યાત્મ, એમ કહેવા જોઈએ કે જીવનને સ્પર્શતા, સાહિત્યને સ્પર્શતા, ઓલમોસ્ટ બધા જ વિષયોને તમે સ્પર્શ્યા. પણ ડોક્ટર કુમારપાળ દેસાઈનો પોતાનો ગમતો સાહિત્યકાર કે જેમને ક્યારેક નવરાશના સમયમાં પણ એમ થાય કે મારે આમને વાંચવા છે તો હું એમની કોઈ કૃતિ વાંચીશ, અથવા તમારી મનગમતી કોઈ કૃતિ હોય?
0: હું એમ માનું થિયોંગે ગુગી જે છે આફ્રિકાનો લેખક,
1: જી,
0: બીજો ઓસ્ટિન બુકેનિયા છે, આ બધા લેખકોને વાંચું ને ત્યારે, અને ખાસ કરીને એમના વિવેચનો વાંચું. એમનું સાહિત્ય તો ખરું જ, પણ એક પ્રજા જેને સીતમ વર્ષોથી સહન કરવું પડે છે, એક સ્ત્રી જાતિ, આફ્રિકન સ્ત્રીઓ કે જેને પારાવાર વેદના અનુભવી છે, દુનિયામાં સૌથી વધારે દુઃખ જો કોઈ અનુભવ્યું હોય તો એ આફ્રિકન મહિલા હોય છે, કે જે એમના પુરુષોને મજૂરી કરવી પડે અને સ્ત્રીઓ ઉપર જુલમ થતા હોય. તો મને એ લેખકો છે કે જે આવી રીતે લખીને એક સમાજને ઉજાગર કરે છે, પોતાના સમાજની વેદનાને ઉજાગર કરે છે, એમાં મને વધારે રસ છે. એ ઉપરાંત દાખલા તરીકે મને એન્ટન ચેખવ બહુ ગમે, કે જે માણસે માણસ જાતની કરુણા બતાવી છે. ટોલ્સ્ટોય તો એક જુદી રીતે આપણને પસંદ પડે. તો આ બધા લેખકો બધા જ આપણને ગમે. ગોવર્ધન રામ હોય તો એ પણ એટલા જ પ્રિય. પણ આમ આમ થાય કે આપણે ક્યાં કઈ રીતે મૂકવા જોઈએ, આજે એક સર્જક તરીકેની આપણી જવાબદારી, એ મને ત્યાં જોવા વધારે મળે છે એવું માનું છું.
1: આટલા વર્ષો સુધી એક સરખું સાહિત્યનું કાર્ય કર્યા કરવું અને એની સાથે જોડાયેલા રહેવું, એક ખંત મહેનત, અથાક પરિશ્રમ તો ખરો જ, પણ સાથે સાથે અસીમ ધીરજ માંગી લે છે. હવે આ દીર્ઘ જે આટલી તમારી કારકિર્દી અને એ સાથે વ્યવસાયિક જવાબદારી પણ, આજે તમે એક ગુજરાત વિદ્યાપીઠના ગુજરાત
0: યુનિવર્સિટીના ડીન તરીકે
1: હો, પ્રમુખ હો, ગુજરાત વિશ્વકોશ સાથે ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હો, જૈન એના સાથે તમે એક માનક ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હો, એટલે વ્યવસ્થાપકીય વહીવટી જવાબદારી પણ એટલી જ બધી એની સાથે હોય છે. તો આ દીર્ઘ કારકિર્દી અને આટલું સાહિત્ય સર્જન અને સાથે આટલી વ્યવસાયિક જવાબદારીઓ સુપેરે તમે નિભાવી શક્યા, એની પાછળ કયું કાર્યબળ અથવા કોની, જેને કહેવાય ને કે તમને શીખ, સલાહ, કામ લાગી હોય એવું તમને લાગે છે?
0: ના, હું એવું માનું છું કે આપણે જેની સાથે કામ કરતા હોય એને ચાહવા જોઈએ.

0: વાહ.
1: તમે જેટલું લોકોને ચાહશો ને એટલો એનો પ્રેમ તમને બમણો મળશે. એટલે મારી દરેક સંસ્થાઓમાં મારો અનુભવ એવો છે કે મેં આપને કહ્યું તેમ ઇન્સ્ટિટ્યૂટ જૈનોલોજી હોય, જય ભિખુ સાહિત્ય ટ્રસ્ટ હોય, વિશ્વકોશ હોય, આ બધી સંસ્થાઓમાં તમે લોકોને પ્રેમ આપો તો લોકોની અંદર તો એટલી અચ્છાઈ છે કે તમારા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય. આપણે મૂળ પ્રેમ નથી આપતા, આપણે ગર્વ આપીએ છીએ, આપણો અહંકાર આપીએ છીએ, આપણે એને ધુતકારીએ છીએ. એટલે આખી પ્રોસેસ જ ખોટી ચાલે છે. બીજું કે હું જે વિદેશની સંસ્થાઓ સાથે જોડાયો ને પછી મને કામ કરવાની એક ઢબ મળી ગઈ કે કેવી રીતે તમે જલ્દી કામ કરી શકો. મને જિંદગીમાં હું પત્તા નથી રમ્યો, જિંદગીમાં ગપ્પા શું કહેવાય એનો મને બહુ ખ્યાલ નથી, માફ કરજો. પણ એમ થાય કે કંઈક આપણા જીવનની પળ એક એવી સારી રીતે જાય કે જેને કારણે આપણને અંદરનો આનંદ આવે.
0: જી જી. એટલે કામને જ તમે ગપ્પા બનાવ્યા, કામને જ તમારો જેને કહેવાય મનોરંજન બનાવ્યું. ના પણ એ એક સાધના છે કુમારપાળભાઈ. શું છે કે કહેવાય ને કે કામ કામ ના રે પણ તમારો આનંદ બની જાય ને તો પછી તમને ખબર ન પડે કે તમે કેટલા દૂર નીકળી ગયા છો. હવે એક શબ્દ જે હું તો આપની તુલનાએ બહુ નાની છું ઉંમરમાં પણ અને કાર્યમાં પણ જ્યારે જ્યારે હું અત્યારે આપની સાથે મળું છું કે મળવાનો મને મોકો મળ્યો છે ત્યારે ત્યારે ગુજરાત વિશ્વકોષ નામ તમારી સાથે સંકળાયેલું અને એના મુદ્દે મળવાનું બન્યું છે. તો આ સંસ્થા વિશે અને એના હેતુ વિશે અને એમાં કઈ પ્રકારની પ્રવૃત્તિ થાય છે અને ગુજરાતી ભાષાનો વિશ્વકોષ કે ગુજરાત વિશ્વકોષ એ શું છે એના વિશે અમારા શ્રોતાઓને થોડી જાણકારી
1: આપો. ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના 2 ડિસેમ્બર 1985 દિવસે થઈ. અમારા પ્રેરણા મૂર્તિ ડોક્ટર ધીરુભાઈ ઠાકર, જે આપણા ગુજરાતી સાહિત્યના બહુ મોટા વિવેચક હતા, એમને હતું કે ગુજરાતને પોતાનો વિશ્વકોષ હોવો જોઈએ. વિશ્વકોષ એટલે તમામ પ્રકારનું જ્ઞાન. આપ જાણો છો કે સૂર્ય નીચે એટલે એનીથિંગ અંડર ધ સન અને એબવ ધ સન ઓલસો, એ તમામ જ્ઞાન એમાં મળે. હવે એ વિશ્વકોષ તૈયાર કરવું હોય તો ખૂબ મોટું ભંડોળ જોઈએ, ખૂબ ઘણા વિદ્વાનો જોઈએ. અમને એ વખતે કોઈ જગા નહોતી. અમે એક રસોડામાં, એચએલ કોમર્સ હોસ્ટેલનું એક રસોડું છે જ્યાં છોકરાઓ જમતા, એ રસોડામાં અમારું કામ શરૂ કર્યું. પણ જે હતા એ બધા નિષ્ઠાવાળા વિદ્વાન લોકો અને 170 વિષયો, આપ કલ્પના કરો, એમાં વનસ્પતિ શાસ્ત્ર હોય, યુદ્ધ શાસ્ત્ર પણ હોય, નૌકા શાસ્ત્ર પણ હોય, કમ્પ્યુટર પણ હોય, દુનિયાનો તમામ સબ્જેક્ટ, એના વિશે ગુજરાતી ભાષામાં લખો. આ મોટા મોટો પડકાર. ગુજરાતી ભાષા પાસે પરિભાષાનો એટલો સામાન નથી, મબલખ નથી આપણી પાસે. એટલે એ કામ અમે શરૂ કર્યું અને શરૂઆતમાં પહેલું એ કર્યું કે અમે કયા કયા વિષય વિશે લખવાના છીએ એની નોંધ આપી દીધી. એટલે દાખલા તરીકે આપ જુઓ ને, આપને એમ લાગે કે તમે હિસ્ટ્રીનો વિષય લીધો છે પણ આ એક વિષય લખવાનું રહી ગયું છે તો અમે તરત ઉમેરી દઈએ. અને અથી શરૂ થયેલો એ વિશ્વકોષ 26,000 પાનામાં વિસ્તર્યો, 26,000 પૃષ્ઠો અને એની અંદર લગભગ 26,000 લખાણ, એમાં ચિત્રો સચિત્ર. હવે લોકો એમ કે ગુજરાતના લોકોને રસ શેમાં છે તો એમ કે એ લોકો વધારેમાં વધારે વાંચે છે પાસબુક ને લખે છે ચેકબુક. અને કોઈક તો એમ કે ચેકબુક નથી લખતા, માત્ર પાસબુક જ વાંચે છે. એની વચ્ચે અમારે સાબિત કરવું કે ગુજરાતી ભાષા એક બહુ મહાન વસ્તુ છે, ગુજરાતની સામગ્રી એટલી જ મહત્વની છે અને એથી વધારે દરેક ગુજરાતીમાં અમારે ગુજરાતી ભાષાનો પ્રેમ જગાવવો છે. એને પરિણામે આખો વિશ્વકોષ તૈયાર થયો. આપને બહુ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં જ્યાં જ્યાં આવા વિશ્વકોષ થયા, એન્સાયક્લોપીડિયા થયા, એ લોકોએ એન્સાયક્લોપીડિયા કરીને કામ પૂરું કર્યું. અમે એમ માનીએ કે અમારે આને વડ બનાવવો છે અને એની વડવાઈઓ ઉભી કરવી છે. એટલે આપને જાણીને આનંદ થશે કે 10 જેટલા ભાગો બાળ વિશ્વકોષના સુંદર પૃષ્ઠો સાથે, સરસ છપાઈ સાથે, ચિત્રો સાથે અમે પ્રગટ કર્યા. એ પછી થયું કે અમારે ટર્મિનોલોજી બહાર પાડવી છે, તબીબી વિજ્ઞાન. આપણે ડોક્ટર પાસે જઈએ ને, ડોક્ટર એક શબ્દ વાપરે, આપણને ખબર ન હોય કે આ શું છે, વોટ ઇઝ પ્લાઝમા, તો એ લોકોને ખબર પડે તો અમે તબીબી વિજ્ઞાનનો કોષ બહાર પાડ્યો જે 800 પાનાનો છે. એટલે એક થયું. પછી અમને એમ થયું કે હજી સંતકોષ તૈયાર કરી છે ત્યારે. હમણાં 1,000 ચરિત્રો ધરાવતો નારીકોષ, જેની અંદર ગુજરાત, ભારત અને વિશ્વની સ્ત્રીઓનું આખી બાયોગ્રાફી હોય. અને વિશ્વકોષ એટલે પ્રમાણભૂતતા. કોઈ પણ માણસ જુએ ત્યારે એમ કે વિશ્વકોષ આમ કહે છે, જેમ આપણે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા આમ કહ્યું છે, લોકો માને કે આ 100% સંશયને સ્થાન નહીં. તો એ રીતે આ બધું થયું. થોડા વખત પછી એમ થયું કે અમારે પુસ્તકો પણ પ્રગટ કરવા જોઈએ. પછી આમ સાદા શબ્દમાં કહીએ તો જંપીને બેસતા નથી. એટલે અમે ઘણા જુદા જુદા પુસ્તકો, તળની બોલી છે, પછી

0: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે,
1: આવા
0: બધા પુસ્તકો શરૂ કર્યા અને લગભગ 150 જેટલા પુસ્તકો બહાર પડ્યા. પછી એમ થયું કે આ સમાજમાં વિદ્વાનો તો આવે પણ સામાન્ય લોકોને અમારે ત્યાં સુધી પહોંચવું છે, એટલે અમે કેટલાક વર્કશોપ શરૂ કર્યા, કાર્ય શિબિરો. કે દાખલા તરીકે એક કાર્ય શિબિર એવી હોય કે જેમાં તમે કેલિગ્રાફી શીખો, એક છે એ યોગની કાર્ય શિબિર હોય, એક છે તો પછી દાખલા તરીકે રોબોટિક્સ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય. અમે હમણાં મેં કરી બ્રાહ્મી લિપિની, જે સૌથી જૂની આપણી પ્રાચીન લિપિ છે એ બ્રાહ્મી લિપિની કરી, સંસ્કૃત સંભાષણ વર્ગ કર્યો. એટલે મારો ખ્યાલ શું છે કે સમાજના સમગ્ર જેટલા વર્ગ સુધી જેની જે ભૂખ છે ને એ આપણે સંતોષવી છે જ્ઞાનની. અમારો જે મંત્ર છે એ જ્ઞાનામૃતમ ભોજનમ છે, જ્ઞાનરૂપી અમૃતનું ભોજન કરાવવું લોકોને. અને એ રીતે આ થયું. 11 જેટલા એવોર્ડ્સ આપીએ છીએ કે જેમાં કોઈએ ગુજરાતમાં સામે સારું નાટ્ય લેખન કર્યું એને એવોર્ડ આપીએ છીએ. ચંદ્રવર્ધન મહેતાનો એવોર્ડ છે અને એનું નામ ચંદ્રવર્ધન મહેતાનો છે. કલાક્ષેત્રે જેને ઉત્તમ કામ કર્યું છે એવા કલાકારે હમણાં અર્પિતા સિંહને આપ્યો, હવે પછી મનુ પારેખને આપવાના છીએ, એટલે એ પણ થાય છે. પછી ગુજરાતની સંસ્કૃતિના પ્રસાર માટે જેને કામ કર્યું છે એવા જુદા જુદા એવોર્ડ આપીએ છીએ,
1: જેથી પ્રોત્સાહન મળી,
0: પ્રોત્સાહન મળે. ધીરુબેન અમારે ત્યાં હતા, ધીરુબેન પટેલ આપણા બહુ સમર્થ લેખિકા, એમના દ્વારા અમે એક બાળ કિશોર કેન્દ્ર શરૂ કર્યું કે બાળકોનું એક કેન્દ્ર. દાખલા તરીકે હું બાળ સાહિત્ય લખું છું અને બહાર પાડું છું, પણ જે વિદ્યાર્થી વાંચે છે જે છે એને ક્યાંથી ખબર પડવાની છે? તો અમે શું કરીએ કે એ વિદ્યાર્થીને એ છોકરાને આ પુસ્તક આપીએ અને બાળ સાહિત્યના લેખકોને બોલાવીએ અને પછી પેલો છોકરો વાંચીને પુસ્તક વાંચીને એમ કહે કે આમાં ચિત્ર બરાબર નથી, ને પેલો બાળ સાહિત્યનો લેખક સમજે કે અમારે સમજવું જોઈએ. એટલે આવા જુદા જુદા પ્રયોગો અમે કર્યા છે,
1: બહુ સરસ
0: યોગના પ્રયોગો કર્યા. આપને જાણીને આનંદ થશે, મારા ગુરુ છે પોતે અંધ હતા, 14મા વર્ષે એમને બંને આંખ શીતળને કારણે ગુમાવી હતી, પંડિત સુખલાલજી. તો એમણે અંધના નાટકો કર્યા, પ્રજ્ઞાચક્ષુઓની સ્પર્ધાઓ રાખી, અત્યારે ચિત્ર સ્પર્ધા પણ કરીએ છીએ, અને એની સાથોસાથ અમે પ્રજ્ઞાચક્ષુઓ માટે યોગ શિબિર કરી, જ્યાં પહેલું કામ છે અમારું. ત્રણ પ્રજ્ઞાચક્ષુ હોય બહુ અઘરું, ત્રણ પ્રજ્ઞાચક્ષુએ એક કોચ રાખવું અને એ લોકો કરે. એટલે આમ ઘણી પ્રવૃત્તિઓ, આ તો આપણે વાત કરવા બેસે તો ઘણું લાંબુ થાય, પણ આમ અમારો ખ્યાલ એવો છે કે સમાજને ઉપયોગી, સાહિત્યને ઉપયોગી અને સૌથી વધારે આપણી ભાષાને ઉપયોગી. લેક્સિકન છે જે અમારી પાસે, એ લેક્સિકન અત્યારે 5-1 કરોડ લોકો જોતા હોય છે. અત્યાર સુધીમાં 5-1 કરોડ લોકો એનો ઉપયોગ કર્યો છે, 45 લાખ જેટલા શબ્દો અંદર છે.
1: અત્યારના આજના યુગમાં કે કોઈ ખૂણે, પહેલાના જમાનામાં એવું હતું કે એક સંત હોય એની ધૂણી ધખાવીને બેઠો હોય અને આવ્યા કરે લોકો, ને જેને લાભ મળે એ મળે, પણ આજે તો હવે ધૂણીએ જવું પડે લોકો પાસે. એવા યુગમાં આપણે જીવીએ છીએ ટેકનોલોજીના, તો આટલું પ્રદીર્ઘ કારકિર્દી, આટલી મોટી અને આટલું ભગીરથ કાર્ય અને આ વિશાળ કાર્યક્ષેત્ર, આપને આપના અનુભવોના આધારે આજનું જે આ ટેકનોલોજી, સોશિયલ મીડિયા, એનો ઉપયોગ ગુજરાતી સાહિત્ય જે ક્ષેત્ર છે એ પૂરેપૂરું કરી રહ્યું છે કે એમાં શું પ્રયાસ થવા જોઈએ, કે આપ એમાં કઈ રીતે યોગદાન આપો છો, અને આવનારી પેઢીને આપણે આ બધું કઈ રીતે આપી શકીએ અને કઈ રીતે એના સુધી પહોંચી શકીએ એના વિશે થોડી વાત કરી.
0: મેં હમણાં 2 પ્રયોગ કર્યા. એક પ્રયોગ એવો કર્યો કે AI વિશે વર્કશોપ કર્યો.
1: જી,
0: કે તમે લેખક છો, તમે ચિત્રકાર છો, તમે સ્થપતિ છો, તો તમને AI કઈ રીતે ઉપયોગમાં આવે. અમે એને દુશ્મન નથી માનતા, એને ઉપયોગમાં જ લેવો પડશે. બીજી બાજુ મેં એક હમણાં એવો પ્રોગ્રામ કર્યો કે AI ની વાત ઘણા કરે છે પણ લોકોને ખબર નથી ખરેખર AI શું છે. તો AI ની સાદી સમજ આપતા કાર્યક્રમો કરું છું, કે સાદી સમજ કે AI માં આમ છે આમ છે. હું માનું છું કે ટેકનોલોજીથી આપણે ખૂબ ઘણું મોટું કામ કરી શકીશું, ભાષાની સમૃદ્ધિ પણ વધારી શકીશું, અને કદાચ એક વખત જે વસ્તુ મેળવવા માટે મારે કેટલી મહેનત કરવી પડતી, કેટલાય ગ્રંથો જોવા પડતા, કેટલી રેફરન્સ લેવા પડતા. એ દાખલા તરીકે હું આપણે એક જ નાનો ઉદાહરણ આપું કે હું એક સમયે સ્પોર્ટ્સ કોમેન્ટેટર હતો અને અખબારોમાં ઘણું લખતો હતો સ્પોર્ટ્સ ઉપર. એ સમયે મારે લખવું હોય કે નરીમન કોન્ટ્રાક્ટરને માથા ઉપર ઇજા થઈ, એ ક્યારે થઈ, તો 17 માર્ચ 1962 થયેલી. એ મારે જોવા માટે મારા રેકોર્ડમાં જવું પડે, હું આવા 5,000 કવર્સ રાખતો, એ કવર્સ કાઢું, એમાં જોવું, એમાં નરીમનનું ક્યાં છે, નરીમન કોન્ટ્રાક્ટર વિશે, એમાંથી હું સાથ આજે મને તરત મળી જાય છે. એટલે તમને એક આખો મોટો વ્યાપ મળ્યો છે. એટલે એનાથી આ વ્યાપનો ઉપયોગ આપણે સાહિત્યમાં, દાખલા તરીકે અમે ઈ બુક્સ બહાર પાડીએ છીએ. હવે આપણે પુસ્તકોનું વેચાણ પણ ઓનલાઈન ને આ બધાથી ઘણું વધવા માંડ્યું છે. એના એના વિશેની વાતો પણ ઘણી, એટલે એના વિશેના નાના નાના કાર્યક્રમો પણ થતા.

0: રહેશે. એટલે હું એવું માનું છું કે આપણે આ ટેકનોલોજી સાથે રહેવાનું છે અને એની સાથે જ ભાષાનો વિકાસ સાધવાનો છે.
1: જી, ખૂબ વાતોના વિષયો એટલા બધા વૈવિધ્યપૂર્ણ છે અને એની માહિતી પણ એટલી બધી છે, પણ સમયની મર્યાદા આપણને રોકતી હોય છે. અને એમાં એક એની પાછળ પણ શુભ આશય હોય છે કે આજે જ બધું ન પીરસી દેતા ફરી એક વખત મળવાનો મોકો પણ ત્યાં જ મળી રહે છે. હજી આમ નિરંતર આપની ઓફિસમાં આપના ડેસ્ક પર આપ બેઠા હો અને આપનું કાર્ય જુઓ ને પછી તમને એમ થાય કે નહીં, આ હજી મારું આ કુમારપાળ દેસાઈ આ કામ તો નથી કર્યું, એવું થાય ખરું? કોઈ
0: ચોક્કસ થાય, માણસે પૂર્ણ વિરામ તો હોય જ નહીં જીવનમાં,
1: તો હજી
0: હંમેશા અલ્પ વિરામ જ હોય
1: આપના મનમાં.
0: હવે હું છે ને એક બે નાટકો અત્યારે લખી રહ્યો છું, બાંધારી ઉપર નાટક લખું છું, એ લગભગ પૂરું થવામાં છે. આ એક મારો બહુ શોખનો વિષય નાટક છે. બીજું મેં દાખલા તરીકે રામાયણ ને મહાભારત, મહાભારત તો પુષ્કળ અભ્યાસ કર્યો, તો મને હવે એમ છે કે મારું જીવન અને મહાભારત, દરેકના જીવનમાં નાના મોટા મહાભારત ચાલતા હોય છે, તો આ મહાભારતમાંથી કઈ રીતે આ મહાભારતમાંથી ઉગરી શકાય એવી શોધ કરી રહ્યો છું.
1: વાહ વાહ વાહ વાહ વાહ, તો આકાશવાણી તરફથી અને અમારા શ્રોતાઓ તરફથી શુભેચ્છા. અને હા, જો આપણે આપીએ કંઈક તો અમે પછી અપેક્ષા પણ રાખીએ, એટલે તમે અમને એવા આશીર્વાદ આપતા જાઓ.
0: નાની મારી ખૂબ શુભેચ્છાઓ, તમે સરસ કામ કરો છો
1: અને સાહિત્યના આ કાર્યક્રમ
0: આકાશવાણી વધારે ને વધારે મનની વાત સુધી પહોંચી ગઈ છે અને જ્યારે વધારે લોકોના મનની વાત સંભળાય એ ભાવના સાથે આપનો ખૂબ આભાર.
1: ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.
2: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન, ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતુ જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
3: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે શ્રોતા મિત્રો આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમના આરંભમાં સાંભળીએ લતા મંગેશકરે ગાયેલું ખુશ્બુ ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ એક દૂજે કે લીએ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને અનુપ જલોટાના સ્વરમાં.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ફિલ્મ સંગીતના કાર્યક્રમના અંતમાં સાંભળીએ લતા મંગેશકર, મુકેશ અને સાથીદારોએ ગાયેલું શોર ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, લતા મંગેશકર, મુકેશ અને સાથીદારોએ ગાયેલ શોર ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ સુગમ સંગીત કાર્યક્રમમાં. સૌ પ્રથમ સાંભળીએ દીપાલી સોમૈયા અને જયદીપ સ્વાદિયાના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના

0: શ્રોતા મિત્રો, દીપાલી સોમૈયાએ ગાયેલી અવિનાશ વ્યાસની આ ગીત રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 11 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા અત્યારના મુખ્ય સમાચાર. આજથી સંસદમાં શિયાળુ સત્રનો આરંભ. આજથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા સકારાત્મકતા ખૂબ જરૂરી. અંતરિક્ષ ક્ષેત્રે ભારતના માત્ર 28 વર્ષના યુવાને મેળવેલી સિદ્ધિનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું યુવા સ્ટાર્ટઅપ અગ્રેસર. સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં સતત વ્યાપક તબીબી સારવાર હેઠળ, હાલ તેમની હાલત સ્થિર. તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ડીએમકેના ધારાસભ્ય માર્કંડેયની ધરપકડ. દિલ્હીમાં સલામતીના કારણોસર જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનો આગામી સૂચનાઓ સુધી બંધ કરાયા બાદ ખુલ્લા મુકાયા. રાજૌરી પૂંછમાં વરસાદનો કહેર, પૂર, ભૂસ્ખલન, ઓછામાં ઓછા 12 વ્યક્તિઓ લાપત્તા. અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા બીજા દિવસે પણ સ્થગિત. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયે 4th દીક્ષાંત સમારોહ યોજ્યો. બીટેક અને એમબીએ કાર્યક્રમોમાં 121 વિદ્યાર્થીઓ સ્નાતક થયા. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 460થી વધુનો તેમજ નિફ્ટીમાં 100 કરતાં વધુનો કડાકો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડે 90 ડોલર પ્રતિબેરલના સ્તરને પાર કર્યું. ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ 85 ડોલર પ્રતિબેરલથી ઉપર પહોંચ્યું. પાકિસ્તાનમાં માલગાડીના 17 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ સેવા ખોરવાઈ. અરવલ્લી પોલીસે ગુજસી ટોક હેઠળ વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરી. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું. આર્જેન્ટિનાને 1-0થી હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. અને ભારતીય પુરૂષ અને મહિલા ટીમ એફઆઈએચ યુથ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્કત માટે રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ શ્રેયા ઘોષાલ અને નિખિલ પોલ જ્યોર્જના સ્વરમાં બરફી ફિલ્મનું ગીત. ગીતકાર સ્વાનંદ કિરકિરે, સંગીતકાર પ્રીતમ.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીદારોને. ફિલ્મ છે હમ દિલ દે ચુકે સનમ. ગીતકાર મહેબૂબ

દોસ્તો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ વિશાલ મિશ્રાને. ફિલ્મ છે એનિમલ,

મિશન કાશ્મીર ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદમાં ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના હોબાળાને પગલે બંને ગૃહોની કામગીરી સ્થગિત. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન હોબાળો બાદ કાર્યવાહી સ્થગિત કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ઉત્પાદક સાબિત થાય છે. શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે. શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઊભી થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ, આ ખરેખર ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. રામ મંદિર દાનચોરી કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. આજે સુનાવણી. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 580થી વધુનો તેમજ નિફ્ટીમાં 130 કરતાં વધુનો કડાકો. અમદાવાદમાં કેન્સર સર્વાઇવર કાર્યક્રમ વિજેતા 2026નું આયોજન કરાયું. 250થી વધુ કેન્સરથી બચી ગયેલા લોકો અને ડોક્ટરોનું રેમ્પવોક. રાષ્ટ્રપતિ ગેરકાયદેસર લાકડા ભરી જતી ઇનોવા કારનો પીછો કરતા ઉકાઈની તાપતી રેન્જમાં ફરજ બજાવતા આરએફઓની ગાડી તેમજ ઇનોવા કાર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા આરએફઓનું તેમજ લાકડા ભરી જતી ઇનોવા કારના ચાલકનું મૃત્યુ. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ. આરોગ્ય તંત્ર સતર્ક. સવાર 6-10 કલાક દરમિયાન રાજ્યના 59 જિલ્લાઓમાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપુરમાં 6 ઇંચ નોંધાયો. રાજ્યમાં આજ દિન સુધી સરેરાશ 27.21% વરસાદ વરસ્યો. સૌથી વધુ 39.60% દક્ષિણ ગુજરાતમાં, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યાર સુધી 67.65% જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 ડેમોમાં 40.83% પાણીનો સંગ્રહ નોંધાયો. 12 ડેમ હાઈ એલર્ટ પર. અને ભારતીય પુરૂષ અને મહિલા ટીમ એફઆઈએચ યુથ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્કત રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.
1: આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગાર્ગી વોરાને સાંભળીએ, ઉમાશંકર જોશીની આ રચના.

0: આશિષ દેસાઈ અને આરતી મુનશીને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી તુષાર શુક્લની.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી ઉમ્મીદે નય ભા

0: આરતી મુનશી અને સૌમિલ મુનશીને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી તુષાર શુક્લની.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ.
0: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની.

0: આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી.
1: ના, પહેલા બચત.
0: પહેલા બુટ્ટી
1: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
0: પણ બુટ્ટીનું શું
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: તાપી તાપી મહાતાપી, તાપી પાપ નિવારિણી, સૂર્યપુત્રી નમોસ્તુભ્યમ, અષાઢે જન્મ સપ્તમી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયર સાંભળી રહ્યા છો આપ સૌ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌને સહર્ષ આવકારે છે. શ્રોતા મિત્રો, આજે ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ મહિનાના શુક્લ પક્ષની સાતમ છે, એટલે કે અષાઢ સુદ સાતમ છે. આજે હિન્દુ અને જૈન ધર્મમાં આજના દિવસનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.
5: હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મ દિવસ ઉજવવામાં આવે છે. આપણી દરેકે દરેક નદી વિશેષ રીતે ગુણકારી માનવામાં આવી છે.
4: એવું માનવામાં આવે છે કે માતા તાપીના સ્મરણ કે દર્શન માત્રથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તાપ એટલે કે દુઃખ દૂર થાય છે. તાપી નદીને માતા સંજ્ઞા, જેમને આપણે રાંદલમાં તરીકે પૂજીએ છીએ,
6: અર્થાત ભગવાન સૂર્યનારાયણ અને માતા સંજ્ઞાના પુત્રી તરીકે પૂજવામાં આવે છે, સૂર્યપુત્રી તરીકે પૂજવામાં આવે છે.
5: આ દિવસે તાપી નદીના કિનારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સુરતમાં અશ્વની કુમાર કુરુક્ષેત્ર ખાતે માતાજીને 800 મીટર લાંબી ચુંદડી અર્પણ કરીને આરતી ઉતારવામાં આવે છે. આ પૂજાના દ્રશ્યો મનભાવન અને નયન રમ્ય તેમજ અત્યંત ધાર્મિક હોય છે. તો વળી આજે જૈન ધર્મ માટે પણ ખાસ દિવસ છે. જૈન ધર્મમાં અષાઢ સુદ સાતમ થી અષાઢ સુદ 14 સુધીના 8 દિવસોને ચોમાસી અઠાઈ અથવા અષ્ટાનિકા પર્વ તરીકે ઉજવવામાં આવે છે.
4: વિશેષ નંદાવર્ત પૂજા, 8 દિવસના ઉપવાસ અને સ્મરણ ધ્યાન કરવામાં આવે છે.
5: નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહુણમ.
4: તો આ સાથે જ હવે કાર્યક્રમમાં જઈએ આગળના પડાવ તરફ. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતો, ધારાવાહિક પઠન, શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે બળતરા.

પછી તો બેન મેં જશીની હાહુન કહી દીધું કે બેન મારી પોર ની વાત પોર, પણ ઓન સાલ મોંઘવારી એટલી વધી ગઈ છે એટલે હું તો સેવ પાડવાને એક ઓશિકા દીઠ 5 રૂપિયા વધુ લઈશ. તો મને કે ના કાળી બેન, અમને તો પોહાણ નથી થતું. તો મેં કહી દીધું રામે રામ. બાકી ગામ આખાને ખબર જ છે કે એ રબારણ કેટલી ટૂંકા જીવની છે. આ જશી તો શોખીન છે પહેરવા ઓઢવામાં, પણ જે ઘરમાં ગઈ છે ન્યાય કાંક હા તો હો જોવે ને. કાળી કાકી લોટના પિંડાને સેવ પાડવાના મશીનના ગોળ ખાનામાં મૂકી ઉપર હેન્ડલ ફેરવતા ને આટા ઉતારતા જાય ને લોટનો પિંડો દબાતો જાય ને મશીન નીચે કવર વન્યાના ઓશિકા પર સેવની પતલી ઘઉંના કલરની ભાત પડતી જાય. એક હારે બાર બાર પતલી સેવના લુમખા ઓશિકા માથે કાળી કાકી ઓશિકું આગળ પાછળ હલાવવા મસ્ત ભાત પાડી દે ને પછી ઓશિકું ભરાઈ જાય ને એટલે મને કે લઈ સોડી બીજું ઓશિકું ને લે આ ખાટલામાં હુકવી આવ. આખા ફળિયામાં 3-4 ખાટલા ભરીને અમે વર્ષો વર્ષ સેવ કરતા. હાચી વાત છે કાળી બેન, પેટ કાંઈ આંખની શરમ થોડી ભરે. ઈને તો ટંકે ટંકે રોટલો હાચો. આ કાળી મોંઘવારી કોઈને પોગવા દે એમ છે? તે સારું જ કર્યું તમે ભાવ વધારી દીધો. બા લોટના પિંડાને કથરોટમાં મહળતી ખૂનતી કાળી કાકીને જવાબ દેતી, એ સોડી આ આંગળીએ પાટો શેનો બાંધ્યો છે? કાળી

0: કાકી મારા જમણા હાથની પેલી બે આંગળી ઉપર પાટો જોઈને બોલ્યા, તે રોટલા શીખવાડું સ. મેં કીધું, હવે નાની નથરીઓ, આ ઓણસાલ ગામને નિહાળે ભણતર પૂરું થાય. હાંઢિયાને ઊભા ગળે મીઠું દે એવડી થવા માંડ્યું છો તો રોટલા શીખો. તે રોટલા ઉથલાવા ગઈ ને ઉનો ઉનો લોટ આંગળીએ ચોંટી ગયો, તે દાચી ગઈ જરાક. તે મલમ લગાડીને પાટો બાંધી દીધો. બા માથું હલાવતી, પરસેવો લૂછતી કાળી કાકીને જવાબ દેતી હતી, અમરસેન ગામ આખામાં ઉનાળે બધા સેવ પાડે ને કાળી કાકી માથે ઈંઢોણી મૂકીને મશીન ઉપાડી ફળીએ ફળીએ સેવ પાડવા આવે. આ મોળાકાત પૂરા કરીને રમવા જઈએ ને ત્યારે અમે ઘેરથી બધી ઉઈ સ્ટીલના ડબ્બામાં બાફેલી સેવ ને મોરસ નાસ્તો કરવા લાવતી. મેરાદા ભરવાડની કસલીના ઘરે નહીં નવી નવાઈને કલર ટીવી આવ્યું એટલે ઈ વાતે એડવર્ટાઈઝ હંભારી હંભારીને બોલે, તે એકથી તો ભમરડી મસ્તો ગોતી લાવ્યો. અમે બધી પાદર નાસ્તો કરીને સેવ ખાતી હતી તો ઈ નખરાળી સેવનો ગૂંથણો મોઢામાં નાખી અડધો બહાર રાખી માથું હલાવતી કે, આ આપણા ગામની દેશી મેગી. ને અમે બધી દાંતે બઠ્યું પડી ગયું તું. મેં વળી ઓશિકું ખાટલે જે ઊંધું વાળ્યું ને વાણ પર સેવ સૂકવી ત્યાં અમાર પાડોશી હંસામાં વાટકી લઈને આવ્યા. એ તેજુ, મને થોડું ગાયનું દૂધ દેજે ને, આ ઉકળાટનું ટાંકામાં ઢાંકી રાખેલું દૂધ બગડી ગયું છે. આ હમણાં ભાણીઓ જાગશે ને રડા રોળ કરશે, એમ પાવું તો પડશે ને. હરસોળી જા, ફ્રીજમાંથી હંસામાં દૂધ દે, બા બોલીને મેં ઓશિકું બા પાસે મૂક્યું ને વાટકી લઈને દૂધ દેવા ગઈ. આ અમારે ઘેર ફ્રીજમાં દૂધ મૂકી જતા હો તો હંસામાં બગડે તો નહીં? એટલું બોલી મેં બા સામે જોયું. ના હવે એટલું કાંઈ હોતું એ નથી, આ તો બેનનો ખાટલો આવ્યો એટલે દૂધ વધારે લાવું છું, નકર તો ખાઈને ખાધાનું કરું. પણ ભાણીઓ તો બાપા જીવ ખાઈ જાય, રાતે તો રોયા જ કરે છે. કેમ, માંદો પડ્યો જ? આ નજર નહોતી ઉતારી? કાળી કાકી બોલ્યા હતા. હાથમાં વાટકી પકડતા હંસામાં ઝીણા અવાજે બોલ્યા, આ ભમરાળા છે નહીં અમાર પાડોશી, આ એક દિવાલ છે તે બાપા અમે તો હેરાન થઈ ગયા. કાયમ રડા રોડ ને રો કકળ ને મારા મારી. આ જશી તો ઈ ઘરમાં પૈણી ના આવી તે દિન સુખી નથી થઈ. મારી બા લોટ બાંધતી બંધ થઈ ગઈ. બેન, કોક તો કીધું તું કે છૂટું કરવાનું છે.
1: ના રે, તો તમે જશી નજી ઓળખતા જ નથી, ભીત ભૂલ્યા હો તેજુ બેન, મરીને વળગી તો પણ ઘર ન મેલે.
0: કાળી કાકીએ ભાંગની પિચકારી મારીને રાતા બજરિયા સાડલાથી મોલ ઉછ્યું. પણ બેન, આ કાંક બાળ બચ્ચું થાવું તો જોવે ને, આ વરને જાતા ક્યાં વાર લાગે, ઓણ આ વૈશાખે જશી આવી એના ત્રણ વર પૂરા થાય. હંસામાં કેળે હાથ મૂકતા બોલ્યા હતા. ને મારી બા પોપટી બાંધણીથી હાથ લૂંચતા હંસામાં કરતાય ધીમા અવાજે બોલી, આ સાતમ આઠમ કેળે ધૂળ ખાણે ધૂળ લેવા હું હરસુડી ગયું ત્યારે ન્યા મળીતી. બોર બોર જેવા આંસુ પાડતા બોલીતી કે, તેજુ કાકી, હું તો બાળો ત્યાંની બળેલ, પિયરમાં પોરો નહીં ને સાસરે સુખ નહીં. બિશારી, કાળી કાકી સાડીના પાલવથી વાહર નાખતા અને પરસેવો લૂંચતા બોલ્યા, તે હંસામાં આ ભામનગર તપાસ કરવા જશીન વેલજી બે જણા ગયા હતા તો કે વેલજી એની તપાસ ન કરાવીને બાઈને હુડાવી દીધી ડોક્ટર પાસે. આ આદમીનીએ તપાસ તો થાવી જોવે ને. મેં તો નેરે લુગડા ધોવા ગઈ ત્યારે સાંભળ્યું છે હો, બાકી સાચું ખોટું રામ જાણે ભાઈ સાહેબ. મારી બા કેડેથી હાડી ખોલીને પછી એના છેડા બદલતી પાટલી પાડતા બોલીતી, પણ બહુ દખી થાય છે હો, વેલજી તો રોજ ટીપે. હંસામાં બોલતા હતા, પણ આમ જશી જીવની બહુ હારી હો, આ હમણાં હમણાં સોડિયું હળ્યું છે તે કાંક ભરતમાં મોતી દાણો ભરત્યું થઈશ, તે આપણને તો બાપા એવું ક્યાંથી આવડે. તે અમારી હરસુડી કે, મારે તો ઓસાળમાં એ મોતી દાણો ભરત જ ભરવું છે. તે જશીને ખબર પડી તો મને કે, તેજુ કાકી તમે ચિંતા ન કરો, મને આવડે છે મોતી દાણો ભરત, તમારે હર્ષાને મોકલી દેજો માર ઘેર, હું શીખવાડીશ. ત્યાં રોજ જાય ને પેલી એને મોતી દાણો ભરતા શીખવાડે. આ અડધો ઓસાળ તો ભરાઈએ ગયો. બોલો બા, હાથ લાંબી ટૂંકી કરીને હંસામાં બધી વાતો કહેતી હતી. હવે મને તો આ બધી વાતોમાં રસ નહોતો પડતો, આ મોટે ભાગે સેવ પણ પૂરી થવા આવી હતી એટલે હું તો ઘરમાં ગઈને ટીવી ચાલુ કરીને સિરિયલ જોવા બેઠી. આ તો ટીવીમાં અક્ષરાને નૈતિકના ભૂતકાળની ખબર પડવાની હતી. આ ભમરાળી આઈપીએલ ચાલુ થઈ તે રિમોટ લઈને બાપુ તો રાતે બે દડો જોયા કરે ને મારે મોઢું ફૂલાવીને ઘડિયાળ હામું જોયા કરવાનું, બહાર તો નીકળાય નહીં, નકર મેરદાની ફળી ક્યાં આગી છે, કસલી જોતી જ હશે. બીડી પીતા બાપુની બીડીમાંથી તિખારા બાના મોર ને મેના પોપટ ભરેલા ઓછાળ માથે પડે ને આખા ઓછાળ પર એનાથી વિંધે વિંધા પડી જાય. આ મારી ટીવી વાળીઓ અક્ષરા નવ્યા સુહાનંદ ખુશી બધી બેટથી ટીપાઈ જાય, હવારે રિપીટ થાય ત્યારે જોવા પામ.

કાલ તો સિરિયલમાં નૈતિકની ગર્લફ્રેન્ડના ખાલી પગ જ બતાવ્યા હતા ને એપિસોડ પૂરો થઈ ગયો હતો. હજી તો આમ થોડું જોયું ત્યાં તો દેકારો સંભળાયો, હાકલાન પડકારા. હું તો રૂમની બહાર નીકળીને જોઉં તો બા કાળી કાકીને હંસામાં ધોળતા ડેલાની બહાર. હું એ હાથમાં રિમોટને દોરીએ ટીંગાતો દુપટ્ટો લઈને શેરીમાં જોયું તો હબક ખાઈ ગઈ. શેરીમાં સળગતી કોઈ બાઈ ધોળે દોળે આખે આખી ભડકે બળતી, આખી ફાટી રહી ગઈ. એક રાડ નીકળી ગઈ મારાથી. પેલી બળતી બાઈ કાળી શિવ નાખતી હતી, એ નહીં જાઓ, કે નહીં જવાની, ઓ માળી, ઓ મા, ઓ મા, બળજે, બળજે.

0: હવામાં આગળ પાછળ બળતો આ ઓળો ઠેકડે ઠેકડા નાખતો હતો. બધા ધોળીને ગોદડાને ચાદરને હેઠે પડેલી ધૂળના ખોબે ખોબા ભરી ભરીને એ ભળભળ બળતા શરીર પર ફેંકવા લાગ્યા. બે ત્રણ જણાએ તો પાણીની ડોલ ઢોળીને એ બાઈ ઠરી ગઈ. હું એ ધોળતી ન્યા પોગી.
1: ઓ બા, આ તો દોશી કાકી છે.
0: મારાથી રાડ ફાટી ગયો. બાએ મારું બાવડું પકડીને હું આખી ધરુતી હતી મન બા ડેલા સુધી મૂકવા આવી. ઘરમાં ઘર રાડ્યું પાડમાં બધાને ખબર જ છે હું આવું, તું જા જા જા જા પાણી પી. બા પણ આખી ધરુતી હતી મને ખબર નહીં, પણ હું ધ્રુસકે ધ્રુસકે રોતી હતી ને મને હજીય કંપારી અનુભવાતી હતી. કાળા મસ જશી કાકીમાં કાંઈ હાજુ નહોતું. આ બા ભળતું બનાવતી ત્યારે ફળિયામાં બધું બળી જાય પછી હું બળતળ હાઠીઓ એક બાજુ કરી થાળીમાં બળેલા ભળતું થઈ ગયેલા રીંગણા કાઢતી તો એ રીંગણાનો એ કાંઈ ઘાટ કળાતો. પણ જશી કાકીમાં તો એની મરૂન કલરની ઓઢણી બળીને આખા ડીલે ચોંટી ગઈ હતી. કમખાનું ભરત કાળું મસને આખી છાતીએ બળીને વીંટળાઈ ગયું હતું. થેપાડું અડધું બળેલું ને અડધું પગમાં ચોંટેલું. એના લાંબા કાળા વાળની જગ્યાએ બળેલા મૂળિયા હાથે પગે ને મોઢા પર ચામડી બળીને હંકો રહી ગઈ ને મોઢામાંથી લાળ નીકળતી હતી. એક બલોયું તો તાપમાં તપીને પાણો ફાટે એમ હાથમાંથી ફાટી ગયેલું. પૂરા પાંચ હાથનો કાળો બસ બળેલો ઠગલો, એનાથી માન માન શ્વાસ લેવાતા. એ બધું અત્યારે ફરી આંખીઓની સામે ભડકે બળવા લાગ્યું. હું હેઠે પાણા પર બેહી પડી. મેં તો કોઈ દી આવું જોયેલું નહીં. શેરીમાં રાફડે કીડિયારું ઉભરાય માણા ઉભરાવા લાગ્યું. મેરાદાની કસલી, બીજલ કાકાની હેતલી ને શાંતિદાની કોયલી, ભગવાન કાકાની જાગુડી, રતન ફોઈની જાગલી બધી મારી ડેલીમાં. ગામમાં અમારે કાંક નવા જૂની જેની શેરીમાં થાય એના ઘરે અમે બધી ભેગી થઈ જાતી. અમે બધું અમારા ધાબા માથે ચડી ગયું. અમારા ધાબેથી આમ ગામ આખું દેખાય. જશી કાકીના ઘરમાં અત્યારે માણા માતું નહોતું. ધોળા ચોરણા કેળિયા ને રાતા કાળા ઓઢણા. કામ કરવાવાળા કરતા કામ સીંધવાવાળા વધારે હતા. તુલસીદાન ટેમ્પો આવ્યો, એમાં ગાદલું પાથર્યું ને ચાર પાંચ આદમીએ જશી કાકીને ગાદલા માથે હુવડાવ્યા. જશી કાકીને ધોળી ચાદરમાં વીંટોળ્યા હતા ને ચાદરમાં લોહીના લાલ ને કાળા ડાઘ પડી ગયા હતા. આ શાંતિદાની કોયલીએ તો એ જોઈને ઉલટી કરી. ક્યાંક ક્યાંક કોઈ રબારડુના રોવાના ધીમા અવાજ આવતા હતા. બે રાતા ઓઢણા ટેમ્પામાં ચડ્યા ને બાકીના ત્રણ ચાર કેળિયા ચોરના વાડે ટીંગાણા ને ટેમ્પો ગામની બહાર. હે, આ જશી કાકીને ક્યાં લઈ ગયા હશે? જાગુડી પૂછતી હતી. ભામનગર જ તે, બાકી માર મમ્મી કહેતા હતા કે તાલુકે તો કોઈ ડૉક્ટર આ કેસને ટસ ન કરે. કસલી બોલી. ભાડી મોટી મમ્મીવાળી, આ કાલ હવારની નવી નવાઈને સુધરી ગઈ, બાકી આખો દી બા બા કર્યા કરતી હતી. બેસને હવે, ગાગલી એને ઝાપટી નાખી. લે, તને આંગળીએ શું થયું હર્ષાળી? હેતલી મારો હાથ પકડતા બોલી. કાંઈ નહીં, હવે રોટલા ઘડતા હીંકતી હતી તે દાજી ગઈ. હાલો હાલો, હવે મન તો ફેર ચડે છે. મેં કીધું ને બધું કલબલ કલબલ કરતી હેઠે ઉતર્યું. મારા ઘરમાં બધું ગોઠવાઈ ગઈ. મેં પાણિયારે જઈ પાણી પીધું ને કોરે ઊભા ઊભા મોઢું ધોયું. હેતલી મારી વાહે આવી મારા ખભે હાથ મૂકીને કે, હર્ષા હર્ષા તને શું થાય છે? મેં એની સામે જોયું. ખબર નથી. અમે ઘરમાં બેઠા કોયલીએ ટીવી ચાલુ કરીને ચેનલ ઉફેરવી. એ અવાજ ધીમો કરો ભમરે.

0: ઉતાળ્યું, કોક સાંભળશે તો ભૂંડા લાગશું કે હે કે ગામમાં આવું થઈ ગયું ને આપણે ટીવી જીવી જોવી. મેં કીધું એટલે કોયલી અવાજ ધીમો કર્યો ને મેં બારણાને સ્ટોપર મારી દીધી. જાગલી એના ટેવ પ્રમાણે ઘરમાં ખાખા ખોળા કરતી હતી તે એના હાથમાં મારી ભરતની થેલી આવી ગઈ. તે ઊનના દોરા ને સોયો ને મંડી બધું કાઢવા, એમાં એને હું જે ઓછાળમાં ભરત ભરતી હતી એ હાથમાં આવ્યો.
1: હાથ હસલી, તું તો મસ્તીનું ભરત ભરે છે હો છાની માની.
0: જાગલી અડધા ભરેલા મોરલાને મેના પોપટ જોઈને બોલી,
1: લે હવે એમાં છાના માને ક્યાં વાત આવી છે,
0: હજ તો અડધું એ ભરત નથ ભરાણું. મેં એના હાથમાંથી મારો ઓછાળ લઈ લીધો.
1: હા તે જેદી તેદી તો પૂરો થાય જ ને આ ઓછાળ,
0: કસલી ખીખીયાટા કરતી આંખ મીચતારતા બોલી. મારાથી નિહાકો નંખાઈ ગયો. હવે તો કોને ખબર, મારાથી પલંગ માથે પથરાયેલ બીડીના તિખારાથી વિંધાઈ ગયેલા બાના ઓછાળ તરફ જોવાઈ ગયું. પોપટ મોર ને મેનાની ચાંચને પાંખમાં વિંધા પડી ગયા હતા. કલાક એક માંડ થઈ ત્યાં ટેમ્પોનો અવાજ આવ્યો ને અમે બધી ફટોફટ ટીવી બંધ કરી ધોળથી ધાબા માથે. ટેમ્પો વેલજી કાકાને ઘર પાસે ઊભો રહ્યો. આદમી હેઠા ઉતર્યા, મારા ધબકારા વધી ગયા. પેલી બે બાયુ જે ટેમ્પામાં ચડી હતી એણે ઉતરતા તો જાણે લાંબા સાદે રોવાનું ચાલુ કર્યું.
2: એ આવા ઓચિંતા ગામત્રા નોતા કરવા મારી બેન, આ પાપા પગલી પાટનારો તારે આ ખોરડે હવે કોણ, ગયા જશી કાકી.
0: જાગોડી ધીમેથી બોલી. કોયલીએ કાંક હેઠેથી અવાજ સાંભળ્યો તે હેઠે ગઈ. એની હારે અમારા પાડોશી દેવું મને હાથ પકડીને ઉપર લેતી આવી. એમાં તો જાગલી રાતી પીળી થઈ ગઈ. એ હરખ પદુડી દેવું મને હુકામ લેતી આવી ઉપર. ગૌ માસીએ કીધું અમી સનાને જાવીશી, ડોસી એકલા છે તે હું ઉપર લેતી આવી. માડીને ખુરશી માથે બેઠાડ્યા. ઈએ તે નેજવું કરીને અમારી જેમ જોતા હતા. શેરીમાંથી બાયું નાકમાંથી કાનમાંથી પગમાંથી બધું કાઢી સાડલાને છેડાને ખોલી ને ધડતો રાખી રોવા પોગી ગયો. થોડાક મોટા આદમી હાથમાં કુહાડા લઈ ગામની બહાર નીકળી ગયા. હાન થવામાં હતી એટલે બધું ફટોફટ પતતું હતું. રબારનું ને ગામની બીજી બાયું બે હાથે છાતી કૂટતી કૂટતી મરસ્યા ગાતી હતી.
2: બેન તારા ઉગમણા બારના થાપણ ને આથમણા બારના ઉથાપણ, તારા મૈયરના ઓઢળા રીસાળા, તારા હાથે રે કેમ દેવ દેવાણા.
0: શું કરે ત્યાં ઘરમાં એ બાયું, જાગુડીએ મને પૂછ્યું. દેવમાં ગળફો કાઢીને અમારી સામે જોઈને બોલ્યા,
1: એ જસીને હણઘારવા બાયું માલિપા જીવ છે, જેનો વર હયાત હોય ને બાઈ મરી જાય એમ મહાણ લઈ જતા પેલા નવી નવી બાઈને જેમ તૈયાર કરે નવડાવે.
0: અમે બધી દેવમાની વાત આખી મોટી કરીને સાંભળતી હતી.
1: ને હજી તો એના પિયરિયાએ આવશે, એના બાપના ઘરની ઓઢણી ન ઓઢાડાય ને આ લગ્ન મહાણે ન લઈ જવાય.
0: ને તોય લઈ જાવી તો,
1: એટલે ગાંડી હવે રિવાજ કોને કહેવાય.
0: ત્યાં જશી કાકીના પિયરિયાનો ટેમ્પો આવ્યો અને જશી કાકીના બા જેવા એક ડોસીએ હાથ કાઢી કાઢીને છાતી કૂટવાનું શરૂ કર્યું.
2: તારા માવતરની ઓઢણી અબડાવી રે, તારા માવતરની ઓઢણી અબડાવી.
0: અમે જોયું કે જશી કાકીના વર વેલજી કાકા થાંભલીને ટેકો દઈને જોર જોરથી રોતા હતા. આદમીને અમુક બાયુને છાના રાખતા હતા. મારું મોઢું જો કે થોડું કટાણું થઈ ગયું. ગામના બાબર ને બીજા છોકરા ફળિયામાં નનામી તૈયાર કરતા હતા. ફટાફટ આજુબાજુના ગામમાંથી માણસો આવવા માંડ્યું. એક ટેમ્પોમાં જશી કાકીને મોહાળિયા આવ્યા. એક બેન આગળ કૂટતા હતા, બે હાથ જોર જોરથી છાટી પર ભટકાળીએ કાળી ચીહું નાખતા હતા ને હારિયાની બીજી બે બાયુએના હાથ પકડી રાખતી હતી. બધી બાજુથી અવાજો વધવા લાગ્યા. ચારે કોરથી મને બધું દબાતું હોય એવું લાગતું હતું. વેલજી કાકાને બે ત્રણ મોટી ધોળી દાઢીવાળા આદમી અને કાળું થેપાડું પહેરેલા બેન ઘરની બહાર લઈ જઈને એક બાજુ કાંક સમજાવવા લાગ્યા.
1: હવે અત્યારે હું વહીવટ કરવા ભેગા થયા છે,
0: મારાથી બોલાઈ ગયું. દેવુમાં થોડું દાંત કાઢતા બોલ્યા,
1: છોડ્યું એ તો અઠાણે જ વહીવટ થાય.
0: ડોસીમાં સમજાય એવું કાંક બોલો ને ગોળ ગોળ ન બોલો, કસલી બોલી.
1: કે તારે ભાઈ બીજું ઘર કરવાનું છે કે નહીં, લે કર વાત.
0: છે ને બધા ઘેલ હાગરીના, હજી તો ઓલી એની માં ઘરમાં બળદું બનીને હુતી ત્યાં બીજે ઘરની વાતો. હું થોડી ઉકળી ગઈ.
1: હા છોડ્યું, બધું અટાણે જ નક્કી થાય.
0: પેલા થોડા વહીવટવાળા ભેગા થયા હતા એ વેલજી કાકાને કાંક સમજાવતા હતા. પછી હું નક્કી થયું એ ખબર ન પડી, પણ પેલું કાળું થેપાળું ઉતાવળે ઉતાવળે ઘરમાં અને બાકીના રોકકળમાં. નનામી ઓરડાની બહાર નીકળી

નીકળી. કાંઈ હરખું દેખાતું નહોતું. રોવાના અવાજો વધી ગયા હતા. વેલજી કાકાને પકડી એક ભાઈ જશી કાકી પાસે લાવ્યા. વેલજી કાકા હાથ કાઢી કાઢીને રોતા હતા. એના હાથમાં કંકુ લેવડાવ્યું ને જશી કાકીને કપાળ ભરી દીધું. એક રબારણે જશી કાકીના પાનેતરનો છેડો ફાડ્યો ને બારસાખે બાંધ્યો. દેવુમાં, આ ઓઢણી કેમ ફાડીને બારસાખે બાંધી? જાગલીએ પૂછ્યું. બસ પતી ગયું, હવે નવું ઘર કરવાનું તમારા વેલજી કાકાને. હવે એ નવી બાઈ પૈણીને આવે ત્યારે આ છેડો છોડીને એના ઓઢણે બાંધીને ઘરમાં આવશે. હે પ્રભુ! દેવુમાં બે હાથ જોડી ઊભા થઈ ગયા. ચાર જનોય પહેરેલા ધોતીવાળા આદમીએ નનામી ઉપાડીને ઘરની બાયરે નીકળ્યા. વેલજી કાકાને ખડકીથી પાછા વાળ્યા. એ કોરે બેહીને રોતા હતા. જોયું વેલજી મહાણે નો ગયો ને, નવું ઘર કરવું હોય તો આદમી મહાણે નો જઈ શકે હો, નો જઈ શકે. ડોસીનો અવાજ ભરાઈ ગયો. બાબરે રોતી કૂટતી બાયુને હાથ લાંબો કરી મંદિરેથી પાછી વાળ્યું. બાયુ પડતી આખડતી કૂટતી ચોકમાં આવ્યું. અમારી વાડીએ વેલજી કાકા હાંઠિયું ખેંચતા હતા ને ત્યારે બપોર ટાણે એને વાય આવેલીને પડી ગયેલા. તે ઈ ટાણે લુગડા ધોતી જશી કાકીને ખબર પડી. તે ઉઘાડા પગે ઓઢણ્યા વન્યા તપેલી ડામર સડક પર ધોળતા આવેલા ને અટાણી હાવ જાય છે ને વેલજી કાકા બે પગ લઈને મસાળ ઉદી હતે. જાગુડી દેવુમાને કહેતી હતી, તમને નહીં સમજાય, છોડ્યું, બહુ નાન્યું છો તમે હજી. દેવુમાં માળાને આંખે અડાડતા બોલ્યા. પાદરથી પાછી વળેલી બાયું ગોળ ગોળ ટોળે વળી મરસિયા ગાતી કૂટતી હતી. હાય બેન મારી, હાય હાય ગાતી હતી ને ઝીલતી હતી. હું ભાગી છૂટી. મારી પાછળ દેવુમાં બાકીની બધું કહેતા હતા. જુઓ, સાંભળો ને હીખજો, બાકી અત્યારની પરજાને આવું ગાતાય ન થાવડતું. હારા દિવસે કોઈ મરસિયા ગાયને નહીં હીખવાડે. આ ગાવાને આજ કારણ મળ્યું છે તો બે શબ્દ સાંભળી ને કાક શીખજો. છોડ્યું. હું નીચે આવી પંખો ફૂલ કરી દુપટ્ટો ભીનો કરી મોઢા પર ઢાંકીને સૂઈ ગઈ. છાતીમાં ભીસ વધતી જતી હતી. બહુ પરસેવો થતો હતો. આંખ્યું બંધ કરું ને નેરે લુગડા ધોતા પાંચ હાથ પૂરા બાવડે બળુંકા રૂપાળા જશી કાકી દેખાય. ધૂળખાણે બાપાહે રહ રહ રોતા માથે બકડ્યું ભરીને દૂળ લેતા જશી કાકી દેખાય. દશામાના વ્રત ટાણે મંદિરે લાંબા ઢાળે દશામાનો ગરબો ગાતા જશી કાકી દેખાય ને રે એના ઓછાળમાંથી કદળો કાઢતા જ જાય, ડોળ દીકડતો જાય ને ઈ હાંફતા જાય ને પછી બાપુની બીડીના તીખારાથી ચડાયેલો બાનો ઓછાળ દેખાય. એમાં વિંધા વધતા જ જાય, પાખીઓને ચાંચું કપાતી જ જાય ને મને મારો અધૂરો પોપટ મોર ને મેનાના અડધો ભરત ભરેલો ઓછાળ દેખાય. ઓછાળમાં સોયું ઉભરાતી જાય, મને વાગતી જાય ને શેવની પતલી હાર જેવા કઈ કેટલાય ગુચડામાં જશી કાકી બા હું ઓછાળ સોયું ઉનો ઉનો મારી આંગળીએ ચોંટી ગયેલો લોટ અડધો કસલીના મોળામાં ને અડધો એના મોળાની બહાર શેવનો ગુચડો બળેલું ને અડધું પગમાં ચોંટેલું થેપાળું મોટા શેવના મશીનમાં હું જશી કાકી કસલી દેવુમાં બા બધું પિંડામાં બંધાતું જાય ને હેન્ડલ ફરે ને આટા ઉતરે ને મશીનમાં હેઠે તો મારી આંગળીએ બાંધેલો પાટો મરસિયા ભડકો નાટે બાંધેલો પાનેતરનો લીરો ઠાઠડીએ સૂતું લાલ કપડું લાલ ને કાળા ડાઘા ઉપકો છાતીમાં ભીસ હાફ હાફ ને પછી બધું શાંત ને મારા કાનમાં એક લાંબુ સુન્ન

हर्षुड़ी, ए हर्षा, जाग अवे, उभी था। मैं आंखों खोली तो अंधारा उतरी गया था। बा कोरे उभी थी, ई धरामां हनान करीन माथा बोळ थईने आवी थी। એના લુગડામાંથી પાણી ટપકતું હતું। ઊભી થાને કહું છું, હે ભાઈ સાહેબ, આ છોડી બહુ ટાઢી, આ જલ્દી અગરબત્તીનો ધૂપ દે મને, ને હું આ ભીના ખાબા બદલું ત્યાં રોટલાનો લોટ બાંધી નાખ, ને બીજા ચૂલે તપેલામાં સેવ ચડાવી દે, હાલ હવે તારા બાપ આવીને તળેલા નાખશે। મેં ફટાફટ અગરબત્તી કરી, બાએ એક હાથે ધૂપ લીધો ને તુલસી ક્યારે અગરબત્તી ખોડી દીધી। મેં ફળિયામાંથી સેવ લીધીને તપેલામાં પાણી ભરીને રસોડ્યા।

રસોડામાં જઈ લાઇટ કરીને ચૂલે તાપ કર્યો, પછી તપેલું ચડાવ્યું. કથરોટમાં લોટ બાંધવા લાગી ત્યાં બા આવી. લાવ હવે આ ઘી ખસ, મોડું થઈ ગયું આજ તો. હું ચૂપચાપ ઉંમરે બેસીને પાટો છૂટી ગયો એ આંગળીઓને જોતી હતી. હે બા, જશી કાકી મહાણમાં બળતા શું વાર લાગી હશે? હવે બળેલાને બળતા શું વાર લાગે? બાએ ચૂલામાં વધારે લાકડા નાખ્યા ને તાવડી ઊની કરી. લે હવે ફટોફટ લહણ ફોલી નાખ, તીખારી કરી નાખું, નકર પાછા ભાણું પછાડશે. મેં લસણનો ગાંઠિયો લીધો ને ફોલવા લાગી. દાઝેલી આંગળીઓ પર લસણ અળ્યું, કાળી બળતરા થઈ. મોઢામાં આંગળી નાખી દીધી. પછી બા સામે જોયું. ચૂલો ઓલવાઈ ગયો તો ને બા કાળી ફૂંકણીથી ફૂંક મારતા હતા. હે બા, જશી કાકીને બળતા જીવ કેમ હાલ્યો હશે? બળતરા નહીં થઈ હોય? આખા રાંધણીયામાં ધુમાડો ભરાઈ ગયો. તપેલામાં શેવનું પાણી વરાળ ભેગું ઉકળવા લાગ્યું. બાને કોરી ઉધરસ ચડી ને રાંધણીયામાં કાળી ફૂંકણીથી ફૂંક મારતી આખે આખી ફૂંકાઈ જતી બા બોલી, જશી તો નસીબદાર ઉકલી ગઈ.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. આ વાર્તાનું શીર્ષક હતું બળતરા. શીર્ષક ગીત અને લેખક રામ મૂરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. ફરી મળીશું, ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

આ હતો સુગમ સંગીતનો કાર્યક્રમ. આપ સાંભળી રહ્યા હતા આશા ડેલીવાલાને, રચનાથી અમર પાલનપુરીની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી કોરંભે. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આજે શરૂ થયું. જ્યારે લોકસભા સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે ગૃહે તેના 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી, જેમનું તાજેતરમાં અવસાન થયું હતું. ગૃહે કતારના ફાધર અમીર શેખ હમાદ

0: બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ વિપક્ષને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી, પરંતુ વિપક્ષી સભ્યોએ તેમનો વિરોધ યથાવત રાખ્યો, જેના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોના શપથ સાથે કાર્યવાહી શરૂ કરાઈ, જેમાં શરૂઆતમાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જોકે હોબાળાને કારણે રાજ્યસભા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહ બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષોના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 8 કરોડથી વધુ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે મોદી સરકારે હસ્તપ્રતોનું સંરક્ષણ અને ડિજિટાઇઝેશન કરવા માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે, જેથી સંશોધનને સરળ બનાવી શકાય અને લોકો માટે સુલભ બને. મંત્રીએ માહિતી આપી કે 3,74,000થી વધુ હસ્તપ્રતો અગાઉથી જ અપલોડ કરવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્ર અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ બંધારણની ગરિમા, સંસદીય પરંપરાઓ અને શિષ્ટાચારનું સન્માન કરીને સહકારની ભાવનાથી સંસદની કાર્યવાહીમાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ જણાવ્યું કે કાયદાકીય અને અન્ય સંસદીય કાર્યનું સુગમ સંચાલન એક સામૂહિક જવાબદારી છે. આનાથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે અને લોકશાહી સંસ્થાઓનું કદ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ખૂબ ઉત્પાદક સાબિત થાય છે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે બંને ઉત્પાદક હોય છે ત્યારે તે રાષ્ટ્રનું કલ્યાણ અને તમામ જીવોના કલ્યાણ તરફ દોરી જાય છે.
1: મોનસૂન હો યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહુત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો કો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ. સાથીઓ, પિછલે 1 મહિને મેં દેશને અનેક સિદ્ધિયાં પ્રાપ્ત કી હૈ, ચાહે રાષ્ટ્રીય હો, અંતરરાષ્ટ્રીય હો, ઓર અબ તો અંતરિક્ષ ભી હો, ભારત કે લિયે ગર્વ કે પલ રહે હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે.
2: અમારે સદન મેં બહુ અનુભવી સાંસદ ભી હો, દલ ઉનકા કોઈ ભી હો, ઉનકે પાસ એક લંબા અનુભવ હૈ, એસે સમય મેં ઉનકે અનુભવ કી, ઉનકે જ્ઞાન કી સંસદ કો ભી જરૂરત હૈ, દેશ કો ભી જરૂરત હૈ, ઓર ઇસકે લિયે સંસદ કા ચલના, સાર્થક ચર્ચા હોના, યે મેં સમજતા હું કે બહુત હી સમય કી માંગ હૈ, એસ્પિરેશન સે ભરે હુએ દેશ કે યુવાઓ કી માંગ હૈ, કે હમ આગે બઢે, રાષ્ટ્રભક્તિ કે લિયે જી રહે, આવાજ કો સદન મેં ઉચિત મંચ મિલતા રહે.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. ભારતના યુવાનોએ અવકાશમાં નવી સફર શરૂ કરી છે.
1: સ્કાયરૂટ સ્ટાર્ટઅપ હૈ, ઉસમેં જો નૌજવાન કામ કર રહે, મુજે બતાયા ગયા, ઉનકી પૂરી ટીમ કી જો એવરેજ એજ હૈ વો સિર્ફ 28 સાલ હૈ. એસે નૌજવાનોને યે કામ કરકે દિખાયા. મેં કિસી 56 સાલ કે નૌજવાન કી બાત નહીં કર રહા હું, મેં દેશ કે યે સ્ટાર્ટઅપ ને 28 કે એવરેજ વાલે નૌજવાનો ને અંતરિક્ષ મેં ભારત કા ઝંડા ગાડ દિયા. ઉનકો તો બધાઈ હૈ હી હૈ, લેકિન એસી બાતે જો હૈ જો ભારત કો આત્મવિશ્વાસ સે ભર દેતી હૈ, વિશ્વ મેં ભારત કા પ્રોફાઇલ સર્વમાન્ય સર્વસ્વીકૃત બનતા જાતા. સાથીઓ, યે સંયોગ નહીં, યે એક સંદેશ હૈ, ઓર બડા મજબૂત સંદેશ હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે આમ છતાં ભારતે 7.7% વિકાસ દર જાળવી રાખ્યો છે. નવા સુધારા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે રીફોર્મ એક્સપ્રેસમાં સવારી કરતા દેશના પરિણામ સ્વરૂપે ભારતના યુવાનો આટલી મોટી હિંમત બતાવી અને સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય

0: મંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ જિલ્લા વહીવટીતંત્રોને આગામી 24 જુલાઈ સુધી દર 6 કલાકે પરિસ્થિતિ અંગેના અહેવાલો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અહેવાલોને આધારે આપત્તિ વ્યવસ્થાપન, રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પૂંચ અને રાચોરીના જોડિયા સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને પરિણામે 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા, જેના કારણે રસ્તાઓ અને ઘરો સહિત જાહેર અને ખાનગી માળખાને વ્યાપક નુકસાન થયું હતું. રામ મંદિર દાન ચોરી કેસમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ સ્ટેટસ રિપોર્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની 3 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે. પંજાબ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમથી નવી અમલમાં મુકાયેલી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના સરળ સંચાલન માટે પૂરતી વ્યવસ્થા કરી છે. આ યોજના ગ્રામીણ કામદારો માટે રોજગારીની તકો મળે છે અને રાજ્યભરમાં વિકાસ કાર્યોના અવિરત અમલીકરણને સુનિશ્ચિત કરે છે. તમિલનાડુના વિલાથિકુલમના ડીએમકે ધારાસભ્ય માર્કંડેયની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે બટુકેશ્વર દત્તે બ્રિટિશ શાસનના અન્યાય સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી હતી. સંરક્ષણ મંત્રીએ બટુકેશ્વર દત્તને એક શ્રદ્ધાળુ, રાષ્ટ્રવાદી અને હિંમતવાન વ્યક્તિત્વ તરીકે વર્ણવ્યા હતા. ભારતના નિયંત્રક અને મહાલેખક કાર્યાલય અને ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે સંશોધન લેખ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઓડિટ તારણો અને જાહેરનાણાં સંબંધિત મુદ્દાઓ પર શૈક્ષણિક રીતે મજબૂત, નીતિ સંબંધિત અને મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધામાં માન્યતા પ્રાપ્ત સ્નાતકમાં અભ્યાસ કરી રહેલા, અનુસ્નાતક અથવા ડોક્ટરલ પ્રોગ્રામમાં નોંધાયેલા પૂર્ણ સમયના વિદ્યાર્થીઓ પોતાનો લેખ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મોકલી શકે છે. દરેક કેટેગરી પ્રમાણે પ્રથમ 3 વિજેતાઓને અનુક્રમે 1.25 લાખ, 1 લાખ અને 75,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સતત 9મા દિવસે હુમલાઓ થયા હતા, જેને કારણે વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ વધ્યો હતો. અમેરિકાએ દક્ષિણ પશ્ચિમ ઈરાનના ખોરમોઝ શહેરને નિશાન બનાવ્યું હતું, જ્યારે જોર્ડન, કુવૈત અને બહેરીન પર ઈરાને નવેસરથી હુમલાઓ કર્યા. ઈરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અમેરિકાના હુમલાને કારણે બુશેહર પ્રાંતની દશ્તી કાઉન્ટીના વહીવટી કેન્દ્ર ખારમોજના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારાને પગલે વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો નોંધાયો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 500 કરતાં વધુ અને નિફટીમાં 100 અંક કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભી. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી કા યે અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. અમદાવાદમાં દીપડાને પકડવા વન વિભાગ દ્વારા ટુકડી બનાવવામાં આવી છે, જે દીપડાના પગના નિશાન દ્વારા દીપડો શહેરી વિસ્તારમાં ક્યાંથી આવ્યો તેની તપાસ કરશે. અમદાવાદના શેલા અને બોપલગુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ વાત કહી. તેમણે દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ લોકોને અપીલ કરી છે.
1: શેલા અને બોપલગુમા વિસ્તારની અંદર દીપડો ફરવાના સીસીટીવીના માધ્યમ દ્વારા અને લોકોના માધ્યમ દ્વારા સમાચાર મળેલ છે. એને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટીમો લાગી ગઈ છે. રાત્રિ દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે, એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય. જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરે, જેથી કરીને જલ્દીથી આપણે રેસ્ક્યુ કરી શકીએ.
0: બીજી તરફ અમરેલીમાં સિંહના હુમલા અંગે મંત્રીશ્રીએ કહ્યું, આ હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે સિંહને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદમાં ફટાકડાના એક કારખાનામાં થયેલા વિસ્ફોટ કેસમાં મેટ્રો કોર્ટે મુખ્ય આરોપી સહિત બે લોકોના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે એક મહિલા આરોપી સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કારખાનામાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 23 થઈ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે શહેરા મોરવા હડપ અને હાલોલ તાલુકાના 3 બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા તેમને ગોધરા સિવિલ અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 2 કેસ પોઝિટિવ નોંધાયા અને 5 બાળકના મોત થયાના અહેવાલ છે. તો જામનગરમાં ચાંદીપુરા વાયરસના બંને શંકાસ્પદ કેસના

0: રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગણપતનગર અને રવિપાર્ક વિસ્તારમાં નોંધાયેલા બંને કેસ મામલે બાળકોના નમૂના તપાસ માટે પ્રયોગશાળામાં મોકલાયા હતા. બંને જિલ્લાઓમાં દવાઓના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ વંદન કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, મા ભારતીની સ્વતંત્રતા કાજે તેમનું સમર્પણ અને સંઘર્ષ આપણને સદૈવ રાષ્ટ્રસેવાની પ્રેરણા આપતા રહેશે. તેમના ઉચ્ચ આદર્શો અને દેશપ્રેમ દેશવાસીઓના હૃદયમાં અમર રહેશે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસન સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની અલખ જગાડનારા અને સેલ્યુલર જેલમાં અનેક અત્યાચાર સહન કરનારા બટુકેશ્વર દત્તજી તેમના સંકલ્પ પર અડગ રહ્યા હતા. તેમના સાહસ, બલિદાન અને નિઃસ્વાર્થ દેશભક્તિની ભાવના યુવાનો માટે હંમેશા પ્રેરણા રહેશે. વલસાડમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે યુવકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ગઈકાલે રાત્રે ત્રણ યુવક બાઇક પર સુરત તરફ જવા રવાના થયા હતા. દરમિયાન ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક એક અજાણ્યા વાહન સાથે અથડામણ થતાં બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા, જ્યારે ઇજાગ્રસ્ત એક યુવકને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આદર્શ સ્મશાન નજીક સરકારી જમીન પરથી દબાણવાળા મકાન દૂર કરાયા. મહાપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ 2800 ચોરસ ફૂટ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનેલા ચાર મકાનને હટાવ્યા છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ વધુ માહિતી આપી.
1: જામનગર સ્મશાન પાસે જે સોમોટરની કેનાલ જાય છે એના ઉપર 3 મીટર પહોળાઈમાં અને લગભગ 50 મીટર લેન્થમાં એટલે કે 1500 ચોરસ ફૂટ જેટલું જે દબાણ છે એ કરવામાં આવેલું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ છે એને અવરોધ થતો હતો. જેમાં ચાર પ્રોપર્ટી આવેલી છે, ચાર પ્રોપર્ટીને લીગલ નોટિસ આપી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આદેશ કરી અને આજ રોજ એ દૂર કરવાની કામગીરી હાલે ચાલુ છે અને આજના દિવસમાં એ પૂર્ણ કરવાનું ટાર્ગેટ.
0: કચ્છમાં મુંદ્રા તાલુકાના ટુંડા ગામમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણ વહીવટીતંત્ર દ્વારા હટાવાયા. આ કાર્યવાહી હેઠળ અંદાજે 3,76,00,000 રૂપિયાની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દુકાન અને બાંધકામ દૂર કરાયા છે. સરકારી મિલકતો પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી નહીં લેવાય તેવી વહીવટીતંત્ર દ્વારા ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. જૂનાગઢ જિલ્લાના ધરતીપુત્રો અને પ્રજાજનોની જાણે કસોટી કરતા હોય તેમ મેઘરાજાએ અષાઢી બીજ પણ કોરી રાખી દેતા સમગ્ર સોરઠમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આમ છતાં લોકોએ પોતાનો જુસ્સો બુલંદ બનાવી રાખીને અષાઢી બીજના પાવન મહોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો. શહેરના ગંદરપવાડામાં આવેલા જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા નીકળી હતી. ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના નગર પરિભ્રમણને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકોએ રોડ પર કતાર લગાવી હતી. જય રણછોડ માખણ ચોરના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પૂર્વે જગન્નાથ મંદિર ખાતે પવિત્ર જળથી અભિષેક, મહાઆરતી અને વિષ્ણુ યાગ યજ્ઞના પણ આયોજન થયા હતા. તો જૂનાગઢ નજીકના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે પરંપરાગત અષાઢી બીજનો લોકમેળો ભરાયો હતો. પોતાનું જીવન રક્તપિત્તના દર્દીઓ માટે સમર્પિત કરનાર સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કરવા સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. સવારે મંદિર ખાતે ધ્વજારોહણ સાથે આ લોકમેળાનો પ્રારંભ થયો હતો ત્યારે સૌ કોઈ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ જ રીતે મજેવડી ગામે દેવતણખી દાદાના સ્થાનકે પણ બીજ મહોત્સવ ઉજવાયો હતો. તો યાત્રાધામ સતાધાર અને આપાગીગાની જગ્યા ખાતે પણ અષાઢી બીજ નિમિત્તે સત્સંગ, ભોજન અને શોભાયાત્રા સહિતના આયોજનો થયા હતા. અષાઢ માસનો પ્રારંભ ગુપ્ત નવરાત્રી સાથે થતાં ગિરનાર ઉપર આવેલા અંબાજી મંદિર અને

વાઘેશ્વરી મંદિર સહિતના માઇ સ્થાનકોમાં વિશેષ શણગાર પૂજા અર્ચના અને માતાજીના બેઠા ગરબા દ્વારા માના ગુણાનુવાદ કરવામાં આવી રહ્યા છે. આજ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જૂનાગઢ ફેમિલી કોર્ટ ઉપરાંત વંથલી, વિસાવદર અને કેશોદ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી કોર્ટમાં રજૂ થયેલા પારિવારિક તકરારના 221 કેસમાંથી 219 કેસનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, જમીન વળતર, ઈ મેમો, બેન્કિંગ અને ભરણપોષણ સહિતના 3300થી વધુ કેસો લોક અદાલતમાં રજૂ કરવામાં હતા અને મહત્તમ કેસમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. ગત 16 જુલાઈના રોજ જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલા નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં સર્પની જાતિ, ઝેરી અને બિનઝેરી સર્પ એમ દૈનિક પ્રવૃત્તિ અને ખાસ કરીને સમાજમાં ફેલાયેલી અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ભય અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ડીન ડોક્ટર એમડી ઓડદરાએ જણાવ્યું કે નાગ એ પ્રકૃતિના મહત્વના જીવ છે. ઉંદરના નિયંત્રણ માટે તેઓ મહત્વની ભૂમિકા ભજવી અને પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં સંતુલન જાળવે છે. તેમણે સ્ટાફ અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સમજ આપીને સર્પનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, ઝેર કરડવાના ઉપાયો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જૂનાગઢની 24 શાળા અને કોલેજોમાં નશામુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું. 29 જૂનથી 10 જુલાઈ સુધી રાજ્યભરમાં એનજીઓના સહકારથી ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં 20 બાઇક સવાર દ્વારા રેલી યોજીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નશાથી તેમજ વ્યસનથી દૂર રહેવાની સમજણ આપવામાં આવી હતી. જેઠવદ એકાદશી એ જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે દૂધધારા પરિક્રમાનું પરંપરાગત રીતે આયોજન થયું. લોકવાયકા પ્રમાણે લગભગ 75 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં કારમો દુકાળ પડ્યો હતો અને જંગલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી. તે વખતે ગિરનાર જંગલના પશુ પક્ષી માટે કર્મણ ભગત નામના ભાવિકે દૂધની ધારા સાથે ગિરનારની પરિક્રમા કરી હતી અને વરસાદ વરસ્યો હતો. આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને એકાદશીએ પણ 36 કિલોમીટરની પરિક્રમા દૂધ ધારા સાથે ભાવિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને હાઇવે પર માર્ગ અકસ્માત નિવારવા ટ્રાફિક પોલીસ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગ ઉપર બેઠેલા અને ફરતા પશુઓને રેડિયમ ટેગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસામાં રાત્રિના ભાગે હાઇવે પર પશુ સાથે અથડાવાની ઘટનાઓ થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને રેડિયમ કલરનો બેલ્ટ પશુના ગળે બાંધવામાં આવી રહ્યો છે. રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક માટે મતદાન થવાનું છે. ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરમ થઈમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 28 જુલાઈ આ ચૂંટણી માટે મતદાન થવાનું છે. હમણાં જ આપે જૂનાગઢ જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હેમા દેસાઈ અને આશિત દેસાઈને સાંભળીએ.

0: આશિષ દેસાઈને આપ સાંભળી રહ્યા હતા.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત. મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

હેમા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા મુખ પર મલકાયો. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

નમસ્કાર. 354.36 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી આજે સાંજની બીજી સભામાં આપ સર્વે શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મને થોડીક જ ક્ષણોમાં બરાબર 5 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: के कथित गबन की निष्पक्ष और समयबद्ध जांच की मांग करने वाली कई याचिकाओं पर सुनवाई की। नागर विमानन मंत्री किंजराप्पू राममोहन नायडू ने आज नई दिल्ली में संयुक्त अरब अमीरात की अर्थव्यवस्था और पर्यटन मंत्री अब्दुल्ला बिन तौक अल मरी से मुलाकात की। श्री नायडू ने कहा कि श्री अब्दुल्ला ने भारत के तेजी से बढ़ते विमानन क्षेत्र में सहयोग पर चर्चा की। इसमें रखरखाव, मरम्मत और संचालन तथा विनिर्माण पर विशेष ध्यान दिया गया। उन्होंने कहा कि मजबूत हवाई संपर्क लंबे समय से दोनों देशों के बीच द्विपक्षीय साझेदारी का मजबूत आधार रहा है। सुरक्षा कारणों को देखते हुए एहतियात के तौर पर आज चार धाम की यात्रा कुछ समय के लिए स्थगित कर दी गई है। उत्तराखंड के कई जिलों में तेज बारिश की चेतावनी और चार धाम यात्रा मार्ग पर कई स्थानों पर भूस्खलन की खबरों के मद्देनजर तीर्थयात्रा को अस्थिर रूप से रोकने का निर्णय लिया गया। प्रशासन ने स्पष्ट किया कि यह फैसला तीर्थयात्रियों की सुरक्षा को लेकर लिया गया है। मौसम विभाग ने आज हिमाचल प्रदेश, जम्मू और कश्मीर, लद्दाख और उत्तराखंड में तेज बारिश का रेड अलर्ट जारी किया है। असम, मेघालय, बिहार, हरियाणा, चंडीगढ़, दिल्ली, पंजाब, पश्चिम बंगाल के गंगाई क्षेत्र, सिक्किम और उत्तर प्रदेश में आज तेज बारिश का ऑरेंज अलर्ट है। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी नु अहमदाबाद वडोदरा केंद्र आप सांभळी रह्या छो। હવે જોઈએ આજની બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ કેટલીક પોલીસ જાહેરાત। પ્રથમ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો જોઈએ। 5:10 ગુલમહોરમાં માણશો હિન્દી ફિલ્મના ગીતો। 5:45 લોકસંગીતના કાર્યક્રમ જેમાં પ્રવીણકુમાર બારોટ તથા રમેશભાઈ પ્રજાપતિના કંઠે પ્રાચીન ભજન સાંભળશો। 6:30 યુવાણી કાર્યક્રમ અંતર્ગત સિનેમા અને સાહિત્ય એ વિષય ઉપર ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક સંદીપ પટેલ સાથે પ્રિયલ દેસાઈની વાતચીત। 7:00 ગેર ફિલ્મી ગીત। સાત વાગ્યે 22 સાંભળશો કાર્યક્રમ ગામનો ચોરો। રાત્રિના 8:15 સુર માધુરી ગેરફિલ્મી ગુજરાતી ગીતો રજૂ કરીશું રાત્રે 8:30। 9:15 સ્પોટલાઇટ આ કાર્યક્રમ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું। 9:30 કાર્યક્રમ સાંભળશો આજ કે ફનકાર, જેનું પ્રસારણ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કરવામાં આવશે। રાત્રિના 10:00 સંસદના પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું। 10:13 હિન્દી ફિલ્મ સંગીત। રાત્રિના 10:30 શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ અંતર્ગત શાદજ અય્યર પાસેથી શાસ્ત્રીય ગાન સાંભળશો રાગ નંદ। દોસ્તો, કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ કેટલીક ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર આરતીબેન કિરીટભાઈ વેગડ, ઉંમર 19 વર્ષ, ઊંચાઈ આશરે 5 ફૂટ, શરીરે પાતળા બાંધાના રંગે ઘઉંવણા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે, જેમણે સ્કાય બ્લુ કલરનું ટોપ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, જેઓ તારીખ 27 જૂન 2026 રોજ ભાવનગરથી ગુમ થયેલ છે। મિત્રો, અન્ય એક પ્રાપ્ત માહિતી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે દયાબેન રમેશભાઈ બીજલભાઈ ચૌહાણ, ઉંમર 30 વર્ષ, ઊંચાઈ આશરે 4 ફૂટ 4 ઇંચ, શરીરે મધ્યમ બાંધાના રંગે ઘઉંવાળા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે, તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે, જેઓ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી 4 જુલાઈ 2026 રોજ ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર વ્યક્તિ સંજયભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ, ઉંમર 33 વર્ષ, ઊંચાઈ આશરે 5 ફૂટ, શરીરે પાતળા બાંધાના રંગે ઘઉંવણા,

આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે કાળા કલરનું શર્ટ અને સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે. જેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. તેઓ તારીખ 29 જૂન 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાથી ગુમ થયેલ છે. મિત્રો, જણાવેલ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ. મિત્રો, હમણાં જ આપ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને કેટલીક પોલીસ જાહેરાત આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. દોસ્તો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવી અલકા યાજ્ઞિક અને અરિજિત સિંઘના સ્વરમાં આ ગીતને. સંગીતબદ્ધ કર્યું છે આર રહેમાને. શબ્દો છે ઇરશાદ કામિલના અને ફિલ્મનું નામ છે તમાશા.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળી આતી ફસલન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. ફિલ્મનું નામ છે રમૈયા વસ્તાવૈયા. ગીતને સંગીતબદ્ધ કર્યું છે સચિન જીગરે અને શબ્દો છે પ્રિયા પંચાલના.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવા વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ બદલાપુરનું સ્વર છે આતિફ અસલમનો, સંગીત સચિન જીગરનું અને શબ્દો છે પ્રિયા સરવૈયાના અને દિનેશ વિજનના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ રબ ને બના દી જોડીનું, સ્વર છે સુખવિંદર સિંઘનું. ગીતને સંગીતબદ્ધ કર્યું છે સલીમ સુલેમાને અને શબ્દો છે જયદીપ સાનીના.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનો ગીત સાંભળીએ અરિજિત સિંઘ અને અસીસ કૌરના સ્વરમાં. ગીતના શબ્દો લખ્યા છે અને સંગીત છે તનિષ્ક ભાગજીનું અને ફિલ્મનું નામ કેસરી.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં આ ગીતને. સંગીત છે પ્રીતમનું, બોલ મયુરપુરીના અને ફિલ્મનું નામ છે સિંગ ઇઝ કિંગ.

0: મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ લોકસંગીત.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: દોસ્તો, લોકસંગીતના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ પ્રવીણ કુમાર બારોટના કંઠે પ્રાચીન ભજન.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળે રમેશ પ્રજાપતિના સ્વરમાં લોકગીતો.

0: એક તક.
1: પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

0: ઓકે બેઠે યુવા દોસ્ત, તમારા રેડિયોનું વોલ્યુમ થોડું વધારી દેજો, કારણ કે આજે સ્ટુડિયોમાં તાપમાન વધવા જઈ રહ્યું છે. આપ સાંભળી રહ્યા છો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાવાણી, અને આ કાર્યક્રમ પ્રસ્તુત થાય છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. યુવા દોસ્ત, આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર તો અભી બાકી છે. મિત્રો, તમને એક બુક આપું છું, એક પુસ્તક વાંચો કે જે એક સાહિત્યના આધારે એક નોવેલ છે. હવે એમાંથી અમુક દોસ્તો એવો કહેશે કે ના, રીડિંગ અ બુક ઇઝ વેરી બોરિંગ. હવે પછી હું કહું કે એ જ આધારિત એક મૂવી જોવાનું છે તો બધા કહેશે હા હા, મૂવી તો જોઈશ, એક નહીં પાંચ મૂવી જોઈ લઈશ બોસ. પરંતુ આવું શા માટે? કેમ આપણને બુક વાંચવી નથી ગમતી, કેમ મૂવી જોવું વધારે ગમે છે? એનું કારણ છે સિનેમા. સિનેમા ધ આર્ટ ઓફ ટેલિંગ ધ સ્ટોરી, કારણ કે તેમાં તમારા નાયક અને નાયિકાને જીવંત બનાવે છે. એ સિનેમા કે જે પડદા પર તમારા પાત્રોને વાચા આપે છે, અવાજ આપે છે અને લાગણી આપે છે, અને એટલે જ તો આપણે સિનેમા જોવી ગમે છે. અને સિનેમાની વાત આવી જ ગઈ છે તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઢોલિવૂડને આપણે કઈ રીતે ભૂલી શકાય? લગન લાગી રે કે પછી ઓમ મંગલમ સિંગલમ અને લવની ભવાઈ, આ તમામ મૂવીના દિગ્દર્શક. યસ, વી આર હેવિંગ મિસ્ટર સંદીપ પટેલ એટ આકાશવાણી સ્ટુડિયો. સંદીપ સર, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ પ્રિયલ, થેન્ક યુ.
0: અને તમને અહીં જોઈને હું ગમ બહુ ખુશ હોવા. તો સંદીપ સર, પિક્ચર શરૂ કરે.
1: લાઇટ્સ, કેમેરા
0: એન્ડ
1: એક્શન.
0: સંદીપ સર, હવે આપણે ફિલ્મની જ વાત કરવી છે તો એક ફિલ્મને અંદાજમાં કહું કે અચ્છી ફિલ્મ બનને કે લીએ તીન ચીજ જો જરૂરી હૈ વો હૈ એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ, ઓર મે હું એન્ટરટેનમેન્ટ. સંદીપ સર, હવે આપણે ફિલ્મની અને લિટરેચર સાથે આપણે કનેક્ટિંગ વાત કરીશું તો આપણા ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને એટલી વિશાળ આપણી પાસે લિટરેચર છે અને એવી અનેક ફિલ્મો બની છે. વૈવિશાળ લઈ લો, લીલુડી ધરતી લઈ લો, માનવીની ભવાઈ લઈ લો, સરસ્વતી ચંદ્ર કે જે ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખી છે અને હિન્દીમાં એના પર ફિલ્મ બની છે. તો લિટરેચર અને સિનેમા કઈ રીતે મેળ થકી એક સારું સિનેમા, ચકાસ સિનેમા બનાવી શકાય?
1: થેન્ક યુ, મને આ પ્લેટફોર્મ પર વાત કરવાની તક મળી. મજાની વસ્તુ એ છે કે આપણે ત્યાં સાહિત્ય ઉપરથી ફિલ્મોની વણઝાર હતી, ખૂબ બનેલી છે. અને મેઘાણીની ફિલ્મો, મેઘાણીની વાર્તાઓ, પન્નાલાલ પટેલની વાર્તાઓ અને આ તમે જે ઉલ્લેખ કર્યા એ બધી ફિલ્મો બધી ચાલીથી પણ ખરી, સક્સેસ પણ ગયેલી. અમુક ફિલ્મોને ખૂબ બધા એવોર્ડ્સ મળે. ધારો કે કંકુ છે, તો પન્નાલાલની એ વાર્તા છેક નેશનલ એવોર્ડ સુધી પહોંચી અને નોમી થઈ પ્રદેશના ઘણા બધા ફેસ્ટિવલ્સમાં. અને આપણે ત્યાં 1969ની કંકુ છે, તો એ વખત જે ડિરેક્ટર હતા કાંતિભાઈ રાઠોડ, એ પોતે ફિલ્મનું ભણીને, પરદેશ ભણીને અહીંયા આવીને ગુજરાતી મેમને ફિલ્મ બનાવેલી. એવી જ રીતે કેતન મહેતાએ પણ ફિલ્મનું ભણીને ધીરુબેન પટેલની ભવની ભવાઈ બનાવેલી. તો સાહિત્ય ઉપરથી ફિલ્મો બનાવવાનું આપણે દોર છે, તો એની એક મજા છે. દરેક મારી પહેલી ફિલ્મ મોતીના છોકરે સપનામાં દીઠા 1999માં અમે લોકો એક બની હતી, વર્ષાવાળ અડાલજાની આપણે સાહિત્યકારની નવલકથા મારી પણ એક ગર્વ પરથી બનાવેલી. તો આપણે ત્યાં આ બધી આઇકોનિક ફિલ્મ્સ બનેલી છે અને લોકોએ સ્વીકારેલી પણ છે. એટલે આ દોર છે એ કેટલો આગળ ચાલે છે અને કેટલો ચાલવું જોઈએ એ એક ડિબેટેબલ સવાલ હોઈ શકે, પણ હંમેશા એને દળદાર અને સિનેમાને એક વેલ્યુ આપે છે જ્યારે સાહિત્ય ઉમેરાય છે ત્યારે.
0: બિલકુલ, એટલે કળા અને વાર્તા દ્વારા એક વ્યક્તિના માનસ પટ પર આપણે એક સારી એવી ઇમ્પેક્ટ છોડી શકીએ.
1: ચોક્કસ, અને કલ્ચરની વાત કરી શકીએ, આપણે આપણી લોહીની, આપણી ધરાની, આપણી ધરતીની વાત ક્યારે થઈ શકે કે જ્યારે એક સાહિત્યકારે ખૂબ સરસ રીતે વાત કરી હોય, એને કચકડે મળવી અને એને એ પડદા ઉપર એની લાગણીઓને વ્યક્ત કરવી, ઇમોશન્સને, વિઝ્યુઅલ્સને, એ એક ચેલેન્જ તો હંમેશા રહી છે અને એટલા માટે જ એ થોડી ઓછી માત્રામાં બની રહી છે ફિલ્મો.
0: બિલકુલ. હવે સંદીપ સર, હવે એ કહેશો કે આપણે ગુજરાતીમાં એવી કઈ ફિલ્મ બની છે જે સાહિત્યના આધારે બની છે અને દર્શકો જે એમને ખોબલે ખોબલે વધાવ્યું હોય એવી ફિલ્મોને, જો આપણું સાહિત્ય, એટલે માનો કે મારે કોઈ બુક નથી વાંચવી પરંતુ એ ડિરેક્ટલી હું એ કોઈ ફિલ્મ જોઈ લઈશ અને પછી હું એ લિટરેચર વાંચવા માટે પ્રેરાઈશ.
1: હા, એવી છે ને, આપણે ત્યાં વિશાલ તોરલથી માંડીને ઘણી બધી એવી ફોક સ્ટોરીઝ છે જેના કેટલાકમાં મેઘાણી સાહેબ લખેલી છે ને કેટલીક ફોક સ્ટોરીઝ નોંધાયેલી છે.
0: બિલકુલ,
1: આ બધી જ નોંધાયેલી એ પણ એક સાહિત્ય છે, આપણો કલા વારસો છે અને એ લોક સાહિત્ય છે. એ લોક સાહિત્ય તમે આજે

0: એ થોથા વાંચવાનું કદાચ તમને કંટાળો આવે, પણ તમે એ જેસલ તોરલ તમે જોશો તો તમને એ ફીલ થશે કે કેટલી અદભુત ઇન્ટરનેશનલ પ્રકારની આ વાર્તા છે. અને અને એ તમને તમને એક્ઝેક્ટલી આપણી ધરાની વાત, આપણી ધરતીની વાત, ગુજરાતી વાત, સંસ્કૃતિની વાત, આપણા સંગીતની વાત, આ બધી વસ્તુઓ એ ફોક ફિલ્મોથી, ફોક વાર્તાઓ ઉપરથી બનેલી ફિલ્મો ઉપરથી તમને એ ખ્યાલ આવે. ધારો કે ધીરુબેન પટેલનું ભવી ભવાઈ જે છે એ ભવાઈ ફોર્મ પર લખાયેલું નાટક છે. હા, તો એની તમે ફિલ્મ જોવો કેતન મહેતાની, તો તમને ખબર પડે કે કેટલો ગુણાર્થ છે એક ફિલ્મમાં. એમ એવી જ રીતે ઘણી બધી એવી ફિલ્મો છે કે ધારો કે ઝેર તો પીધા જાણે જાણે, મનુભાઈ પંચોળેની, તો ઝેર તો પીધા જાણે જાણે એ ફિલ્મ તમે જોશો શોધીને, તો તમને એક્ઝેક્ટલી આપણા સાહિત્યની પણ ખબર પડશે અને સિનેમાની પણ ખબર પડશે.
1: એટલે આપણી જે ગુજરાતી પહેલી ફિલ્મ 1932 જે નરસિંહ મહેતા આવી અને ત્યારથી લઈને એવી અનેક ફિલ્મો આવી અને આજ સુધી પણ આપણે મારા દાદા દાદીથી લઈને મારા પપ્પા હજુ પણ એ ગુજરાતી ફિલ્મને એટલી જોવી પસંદ કરે છે. એટલે ઝવેરચંદ મેઘાણીની વાત કરું તો એમણે જે શબ્દોમાં જે શબ્દોને પરોવીને જે વાર્તા કહી છે કદાચ આપણને આ પેઢીને ના સમજાય, પરંતુ અત્યારે જે દિગ્દર્શકને સલામ છે કે એમને એ સ્ટોરી ઉપાડીને ચિત્રપટ પર મૂકીને, પડદા પર મૂકીને લાખો કરોડો ગુજરાતીઓના દિલ સુધી પહોંચ્યા છે. ખરેખર ગુજરાતી સિનેમાને ક્યાં પડકારો જોવા મળી રહ્યા છે? આવા પ્રકારની સાહિત્યને લગતી કોઈ જો નોવેલને લગતી કોઈ મૂવી બનાવી હોય તો ક્યાં ક્યાં પડકારો છે એ સામે છે?
0: બજેટ સૌથી પહેલું એક ઇન્સ્પિરેશન તો મળી રહે. એક ફિલ્મ મેકરને આવવું હોય યુવાનોને આ ક્ષેત્રમાં તો ઓપન ક્ષેત્ર છે. થોડું ઘણું ભણીને, થોડો ઘણો અનુભવ લઈને તમે ફિલ્મ, શોર્ટ ફિલ્મ્સ બનાવતા જાઓ અને એક્સપિરિયન્સ કરતા જાઓ અને તમે ફિલ્મો બનાવી શકો, ફીચર ફિલ્મ બનાવી શકો. તમારું સપનું હોય તો તમે કોઈ સુંદર સાહિત્ય ઉપરથી પણ ફિલ્મ બનાવી શકો. માત્ર મૂળ વસ્તુ એ છે કે અત્યારે તમે એ સમયગાળો, એ વખતની સાહિત્ય કૃતિ હોય ધારો કે, તો એ જૂનો સમયગાળો ઊભો કરવો. હવે ફિલ્મમાં એક મર્યાદા પણ છે અને એક ફાયદો પણ છે. મર્યાદા એ છે કે એ સમયગાળો ઊભો કરવા માટે તમારે ખૂબ પૈસાની જરૂર છે. ખૂબ પૈસા હોય અને ખૂબ ઇન્ટરનેશનલ કક્ષાના બજેટ્સ હોય તો તમે એ 1900 એટલે બ્લેક એન્ડ વ્હાઈટનો જમાનો કે એ જમાનો, જો 1900ની વાત કે 1800 સમથિંગની વાત, ને આવી બધી વાતોને તમે ક્યારે જીવતી કરી શકું કે જ્યારે તમારી પાસે એ ઓથેન્ટિસિટી સાથે તમે વ્યક્ત કરી શકો, અથવા તો નહીં તો હાસ્યાસ્પદ લાગે. તો આ બધી વસ્તુઓને કારણે એ થોડો અચકાટ થાય છે, પણ આ એક ચેલેન્જ છે જેને એ પાસ કરે, જેને ઉથાપે અને આગળ વધે તો એ યંગ ડિરેક્ટર્સ માટે ડ્રીમ લાઈફ છે, ડ્રીમ કેરિયર છે ફિલ્મ મેકિંગ. એમ
1: બિલકુલ સંદીપ સર, હવે આપણે ગુજરાતી લિટરેચરની વાત કરી, હિન્દીમાં આપણે જોઈએ ગાઈડ ફિલ્મ છે, 1958ની ફિલ્મ છે અને એ નોવેલ આર કે નારાયણ દ્વારા લખેલી હતી. એવી અનેક ફિલ્મ છે, પિંજર છે, થ્રી ઇડિયટ્સ છે ચેતન ભગતની, ટુ સ્ટેટ્સ છે, સાત ખૂન માફ છે, આવી અનેક ફિલ્મો બની છે. અને આ ફિલ્મ જોઈને હું તો ઇન્સ્પાયર થઈ જ છું કે મારે હવે લિટરેચર પણ વાંચવું છે. આપણા હિન્દી સાહિત્યમાં પણ છે, અને વાત કરીએ તો બીજી રિજનલ ભાષાઓ જેમ કે મરાઠી છે, મલયાલમ છે, તેલુગુ છે, કન્નડ છે, આમાં પણ એવી અનેક એવી સારી મૂવી છે જે આજે પણ દર્શકોને એમ કે એના માનસપટ પર છવાઈ ગઈ છે. તો સંદીપ સર, હવે આપણે જે વાત કરીએ કે અત્યારે આપણા સિનેમામાં આપણે મોસ્ટલી હિસ્ટોરિકલ કે પછી આપણે થોડુંક રોમેન્સ આધારિત ફિલ્મો હોય છે, તમને નથી લાગતું કે આપણે સસ્પેન્સ થ્રિલર કે પછી સાઇફાઈ કે પછી ડાર્ક કોમેડી પર કોઈ સ્કોપ રહેલો છે? કારણ કે હોલિવૂડની ફિલ્મ તમે જોઈશો તો એમાં એવી અનેક મૂવી છે કે જ્યારે તમને વિચારતી કરી મૂકે કે આવું કેમ થાય. બોસ
0: છે, તક તો બધા જ જોનરની છે. આ તમે જોનરની વાત કરી રહ્યા છો અત્યારે. હવે સાહિત્યના આધારિત ફિલ્મો તો એક આખો એક જુદો વિષય છે, અને ઇવન સસ્પેન્સ થ્રિલર પણ આપણે ત્યાં ગુજરાતીમાં લખાયેલા છે. માત્ર એટલું છે કે આપણે ત્યાં પણ એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે. હા, એ એક્સપેરિમેન્ટ્સ થયા અને પછી એનું સફળ કે નિષ્ફળ થવું, આ બધી માત્રાઓ. કારણ કે ફિલ્મ એ માધ્યમ બહુ જ મોંઘું માધ્યમ છે. તમારે અત્યારે કોઈક સિતાર વગાડવું હોય તો એક શિક્ષક આવે, એક સિતાર ખરીદવી પડે અને તમે શીખી શકો. પછી ગાવાનું શીખવું હોય તો આવી બધી જ, પેઇન્ટિંગ શીખવું હોય તો આ બધી જ માધ્યમ કરતાં અનેક કલાઓનું સંમિશ્રણ એ આપણું સિનેમા છે. તો આ સિનેમાને એટેમ્પ્ટ કરવી એ થોડી મોંઘી છે. એટલે જ્યારે એક્સપેરિમેન્ટ્સ થતા હોય ત્યારે એ એક્સપેરિમેન્ટ્સ કરતી વખતે પ્રેક્ષક કોણ છે એનો આધાર પણ બહુ જ રાખવો પડતો હોય છે. છતાં પણ આપણે ત્યાં ગુજરાતી ફિલ્મમાં જેમ બીજા રાજ્યોની તમે વાત કરી કે કન્નડ છે કે તમિલ છે કે આ બધા સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સમાં ત્યાં ભાષા

0: પ્રભુત્વ એમની પોતાની માતૃભાષાનું પ્રભુત્વ બહુ જ છે. જ્યારે હિન્દી જેમ જેમ દેશમાં નકશામાં ઉપર આપણે આવતા જઈએ અને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ એમ એમ ઉપર જતા જઈએ એમ એમ હિન્દી ભાષાનું પ્રભુત્વ પણ એટલું જ હોય છે. આને કારણે એવું થાય.
1: સંદીપ સર, કોન્ટેન્ટ ઇઝ ધ કી. એટલે આજના સમયે મને કોઈ ફિલ્મ રિલીઝ થવાની છે એટલે હું પહેલા સ્ટોરી જોઈશ કે મૂવી શેના વિશે છે. કારણ કે આજનો જે યુથ છે એ સૌથી પ્રથમ એને કોન્ટેન્ટ જેવું જોઈએ છે, એવું મળે છે કે નહીં એ પ્રમાણે કઈ રીતે કોન્ટેન્ટ ક્યુરેટ કરું છું. એટલે કે આજના સમયમાં એક નિર્દેશક તરીકે બીજા નિર્દેશક કઈ રીતે ફિલ્મને હટકે બનાવી શકે અને કરોડો લોકોના દિલ સુધી પહોંચી શકે.
0: એમાં માત્ર બહુ જ જનરલ વાત તો એટલી જ છે કે લોકોને, અત્યારની જનરેશનને, પહેલા જેન્સીને આકર્ષવું બહુ જ આવશ્યક છે. એનું મુખ્ય કારણ એ છે કે સિનેમા ઉદ્યોગ હંમેશા જુવાનિયાઓ ઉપર જ ચાલ્યો છે. એટલે કે પહેલું શુક્રવારે સૌથી પહેલી વાર ફિલ્મ જોશે એ જુવાનિયાઓ જોશે અને એ પણ એ 20 વર્ષની આસપાસની ઉંમરના લોકો જોશે. ત્યાંથી વખાણ શરૂ થાય અને પછી એ એજ ગ્રુપમાં ધીરે ધીરે ઉપર ચડતા હોય છે. એટલે કે અમારી પિક્ચરો, કોઈ પણ પિક્ચર હોય, એ જુવાનિયાઓને, મીન્સ કે જેન્સીને અત્યારે અમે લોકો બનાવીએ તો અમારું કન્ટેન્ટમાં એટલી ઓનેસ્ટી હોવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. અને એ ઓનેસ્ટી સાથે સૌથી પહેલું કોમ્યુનિકેશન અમે લોકો કરતા હોઈએ છીએ કે અમારી ફિલ્મ આવવાની છે, આ તારીખે આવવાની છે અને આ ફિલ્મનું આ ટીઝર આ છે, પોસ્ટર આ છે, ટ્રેલર આ છે. તો એ ત્રણ વસ્તુથી એ જુવાનિયાઓ ગેસ કરી નાખે છે કે આ ફિલ્મ જોવી છે કે નથી જોવી. તો દે આર વેરી સ્માર્ટ. નોટ ઓન્લી ધીસ જેન્સી, આઈ થિંક અમે લોકો બી જ્યારે 17 યર્સ ઓલ્ડ હતા ત્યારે તે સમયે પણ અમે લોકો તરત જ ગેસ કરતા હતા કે આ ફિલ્મ પહેલા દિવસે ફર્સ્ટ શો જોવી છે કે ન જોવી જોઈએ, કે આ ન જોઈએ તો પણ ચાલે. તો એ જજમેન્ટ હંમેશા ભારત દેશના યુવાનોએ કર્યું છે. નોટ ઓન્લી ઇન્ડિયા, વર્લ્ડમાં પણ જ્યારે ઓપનિંગ, જેને કહીએ અમારી ભાષામાં, બોક્સ ઓફિસની ભાષામાં એમ કહેતા હોય છે કે ઓપનિંગ ફિલ્મને કેટલું મળ્યું, તો એ યુવાનોને કેટલું આકર્ષે છે એની ઉપરથી જ ફિલ્મનું ભવિષ્ય નક્કી થતું હોય છે.
1: બિલકુલ. હવે આપણે સિનેમાની વાત કરીએ તો એવી કેટલી કલ્ટ ક્લાસિક મૂવી છે, 2 બીઘા જમીન બાય બિમલ રોય, અંકુર છે, શ્યામ બેનેગલ દ્વારા. આ મૂવી જોતા એવું લાગે કે ભારતની જે પરિસ્થિતિ, આમ જનતાની જે આમ કહેવાય ને કે પોતાની જે જીવનને વણીને,
0: સોશિયો ઇકોનોમિક,
1: હા, યસ યસ. તો અમુક વખત એવો પણ છે કે જેમને આવી મૂવી જોવી છે, આવી મૂવી જોવી ગમે છે. મને જ પણ જોવી ગમે છે કારણ કે મને જૂની મૂવી જોવી ખૂબ જ ગમે છે. હવે આપણે ઇન્ડી સિનેમાની વાત કરીએ, અત્યારે કેટલો સ્કોપ છે ગુજરાતી સિનેમામાં? આપણે ઇન્ડી સિનેમાને કઈ રીતે આપણે હજુ પણ એ વર્ગને ખુશ કરી શકીએ?
0: હા, એટલે તમારે કોમ્પિટિશન તો છે જ. આપણી ભાષાની ફિલ્મો અને હિન્દી ફિલ્મનું સાથે કોમ્પિટિશન છે, અંગ્રેજી ફિલ્મો સાથે કોમ્પિટિશન છે, સાઉથની લેંગ્વેજ ફિલ્મો ડબ થઈને આવે છે એની સાથે કોમ્પિટિશન છે. સેમ વસ્તુ આપણે ત્યાં એવું છે કે આપણે સક્સેસ, આપણે લોકોના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન આટલા વર્ષોથી કરી રહ્યા છીએ અને અત્યારે પણ બહુ સ્ટ્રોંગલી કરી રહ્યા છીએ. અને છેલ્લા 10-11-12 વર્ષમાં, 2011-12 પછી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રાઇઝ કરી રહી છે એમાં યુવાનો અને ઇવન નોન ગુજરાતી લોકોને પણ આકર્ષી રહી છે. વર્લ્ડના ખૂણે ખૂણે બેસેલા ગુજરાતીઓને પણ આકર્ષી રહી છે. એ એક સારો વિષય છે, સારી વસ્તુ છે, કારણ કે આપણે ત્યાં એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. આપણે ત્યાં લવ સ્ટોરીઝ પણ બને છે, આપણે ત્યાં સાયકો થ્રિલર્સ પણ બને છે, આપણે ત્યાં સાહિત્ય કૃતિઓ પણ બને છે, આપણે ત્યાં વૃદ્ધો માટેની કે એવા પ્રકારની ફિલ્મો પણ બને છે કે જેમના એમના ઇશ્યુઝ શું હોઈ શકે એ રીતની ફિલ્મો બને છે. આપણે ત્યાં ધર્મને સહેજ ટચ કરતી લાલો પણ બને છે. એટલે આ બધી ફિલ્મોને ધીરે ધીરે જે રીતે સફળતા મળતી રહી છે કે અમારી ફિલ્મોને, લવની ભવાઈ હોય, ઓમ મંગલમ સિંગલમ હોય, તો એ લવ પ્રેમ કથાઓ શરૂ થઈ ઘણા વખતથી બંધ થયેલી હતી, એ શરૂ થઈ. તો આ આ આ એવું છે કે કોમેડી એકલું જ ચાલે છે, પ્રેમ એકલો જ ચાલે છે એવું નથી. બધી જ ફિલ્મોનો અત્યારે એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે અને બધી જ ફિલ્મોમાંથી કોઈક ને કોઈક ફિલ્મો સફળ થઈ અને આપણે આગળ વધી રહ્યા છે. અને દેટ્સ અ ગુડ સાઇન કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કે ઓડિયન્સ, આપણું પોતાનું આગવું કમિટેડ ઓડિયન્સ ઊભું થઈ રહ્યું છે.
1: બિલકુલ. એટલે આપણે અહીંયા બધા પ્રકારના વર્ગના લોકો છે કે જેમને કોઈક લવ સ્ટોરી ગમે છે, તો કોઈને થ્રિલર ગમે છે, સાયકો હોરર મૂવી ગમે છે.
0: યસ યસ યસ.
1: અને આપણે વાત કરીએ તો જે મેં તમને કહ્યું કે પ્રેમચંદે જે શબ્દોમાં જે એમણે એક નાના વ્યક્તિનું જીવન શું હોય અને એ જે કફન કહી દો આપણે,
0: હા
1: નિર્મલા કહી દો, એટલે
0: હા
1: અદભુત. અને આજે એવા મેં,
0: ઇવન આપણી ભાષાની પણ શોર્ટ સ્ટોરીઝ ઘણી
1: હા
0: અદભુત છે, બધી
1: હા
0: સુંદર લખેલી છે.
1: ખૂબ જ સરસ લખેલી છે રેવા.

0: છે, ધ્રુવટ
1: હા
0: વાળા છે,
1: ઓફકોર્સ,
0: માનવીની ભવાઈ, મેં તમને કહ્યું, ઝેર તો પીધા જાણી
1: જાણી
0: જાણી,
1: જાણી છે. હા,
0: અરે અદ્ભુત છે. એટલે આપણે
1: કંકુ કાશીનો દીકરો વિનોદિની નીલકંઠથી બનાવેલી
0: બિલકુલ
1: લખેલી વાર્તા ઉપરથી કાંતિ મળિયા દિગ્દર્શિત કાશીનો દીકરો, એ પણ
0: કાશીનો
1: ઇન્ટરનેશનલી,
0: દીકરો બિલકુલ, અને
1: એટલે
0: ગુણસુંદરીને કેમ ભૂલી શકાય.
1: ગુણસુંદરીનો ઘર
0: હાય
1: સંસાર.
0: હાય,
1: કરેક્ટ છે, કરેક્ટ છે,
0: કરેક્ટ.
1: બરોબર છે.
0: એટલે લાગે કે આપણી પાસે, આપણે મોહતાજ નથી સ્ટોરીના, આપણી પાસે તો લિટરેચરના થોથા થોથા છે, ઢગલાઓ છે, વીણવા બેસે તો મોતી મળે એમ છે. હવે મારે એ વાત કરી છે કે હોલીવુડ પોતાના, હું તમને વાત કરું હેરી પોટરની સિરીઝ,
1: હા
0: જે એના પરથી જે સિરીઝ બની, જેકે રોલિંગ દ્વારા લખાયેલી બુક છે, જ્યુરાસિક પાર્ક છે, હવે આ લોકો સાયફાઈ મૂવી બનાવે છે, એવા મૂવી બનાવે છે કે આપણા ઇમેજિનેશનની ઉપર હોય છે.
1: હા બરાબર છે.
0: તો એના પાછળ હા હોલીવુડ છે, કેમ લિટરેચરને આટલું મોટું પ્રાધાન્ય આપે છે, એના કરતાં તો લિટરેચર આપણા ભારતમાં છે. રવિન્દ્રનાથ ટેગોરને લઈ લો, ભલે હું ગુજરાતીની વાત નથી કરતી, હિન્દી, મરાઠી, મલયાલમ, આપણી પાસે એટલા લેખકો છે કે જેમણે એટલું લિટરલી વર્ક આપ્યું છે કે એના પર મૂવી બનાવીએ તો જિંદગી ઓછી પડે. તો આપણે ક્યાં લેક કરીએ છીએ?
1: આપણે લેક નથી કરતા. હું તમને બહુ સામાન્ય વાત એ જ કરું કે તમે જ્યુરેસિક પાર્ક ને એ બધાની વાત કરો છો, તો મજાની વસ્તુ એ છે કે આપણે ત્યાં, આપણો ભૌગોલિક રીતે આપણો ભારત દેશ, ઇકોનોમિક રીતે ભારત દેશ, પ્રજાની સંખ્યા તરીકે, લોકોની સંખ્યા તરીકે, વસ્તી તરીકે ભારત દેશ, આપણું કલ્ચર ને આપણી આટલી બધી ભાષાઓ, આ બધાની સાથે પોતાનું, દરેક ભાષાનું પોતપોતાનું સાહિત્ય સંકળાયેલું છે જ, એની એ ઉપરથી ફિલ્મો બની જ રહી છે. રહી વાત પરદેશની ફિલ્મો, એ જે કંઈ અત્યારે સાયન્સ ફિક્શન બધું બની રહ્યું છે, એમાં મજા ઇન્ટરનેશનલી એ લોકોને પણ આવે છે ને આપણને આવે છે, પણ અહીંયા જે માનવ સહજ વાર્તાઓ હજી ઘણી બધી કહેવાની બાકી છે, અહીંયાના એ સાહિત્યને ટચ કરવાનું હજી બાકી છે, અને એ ધીમે ધીમે ધીમે છેલ્લા 70-75 વર્ષમાં આપણે કરી રહ્યા છે, અને હજી આગળ ઉપર પણ એની મેગા વર્ઝન એટલે મોટી ફિલ્મો બનશે, કે જેની લાયકાત હતી, જે અત્યારે બજેટને કારણે આપણે રોકાઈ રહ્યા હતા, હવે એ બજેટોને બધું ધીરે ધીરે હિન્દી ફિલ્મોમાં અને આપણી ફિલ્મોમાં મળી રહ્યું છે, તો હવે આપણે શિવાજી ઉપર ફિલ્મ બનાવી શકીએ છીએ, હવે આપણા સાહિત્ય ઉપર, આપણા પાત્રો ઉપર ફિલ્મો બનાવી શકીએ છીએ.
0: સંદીપ સર, એટલે યહાં હર કોઈ એક્ટર હે, કોઈ કેમેરા કે આગે હે ઓર કોઈ કેમેરા કે પીછે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, યુવા મિત્રો કે જેમને એક્ટિંગ ફિલ્મ આવું છે, ડિરેક્ટર બનવું છે, શું કહેશો એમના માટે? આ સ્કોપ કેટલો વાઇડ છે એમના માટે?
1: એકદમ એકદમ ગજબ ગજબ. તમને માત્ર એવું છે કે મહેનત પરસેવો, દરેક જેમ દરેક ક્ષેત્રમાં છે, એમાં અમારા ક્ષેત્રમાં પણ છે, એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં પણ છે, પણ સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે એકલા એક્ટર બનવું છે, એકલા દિગ્દર્શક બનવું છે, એવું નક્કી કરીને, ધારો કે પણ તમે આવો, પણ તમે શરૂઆત ગમે ત્યાંથી કરજો અમારી ઇન્ડસ્ટ્રીમાં, અને અમારી ઇન્ડસ્ટ્રીમાં તમે તમારી જાતે તમારે પ્રૂવ કરવાની તકો મળ્યા જ કરશે, અને એ માત્ર ડેડિકેશન, ઓનેસ્ટી અને ખૂબ મહેનત કરવાની તૈયારી, કારણ કે અમારે ત્યાં છે ને સર્ટિફિકેટ હોય એને જ નોકરી મળે કે કામ મળે એવું નથી, જેમ એન્જિનિયરિંગમાં હોય, ડૉક્ટરીમાં હોય. તો આ કલાનું ક્ષેત્ર છે, કલાના ક્ષેત્રમાં સૌથી મોટા મોટી જરૂરિયાત અને ક્વોલિફિકેશન છે મહેનત કરવાની તાકાત.
0: એટલે આપણું હોલીવુડ કોઈનાથી કમ નથી, એટલે એવું ના માનું કે હોલીવુડ મૂવી જ બેસ્ટ છે.
1: હા, ગુજરાતી સિનેમા બોલો તો વધારે સારું. ઢોલીવુડ કે આપણે બોલવાની જરૂર નથી, આપણે આપણી પોતાની આગવી એક આગવી ઓળખ છે ગુજરાતી,
0: અને આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ છે.
1: યસ યસ યસ.
0: તો યુવા મિત્રો, આ હતું સંદીપ સર પટેલ સાથેનો સંવાદ, જાણીતા ગુજરાતી ફિલ્મ મેકર, દિગ્દર્શક, અને એમણે ખૂબ સરસ વાત કરી ફિલ્મો વિશે. અને હવે તમે કોઈ બુક વાંચો તો જરૂરથી એ બુકની અંદરની કહાની અને જે લેખકે પોતે જે મહેનતથી પોતે શબ્દો મૂક્યા છે એ પાછળ પણ કહાની જોજો, કારણ કે

તો આપે સિનેમા અને સાહિત્ય વિશે તો વાત જાણી, પરંતુ આજે 20 જુલાઈ છે અને દર વર્ષે વિશ્વભરમાં 20 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2021માં આ દિવસને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. અને ભારત અને આપણા ચંદ્ર મિશન પર વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ચંદ્રયાન મિશનોની સફળતા પણ આ દિવસે યાદ કરવામાં આવે છે. ચંદ્રયાન 1 2008માં આ મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની શોધ કરીને ઇતિહાસ રચ્યો. અને ચંદ્રયાન 3 જે 2023માં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ગૌરવ વધાર્યો છે. નોંધનીય છે કે ભારત આ સફળતાની યાદમાં દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે પણ ઉજવે છે.

તો મિત્રો, અને 20 જુલાઈના રોજ વિશ્વ શતરંજ દિવસ પણ ઉજવવામાં આવે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપનાની યાદમાં મનાવવામાં આવે છે અને યુનેસ્કો દ્વારા જેની ભલામણથી 1966 થી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. આ રમત કે જે એકાગ્રતા, યાદ શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા સાથે જોડાયેલી છે, ખેલાડીઓમાં ભવિષ્યનું આયોજન કરવાની અને ધૈર્ય રાખવાની કુશળતા વિકસે છે. ચેસ રમવાથી મગજના બંને ડાબો અને જમણો ભાગ સક્રિય બને છે. ત્યારે આપણે ભારતની વાત કરીએ તો ચેસની રમતની શરૂઆત એ પ્રાચીન ભારતમાં થઈ, જ્યાં તેને ચતુરંગ તરીકે ઓળખવામાં આવતી અને વિશ્વનાથન આનંદ કે જે ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કે જેમણે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે અને 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. તો હવે નવા પેઢીના સ્ટાર્સ વિશે આપણે જાણીએ તો હાલમાં ભારતમાં ડી ગુકેશ, આર પ્રજ્ઞાનંદા અને અર્જુન એરિગેસી જેવા યુવાન ખેલાડીઓ કે જે વિશ્વ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ભારતનું નામ રોશન કરી રહ્યા છે. યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યુવાઓ માટેનો ખાસ કાર્યક્રમ યુવાવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સાંભળતા રહો યુવાવાણી અને આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગીત. શરૂમાં સાંભળીએ આદિત્ય રિખારીના સ્વરમાં આ ગીતને. શબ્દો છે આદિત્ય રિખારીના.

મિત્રો, હમણાં જ આપે સાચી ટંડન અને પરંપરા ટંડનના સ્વરમાં સઈદ કાદરીની રચનાને સાંભળી. આ સાથે જ ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોર થી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ.

0: પેમેન્ટ બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
3: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. ભરૂચમાં રાજ્યભરમાંથી પકડાયેલા 2,212 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 10 થયો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા ઝીણવટભરી તપાસ કરવા આરોગ્યમંત્રીની અધિકારીઓને સૂચના. વાહન માલિકીની તબદીલી અને NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ જોડવું ફરજિયાત. આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને રાષ્ટ્રીય પુરસ્કાર. રાજ્યના 124 તાલુકામાં વરસાદ, મોટાભાગના વિસ્તારમાં આવતીકાલે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા ભરૂચના દહેજમાં 2,212 કરોડ રૂપિયાના કેફી પદાર્થના જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. તેમાં રાજ્યના 23 જિલ્લામાં નોંધાયેલા 877 કેસમાં જપ્ત કરાયેલા કેફી પદાર્થનો નિકાલ કરાયો છે. આ કામગીરી દરમિયાન ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેફી પદાર્થ સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે કેફી પદાર્થના કેસમાં રાજ્યમાં ગુનેગારોને સજા અપાવવાનો દર 65% સુધી પહોંચ્યો છે.
4: આજે 2,212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાતમો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
3: આ તબક્કે નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના 278 પોલીસ અધિકારીને 60 લાખ રૂપિયાના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા હતા. તેમણે રાજ્ય પોલીસને અભિનંદન આપી સમાજ વતી પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો. અમદાવાદના રામોલમાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં વધુ એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુ માહિતી આપી.
5: 5 દર્દી દાખલ કરેલા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા. એક મહિલા અને એક પુરુષને ગંભીર રીતે દાઝેલા હતા, કે પુરુષને 95%થી વધારે શરીરનો હિસ્સો દાઝ્યો હતો, જ્યારે મહિલાને 75%થી વધારે હિસ્સો દાઝેલો હતો. એ બંને ક્રિટિકલ પરિસ્થિતિમાં ICU સારવાર હેઠળ હતા, જેમાં વહેલી સવારે 2:15 વાગે 95% દાઝેલા પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે, જેને બચાવી શકાયા નથી.
3: બીજી તરફ પોલીસે આ મામલે પકડેલા મુખ્ય આરોપી સહિત 3 લોકોને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામ આરોપીના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી એટલે કે પ્રવાસનો ઇતિહાસ અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના આપી છે. ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન સ્થિતિ અને નિયંત્રણ અંગે સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી પાનશેરિયાએ કહ્યું, હાલ પંચમહાલ અને ખેડામાં 2-2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ મહાનગર વિસ્તારમાં 1-1 કેસ નોંધાયા છે. આ મામલે તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. લોકોને ભયભીત ન થવા તેમજ સાવચેતી રાખવા પણ શ્રી પાનશેરિયાએ અનુરોધ કર્યો છે.
6: અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમને એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે. એક એક પેશન્ટ પર એક ટીમ એક ફોકસ કરીને એની આખી હિસ્ટ્રી કઢાવીએ છીએ. ક્યાં હતા, ક્યાંથી આવ્યા હતા, પ્રવાસ કર્યો હોય એ દરમિયાન જે સ્થળે રોકાણા હોય ત્યાં પણ દવાનો છંટકાવ અને માખી નાશ કરવા માટેના જંતુનાશક દવાઓનો છંટકાવ સતત શરૂ છે.
3: દેશભરમાં વાહનોની માલિકીની તબદીલી અને ના વાંધા પ્રમાણપત્ર એટલે કે NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. રાજ્ય સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ 15 જુલાઈ 2026થી કરી દેવાયો છે. વાહન માલિકીની તબદીલી પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. લોકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈ વિસંગતતા કે સમસ્યા ન સર્જાય

તે હેતુથી આ બે મહત્વની સેવાઓમાં સુધારો કરાયો. તે પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર ભરવાની રહેશે. જો આ વિગત સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલાવવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: બાદમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દિસાઈનું મોત નિપજ્યું છે, જ્યારે લાકડાની તસ્કરી કરનારી કારનો ચાલક ફરાર થઈ ગયો છે. આ અંગે તાપીના જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે વધુ માહિતી આપી.
1: વહેલી સવારે 3-1 વાગ્યાના સુમારે શહેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કરતા હતા. એ વખતે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઉભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ત્યાં જ અવસાન પામે છે અને તેની પાછળ આવતા આ આરએફઓ શ્રી વિકાસ દેસાઈ જે બલેનો ગાડીમાં હતા અને તેઓનું પણ અથડાતા સ્થળ ઉપર દુઃખદ અવસાન થયેલું છે. આગળની તપાસ.
0: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અધિકારીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ફરજ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી સ્વર્ગીય વિકાસ દેસાઈને અત્યંત દુઃખ અને ભારે હૃદય સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વન સંપત્તિના રક્ષણ અને ગેરકાયદે તસ્કરી સામે લડતા તેમણે જે અદમ્ય સાહસ, કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણ દર્શાવ્યું છે તે સમગ્ર વન વિભાગ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના સર્વાંગી વિકાસની કામગીરી ચાલી રહી છે. સત્તાવાર યાદી મુજબ સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી 359 કરોડ રૂપિયાની મહાબૃહદ યોજના અંતર્ગત પાવાગઢમાં પ્રથમ 2 તબક્કામાં 121 કરોડ રૂપિયાની સુવિધાઓનું નિર્માણ કરાયું છે.
2: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાબૃહદ યોજનાના 2 તબક્કામાં મંદિર અને મંદિર પરિસરનું નવીનીકરણ અને વિસ્તૃતીકરણ કરાયું છે. અગાઉ મંદિર પરિસર 545 ચોરસ મીટરનું હતું, તે હવે 3 સ્તરમાં 2980 ચોરસ મીટર જેટલું વિશાળ થઈ ગયું છે. સાથે જ માચીથી મંદિર સુધી 2374 સીડીઓનું નિર્માણ તથા પાથવે વધુ સુવિધાજનક બનાવાયો છે. ઉપરાંત 148 કરોડ રૂપિયાના 3જા તબક્કામાં માચી ખાતે બહુસ્તરીય પાર્કિંગની કામગીરી પૂર્ણ કરાશે. સાથે જ ચાંપાનેર તથા વડા તળાવના વિકાસ કાર્યનું પણ આયોજન છે. સોનલ પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રી સેચ્યુએશન શ્રેણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશને બેસ્ટ પરફોર્મિંગ યુનિયન ટેરેટરીનો પુરસ્કાર મળ્યો છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશનના અસરકારક અમલીકરણ, આરોગ્ય સંસ્થાઓ અને વ્યાવસાયિકોની વ્યાપક નોંધણી તેમજ ડિજિટલ આરોગ્ય સેવાઓના સફળ વિસ્તરણ બદલ આ સન્માન અપાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ તરફથી આ પુરસ્કાર સ્વીકારનારા રાજ્ય નોડલ અધિકારી ડોક્ટર તપન દેસાઈએ આ સિદ્ધિનો શ્રેય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ટીમના સામૂહિક પ્રયાસ અને સમર્પણને આપ્યો છે. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ આગામી સમયમાં પણ ડિજિટલ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી જાળવી રાખશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. પંચમહાલમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારાએ જિલ્લા આયોજન મંડળના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. ગોધરા ખાતે યોજાયેલી બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ મંજૂર કરાયેલા 8,899 કામ પૈકી 6,780 કામ પૂર્ણ થયા હોવાનું જણાયું છે. રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળ પર આગામી 26 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આવતીકાલથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: સંભાવના હૈ કે અગલે 7 દિન તક ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર, કચ્છ મેં કુછ સે લેકે કઈ સ્થાનો પર હલકી સે મધ્યમ બારિશ હો સકતી હૈ ઓર 21 તારીખ કો ભી હેવી એક્સપેક્ટ કરે સાઉથ ગુજરાત મેં 22 કો ભી હેવી એક્સપેક્ટ કરે યેલો અલર્ટ કે સાથ.
0: દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં નોંધાયો. મહેસાણામાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વાંચનથી વિકાસ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ સાથે શાળાના પુસ્તકાલયોમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચી શકશે. સૂર્યપુત્રી તાપી નદીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુરતમાં આજે ભક્તોએ તાપી માતાની પૂજા અર્ચના કરી હતી. શહેરની એક શાળાના શિક્ષકો નર્સરીમાં ભણતા બાળકોને તાપી નદીની મુલાકાતે લઈ ગયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભરૂચમાં રાજ્યભરમાંથી પકડાયેલા 2,212 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 10 થયો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા ઝીણવટ

તપાસ કરવા આરોગ્ય મંત્રીની અધિકારીઓને સૂચના. વાહન માલિકીની તબદીલી અને એનઓસી મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ જોડવું ફરજિયાત. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને રાષ્ટ્રીય પુરસ્કાર. રાજ્યના 124 તાલુકામાં વરસાદ, મોટાભાગના વિસ્તારમાં આવતીકાલે વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ થાય છે કાર્યક્રમ ગામનો ચોરો.
1: રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત દર વખતે ભવિષ્યની નવી ટેકનોલોજીની, નવા સંશોધનની, નવા બિયારણની, નવી દવાઓ કે પછી નવી કૃષિ પદ્ધતિઓની વાતો કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ઊંધું કરવું છે. આજે વાત કરવી છે પ્રાચીન સમયના અનાજની અને પ્રાચીન કૃષિ પદ્ધતિની. ખેડૂત મિત્રો, થોડા ભૂતકાળની એટલે કે વર્ષ 2023ને જો યાદ કરીએ તો તે વર્ષને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ 2023 તરીકે ઉજવવામાં આવ્યું હતું. ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, આજે આ વાતને 3 વર્ષ ઉપર વીતી ગયા છે અને હવે લોકોએ ધીરે ધીરે પોતાના આહારમાં આ મિલેટને સમાવવાની શરૂઆત કરી છે. ખેડૂત મિત્રો, આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં પણ આ મિલેટ્સ અને તેમાંથી બનતી વાનગીઓના વાયરલ વિડીયોઝ લોકો સુધી પહોંચવાથી અને અલગ અલગ પદ્ધતિથી લોકો સુધી આ વાત પહોંચવાથી લોકો હવે જાગૃત થયા છે. ઉપરથી આજના નકલી ખાદ્ય પદાર્થોના સમયમાં જ્યારે અસલી અને સારું ખાવાનું શોધવું મુશ્કેલ છે, તે સમયમાં આપણી સામે આવા પોષણયુક્ત અને શુદ્ધ મિલેટ્સ હોય તો પછી પરંપરાગત ધાન્યને અથવા તો પછી પરંપરાગત ખોરાકોને ધીરે ધીરે ઓછા કરીને સ્વસ્થ અને કાર્યક્ષમ જીવનશૈલી અપનાવવી જોઈએ. કેવું, સાચી વાત ને? તો ખેડૂત મિત્રો, આજે મોટાભાગના લોકોનું જીવન બેઠાળું બની ગયું છે, જે આપણે સૌ જાણીએ છીએ. આના કારણે પાચન શક્તિ મંદ પડી રહી છે. પાચનમાં સમસ્યા એટલે કે શરીર રોગનું ઘર બની જ જાય. ઉપરથી આજના દેખાદેખી સ્વાદ અને ચટાકાના યુગમાં 2000ના મેદાવાળા પીઝા ખાઈ જશે, પરંતુ સામે 2000ના ધાન્યને કે શાકભાજીને જોઈને નવી પેઢી મોહ ચડાવે છે. તો ખેડૂત મિત્રો, હવે સમય છે સ્વાદ અને પોષણના સમન્વયની અને નવી ટેકનોલોજી સાથે પરંપરાગત પ્રાચીન ખોરાકના સમન્વય કરવાનો. તો ખેડૂત મિત્રો, આમ જોઈએ ને તો સમન્વય જ વિકાસ અને એક શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જશે. પછી એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, ભૌતિકતા આધ્યાત્મિકતાનો સમન્વય, જૂની અને નવી પેઢીનો સાથે રહેવાનો સંયુક્ત કુટુંબનો સમન્વય, પૈસા કમાવા અને કુટુંબને અપાતા સમયમાં સમન્વય, તો બેલેન્સ કરીને ચાલીશું તો જ વિકાસ કરી શકીશું. દરેક વસ્તુમાં અતિ અને અંતિમ છેડાને છોડીને મધ્યમ માર્ગ અપનાવીશું તો જ જીવન સાર્થક અને જીવવાલાયક લાગશે. તો ખેડૂત મિત્રો, આ મિલેટ્સ પણ એવા જ છે જેને મધ્યમ અને માફકસર પાણી જોઈએ, કોઈ વધારાના રાસાયણિક ખાતરની જરૂર પણ ન પડે અને સામે પરિણામ 100%. તો ચાલો ખેડૂત મિત્રો, વાત કરીએ પોષક અનાજ એટલે કે બરછટ ધાન્ય એટલે કે શ્રી ધાન્ય એટલે કે મિલેટ્સ. તો એના વિશે થોડુંક વધુ વાત કરીએ અને પછી આપણે એક અનાજ વિશે વિગતે વાત કરીશું કે પોષણક્ષમ કઈ રીતે છે. તો પોષક અનાજ પ્રાગ ઐતિહાસિક એટલે કે સૌથી પ્રાચીન યુગથી ઉગાડવામાં આવતા અનાજ છે, જે ખાસ પોષક ગુણો અને વિશેષ કૃષિ લાક્ષણિકતાઓ ધરાવે છે. તે દુષ્કાળ

રોધક છે, અર્ધ શુષ્ક પ્રદેશો માટે યોગ્ય છે. પછી આ અનાજમાં વિવિધ પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે ધરાવતા હોય છે. તદુપરાંત તેમાં ફોલિક એસિડ, વિટામિન B6, બીટા કેરોટીન પુષ્કળ પ્રમાણમાં અને નિયાસિન જેવા વિટામિન્સ પણ તે ધરાવે છે. ભારતની જો વાત કરીએ ખેડૂત મિત્રો, તો બરછટ ધાન્યના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. 60 વર્ષ પહેલાં ખેતી કરેલા અનાજના 40% હિસ્સો એટલે કે ચોખા અને ઘઉંથી વધારે બરછટ ધાન્યનો રહેતો હતો. ભારત હવે વિશ્વભરમાં બરછટ ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત વાર્ષિક 15 મિલિયન મેટ્રિક ટન બરછટ ધાન્યનું ઉત્પાદન કરે છે. રાજસ્થાનમાં બરછટ ધાન્યનો સૌથી વધુ વાવેતર વિસ્તાર એટલે કે 31.3% છે. ભારત બરછટ ધાન્યનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આ બરછટ ધાન્યને અથવા તો મિલેટ્સને મહત્વપૂર્ણ પોષક અનાજ ગણવામાં કેમ આવે છે, તો આગળ વાત કરીએ એમ, એક તો આબોહવાની સ્થિતિસ્થાપકતા, દુષ્કાળ પ્રતિરોધક, ઓછા પાણીની જરૂર, જમીનની નબળી સ્થિતિમાં પણ વિકાસ કરી શકે, અણધાર્યા હવામાનવાળા પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં પણ યોગ્ય ખાદ્ય પાક છે. આજકાલ આપણે જોઈએ છીએ અણધાર્ય વરસાદ, ઓછો વરસાદ, વધારે વરસાદ, વિવિધ ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ, જેના કારણે આવી પરિસ્થિતિમાં પણ આ મિલેટ ઉગી શકે છે અને ઉપરથી તેનું મહત્ત્વ પણ શરીર માટે એટલું જ સારું છે. પોષક તત્વોની વાત કરીએ તો ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોનો સારામાં સારો સ્ત્રોત છે. ઉપરથી ગ્લુટેન મુક્ત છે. તે કુદરતી રીતે જ ગ્લુટેન મુક્ત હોવાથી સેલિયાક રોગ અથવા તો ગ્લુટેન અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે તે યોગ્ય ખોરાક છે. પછી સ્વીકાર્યની જો વાત કરીએ તો તે વિવિધ પ્રકારની જમીન આબોહવામાં ઉગાડી શકાય છે. ખેડૂત માટે તે ફાયદાકારક છે અને ઉપરથી તે ટકાઉ છે. પરંપરાગત ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આ 2023માં મિલેટ્સ એક અજાયબ ધાન્ય એટલે કે વંડર ગ્રેઇન તરીકે તેને ઉપનામ આપવામાં આવ્યું હતું. તો વિશ્વમાં ભારત એ મિલેટ્સના ઉત્પાદનમાં મોટો ઉત્પાદક દેશ છે, જે વિશ્વના કુલ વપરાશના 40% વધુ ઉત્પાદન કરે છે. ભારતના સૂકી ખેતી વિસ્તારોમાં પણ તેની ખેતી થાય છે અને કુલ ગ્રામ્ય લોકોના અંદાજે 50% લોકોને તે આજીવિકા પૂરી પાડે છે. અંદાજે 60% પશુઓ તેના પર નભે છે. મિલેટ્સ એ ધાન્યોમાં અજોડ છે. મિલેટ્સમાં નાના દાણા ધરાવતા 3 વર્ગના છોડનો સમાવેશ થાય છે. હવે તેના 2 વર્ગ પાડવામાં આવે છે. એક તો મુખ્ય મિલેટ્સ, જેની અંદર જુવાર અને બાજરી આવે છે, અને બીજા ગૌણ મિલેટ્સ, જેમાં નાગલી, કાંગ, બંટી, કોદરા અને ચીણો અને વરી આવે છે. તો ખેડૂત મિત્રો, મિલેટ્સને ભવિષ્યના આહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ્સ એ સૂકી નબળી પરિસ્થિતિમાં પણ થઈ શકે, ઉપરથી ઓછા ઇનપુટ્સની જરૂર પડે છે. શેરડી અને કેળ જેવા પાક કરતાં મિલેટ્સને ઘણા ઓછા પિયતની જરૂર પડે છે. ખેડૂત મિત્રો, વાત કરીએ તો મિલેટ્સ માટે રાસાયણિક ખાતરોની પણ જરૂરિયાત રહેતી નથી. શુષ્ક પરિસ્થિતિવાળી જમીનોમાં તે રાસાયણિક ખાતરો વિના સારી રીતે ઉગી શકે છે. એટલે જ મોટાભાગના મિલેટ્સ ઉગાડતા ખેડૂતો છાણિયું ખાતર વાપરીને મિલેટ્સનું વાવેતર કરે છે. તાજેતરના વર્ષોમાં મિલેટ્સના વાવેતરમાં પોતાના વાડામાં બનાવેલ વર્મી કમ્પોસ્ટ, જૈવિક ખાતર, પંચગવ્ય, અમૃત પાણી જેવા વૃદ્ધિવર્ધકોના ઉપયોગ કરતા થયા છે. આમ ખેડૂતો પર્યાવરણ મિત્ર પદ્ધતિઓ અપનાવીને મિલેટ્સનું ઉત્પાદન લેતા થયા છે. બીજી વાત કરીએ તો મિલેટ્સ એ મોટાભાગે જીવાત મુક્ત છે. પરંપરાગત રીતે દેશી પદ્ધતિથી તેની દેશી જાતનું વાવેતર કરતા મોટાભાગના મિલેટ્સ જેવા કે કાંગ જીવાત મુક્ત છે, એટલે કે જંતુનાશકોની વધુ જરૂર પડતી નથી. તેના સંગ્રહની સ્થિતિમાં પણ કાંગ જેવા મિલેટ્સને ધૂમકરની પણ જરૂર પડતી નથી. તો મિલેટ્સનો આ ફાયદો છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાથી મુક્ત અને ઉપરથી ઓછું પાણી અને પોષક તત્વો ભરપૂર. તો વાત કરીએ તો મિલેટ્સ એક પાક નથી, પરંતુ એક પાકની પદ્ધતિ છે. તો મોટાભાગના મિલેટ્સ પરંપરાગત પદ્ધતિ વડે ઉગાડવામાં આવે છે, નહીં કે એક પાક તરીકે. મોટાભાગના મિલેટના ખેતરો સ્વાભાવિક રીતે જૈવ વૈવિધ્યતા ધરાવે છે. દેશમાં પરંપરાગત રીતે મિલેટ્સની ખેતી થાય છે. 6 થી 20 જેટલા પાકો એક જ સમયે એક જ જમીન ઉપર વાવવામાં આવે છે. વાત કરીએ તો હિમાલયમાં આ પ્રકારની બરનાજા ખેતી પ્રણાલી પ્રખ્યાત છે. મિલેટ આધારિત આ ખેત પ્રણાલીમાં 12 જુદી જુદી પાકની જાતોનો ઉપયોગ થાય છે. રાજસ્થાનમાં પણ 7 ધાન ખેતી પ્રણાલીમાં મોટાભાગે મિલેટ્સની જાતોનો ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં પન્નેન્દુ પંતાલુ નામની સર્વગ્રાહી ખેત પ્રણાલીમાં પણ મિલેટ્સને, કઠોળને અને તૈલી પાકોને સંયુક્ત રીતે વાવવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આ બધી
લાક્ષણિકતાઓ હતી।

એ મિલેટ્સની. હવે મિલેટ્સની બીજી વાત કરીએ તો એક તો એ બહુવિધ સુરક્ષા આપે છે, પછી મિલેટ્સ હવામાન પરિવર્તનનો પણ સામનો કરી શકે છે. એની વાત કરીએ તો હવામાન પરિવર્તનને કારણે અનેક પડકારો પેદા થયા છે, આજે આપણે એ જોઈ જ રહ્યા છીએ, જેવા કે ઓછો વરસાદ, ઉષ્ણતાપમાનમાં વધારો, પાણીની તંગી, ગંભીર કુપોષણ વગેરે. હવે આવા તમામ પડકારો સામે ટક્કર ઝીલી શકે એવી પાક પદ્ધતિ મિલેટની છે. ડાંગરની ખેતીમાં પાણીના ભરાવાથી મિથેન ગેસ પેદા થતાં પર્યાવરણ ઉપર ગંભીર અસર પેદા થાય છે. પછી ઘઉંના પાકની વાત કરીએ તો ઘઉંનો પાક ઉષ્ણતામાન પ્રત્યે સંવેદનશીલ હોય, તાપમાનમાં વધારાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે, જેના કારણે તે વિસ્તારોમાં ભવિષ્યમાં ઘઉંના ખેતરો અદૃશ્ય થઈ જશે. જ્યારે મિલેટ્સ હવામાનના અંગારવાયુને ઘટાડવામાં મદદ કરતા હોય હવામાન પરિવર્તનનો સામનો કરી શકે છે. આમ ઘઉં અને ડાંગર ફક્ત અન્નની સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે મિલેટ્સ એ બહુવિધ સુરક્ષા એટલે કે આહાર, આરોગ્ય, પોષણ, આજીવિકા, ઇકોલોજી બધું પૂરું પાડે છે. તેના કારણે તેને વંડર મિલેટ્સનું ઉપનામ આપવામાં આવ્યું છે, એટલે કે ચમત્કારિક ધાન્ય. ખેડૂત મિત્રો, આદિવાસી વિસ્તારોની જો વાત કરીએ તો સ્થાનાંતરિત ખેતીમાં ટેકરીવાળા કે આદિવાસી વિસ્તારોમાં આ મિલેટ્સની ખેતી થઈ રહી છે. આદિવાસી સમાજના લોકો ટેકરીવાળા વિસ્તારોમાં રહે છે ત્યારે તેઓની નજીકના આજુબાજુના વિસ્તારોમાં જંગલોને કાપી અને બાળીને તે જગ્યાએ ખેતી કરે છે, તેને સ્થાનાંતરિત ખેતી કહે છે. તેને આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં પોદુ, મધ્યપ્રદેશમાં બેવાર અને ઉત્તર ભારતમાં ઝૂમ કહે છે. આ ખેતી પદ્ધતિમાં વર્ષમાં 2 અથવા 3 વાર પાક લેવામાં આવે છે. આમ વારંવાર પાક લેવાના કારણે આવી જમીનમાં જંગલોના વિકાસ શક્ય બનતો નથી અને છેવટે તે ટેકરીઓની બિનઉપયોગી પડતર જમીન રહે છે, જ્યાં ફક્ત કાંટા, વેલા કે બરછટ અનાજ જ થાય છે. આવી સ્થાનાંતરિત એટલે કે પોદુ જમીનોમાં મોટાભાગે મિલેટ્સ જેવા કે નાગલી, બંટી, કાંગ, ચીણો, કોદરા, બાજરી, જુવાર વગેરે ઉગાડી શકાય છે. કોઈપણ એક ઋતુમાં કોઈ એક ચોક્કસ પાક ઉગાડી શકાતો નથી, પરંતુ મિશ્ર પાકો ઉગાડવામાં આવે છે. વિવિધ પ્રકારના ધાન્યો અને કઠોળને પૂંખીને વાવણી કરવામાં આવે છે. મિલેટ્સની સાથે કિંમતી વ્યાપારિક પાકો જેવા કે હળદર, દિવેલા, કેળ, મરચી, ચણા, કુલથી વગેરે ઉગાડવામાં આવે છે. આદિવાસી પ્રદેશોમાં આ પોદુ ખેતી પદ્ધતિ પાકોની જૈવ વૈવિધ્યતા માટે જાણીતી છે. તેમાં પોદુ ખેડૂતો વારસાગત રીતે પાકચક્ર, આંતરપાક, અન્ય કૃષિ પદ્ધતિઓ અપનાવી ખેતી પદ્ધતિઓમાં વિવિધતા જાળવે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી વંડર ગ્રેઇન એટલે કે અજાયબ ધાન્ય મિલેટ્સ વિશેની. એની અંદર હવે આગળ કાંગ વિશે વાત કરીએ. ખેડૂત મિત્રો, હવે કાંગ વિશે વધુ વિગતવાર માહિતી આપતા પહેલાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ અને ફરી ભેગા થઈએ.

તો ખેડૂત મિત્રો, આપણી વાત ચાલતી હતી મિલેટ્સ એટલે કે શ્રી ધાન્ય વિશે. એની અંદર આપણે કાંગની જો વાત કરીએ તો કાંગ સાંભળીને ઘણા કહેશે કે કાંગ તો ચકલી, કબૂતર અને ચણ નાખવા માટે વપરાય છે. તો સાચી વાત છે, કારણ કે કાંગ એવું વિસરાયેલું ધાન્ય છે જેને વર્ષો પહેલાં આપણી રોજબરોજની થાળીમાં ચોખાનું સ્થાન તે ધરાવતું હતું. કાંગ મિલેટમાં ત્રીજા નંબરનો સૌથી મોટો પાક છે. કાંગ હળવા પીળા રંગના અંડાકાર અથવા લંબગોળ 2-3 મિલીમીટરના દાણા હોય છે, જે પરંપરાગત ચોખા તરીકે પણ ઓળખાય છે. કાંગ એ હૃદય તથા ચેતાતંત્રના કાર્યને પ્રોત્સાહિત કરે છે, તેમજ મધુપ્રમેહ અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. તો ખેડૂત મિત્રો, હવે આ કાંગ વિશે અને તેમાં રહેલા પોષક તત્વો વિશે વધુ વિગતે વાત કરીશું. ખેડૂત મિત્રો, હિન્દીમાં કંગની અને ઇંગ્લિશમાં ફોક્સટેલ મિલેટ તરીકે ઓળખાતું કાંગ એ ગ્લુટેન ફ્રી ધાન્ય છે, તેમજ તે લોહતત્વ, કેલ્શિયમ તથા પ્રોટીનથી ભરપૂર હોવાથી કાંગને શક્તિનું પાવર હાઉસ કહી શકાય. વાત કરીએ તો 100 ગ્રામ કાંગમાં 331 કિલો કેલરી ઉર્જા, 60.1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 12.3 ગ્રામ પ્રોટીન, 4.3 ગ્રામ ફેટ, 6.7 ગ્રામ ફાઇબર, 31 મિલીગ્રામ કેલ્શિયમ, 188 મિલીગ્રામ ફોસ્ફરસ, 81 મિલીગ્રામ મેગ્નેશિયમ અને 2.4 મિલીગ્રામ ઝીંક અને 2.8 મિલીગ્રામ લોહ તત્વ રહેલું છે. ખેડૂત મિત્રો, કાંગના લાભોની જો વાત કરીએ તો તેને રોજબરોજના આહારમાં લેવામાં આવે તો પહેલાં તો ચેતાતંત્રની યોગ્ય કામગીરી માટે તે ખૂબ જ અગત્યનું છે. આજકાલ નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રની બીમારીઓથી બાળકોથી લઈને પુખ્તવયના લોકો પીડાઈ રહ્યા છે. તે ગંભીર અને ચિંતાનો વિષય છે. શરીરમાં કળતરની અસર, રાત્રિના સમયે પગમાં બળતરા, અલ્ઝાઇમર તથા શિશુઓમાં 8 મહિના સુધી માથું સંતુલિત ન થવું વગેરે કેટલીક સામાન્ય ચેતાતંત્રની બીમારીઓ છે. આવા રોગોના વિકાસને ધીમું કરવા માટે વિટામિન B1 સૂચવવામાં આવે છે, જે રાંધેલી 100 ગ્રામ કાંગમાં 0.59 મિલીગ્રામ રહેલું હોય છે, જે એકાગ્રતા અને યાદશક્તિમાં પણ વધારો કરે છે. કાંગમાં રહેલું લોહતત્વ અને પ્રોટીન એ ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમના કાર્યોને સરળ રીતે કરવામાં મદદરૂપ છે. વાત કરીએ વજન ઘટાડવામાં, આજકાલ વજન ઘટાડવાની એક ફેશન અને દેખાદેખી પણ થઈ રહી છે, તો જે જરૂરી પણ છે, કારણ કે જેટલું ઓછું વજન એટલા સ્વસ્થ આપણે રહી શકીશું. કાંગમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી એ સંપૂર્ણતાની એટલે કે ભૂખ ન લાગવાની લાગણી આપે છે, તેમજ કાંગનું પાચન ધીમી ધીમી ગતિએ થાય છે, જેથી વધારાની કેલરી લેવાથી આપણે દૂર રહીએ છીએ અને આપણું વજન ધીરે ધીરે ઘટે છે. પછી વાત કરીએ તો ડાયાબિટીસને નિયંત્રણ રાખવા માટે પણ આ કાંગ એ પોષણયુક્ત મિલેટ છે. કાંગમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. કાંગનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે GI નીચો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ સારો વિકલ્પ છે. આપણને ખબર જ છે કે ડાયાબિટીસ જેને હોય તેને ડૉક્ટર કોદરી અને કાંગ ખાવાનું કહે છે. ઘઉં અને ચોખાથી દૂર રહેવાનું અને કોદરી અને કાંગ ખાવાનું. સાચી વાત ને? તો ખેડૂત મિત્રો, હવે આગળ હાડકાં અને સ્નાયુની જો વાત કરીએ તો કાંગ એ કેલ્શિયમ અને લોહતત્વનો પણ સારામાં સારો સ્ત્રોત છે. સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે લોહતત્વ જરૂરી છે. લોહતત્વની ઉણપ સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા ગુમાવવા તરફ દોરી જાય છે અને તે એનિમિયાનું કારણ બની શકે છે. કાંગને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી સંધિવા કે હાડકાંને લગતા બીજા રોગો સામે પણ પ્રતિકારકતા મેળવી શકાય છે. હવે રોગપ્રતિકારક શક્તિની જો વાત કરીએ તો કાંગ ઘણા વિટામિન્સ, 100 ગ્રામ કાંગમાં વિટામિન A

મિલીગ્રામ, વિટામિન ઇ 31 મિલીગ્રામ, વિટામિન બી 15 મિલીગ્રામ અને ખનીજો 100 ગ્રામ કાંગમાં પોટેશિયમ 250, ફોસ્ફરસ 290, મેગ્નેશિયમ 81, કેલ્શિયમ 31, સોડિયમ 4.6, ઝીંક 2.4 મિલીગ્રામ વગેરે જેવા ખનીજો અંદર રહેલા છે. મતલબ તે વિટામિન્સ અને ખનીજોનો પણ સારામાં સારો સ્ત્રોત છે જે મજબૂત રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરવામાં આપણને મદદ કરે છે. તો ખેડૂત મિત્રો, આગળ વાત કરતા પહેલા હવે ફરીથી એક સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ અને આગળ કાંગ વિશે વધુ વાત કરીએ.

તો ખેડૂત મિત્રો, વાત ચાલતી હતી આપણી મિલેટ્સ વિશે, એમાં પણ કાંગ વિશે આપણે વાત કરતા હતા. તો પાચન શક્તિની જો વાત કરીએ તો કાંગ એ ફાઇબરનો સારામાં સારો સ્ત્રોત હોવાથી બાળકો અને ઉપરથી પુખ્તવયના લોકોમાં પણ પાચન શક્તિ વધારવામાં તે મદદરૂપ થાય છે. આપણને ખબર છે કે ખોરાકમાં જેટલું ફાઇબર એટલું સારામાં સારું પાચન. તો વાત કરીએ આગળ હૃદયની યોગ્ય કામગીરી માટે કઈ રીતે કાંગ ઉપયોગી છે. તો વિટામિન B1ની ઉણપ હૃદયની તકલીફો તરફ દોરી જાય છે. કાંગ એ વિટામિન B1નો સારામાં સારો સ્ત્રોત હોવાથી હૃદયની યોગ્ય કામગીરી માટે તે મહત્વનું છે. હૃદયની તકલીફ ધરાવતા દર્દીઓમાં વિટામિન B1 ફાયદાકારક છે. પછી વાત કરીએ તો સેલિયાકના દર્દીઓ માટે, એટલે કે એવા દર્દીઓ કે જે ગ્લુટેન પચાવી શકતા નથી, તો કાંગ એ તો ગ્લુટેન ફ્રી ધાન્ય છે, જેથી સેલિયાક દર્દીઓ રોજિંદા એમના આહારમાં કાંગને સમાવેશ કરી શકે છે. પછી ત્વચાની જો વાત કરીએ તો કાંગમાં વૃદ્ધત્વ વિરોધી એટલે કે એન્ટી એજિંગ પ્રોપર્ટી પણ હોય છે. તેમાં રહેલા લાઇસિન અને મિથિયોનાઇનને કારણે તે મુલાયમ અને જુવાન ત્વચા પ્રદાન કરી શકે છે. આ બંને એમિનો એસિડ કોલાજનના નિર્માણમાં મદદરૂપ છે, જે ત્વચામાં થતી કરચલીઓના દેખાવને ધીમું કરે છે. કાંગમાં ફાઇટિક એસિડ અને ટેનિન જેવા વિરોધી પોષક તત્વો પણ રહેલા છે, જે પલાળીને જ ખોરાકમાં વાપરવા જોઈએ. વધુમાં પલાળીને પોષક તત્વોનું શોષણ પણ વધી જાય છે. તેથી કાંગને ખાતા પહેલાં કઈ રીતે ખાવું, એમાંથી શું મળી રહ્યું છે, એ બધું જાણકારી લીધા બાદ જ કાંગનો ઉપયોગ આપણે કરી શકાય. હવે વાત કરીએ તો મૂલ્યવર્ધનની, તો કાંગને રોજબરોજના આહારમાં, નાસ્તા, બપોરે કે રાત્રિ ભોજનમાં પણ લઈ શકાય. કાંગને દળીને તેમાંથી રોટલો, રોટલી, ભાખરી બનાવી શકાય. તેમજ કઠોળ સાથે મિશ્ર કરવાથી આપણા શરીરમાં પોષક તત્વોની જૈવ ઉપલબ્ધતામાં તે સુધારો કરે છે. કાંગનો ઉપયોગ ચોખાની જગ્યાએ અલગ અલગ પ્રકારના સ્વાદના પુલાવ, ખીચડી, ઢોસા, પુડલા, ઉપમા, ઇડલી, ખીર બનાવવામાં પણ કરી શકાય છે. કાંગમાંથી વિવિધ બેકરી આઇટમ જેવા કે બિસ્કિટ, મફિન્સ, કેક, નાનખટાઈ, બ્રેડ વગેરે પણ બનાવી શકાય છે. ખેડૂત મિત્રો, હજુ પણ કાંગનો ઉપયોગ મર્યાદિત ક્ષેત્રોમાં કરવામાં આવી રહ્યો છે અને મૂલ્યવર્ધિત બનાવટોની બાબતમાં તેના વ્યાપારીકરણમાં પણ વધારે

ભાર આપવાની હવે જરૂરિયાત છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તેનો પ્રચાર પ્રસાર કરવાની હવે ખાસ જરૂર છે. તેનાથી ખેડૂત મિત્રો આપને પણ લાભ થશે, ઉત્પાદન કરતા ખેડૂતોને પણ લાભ થશે, અને મનુષ્યમાં આવી રહેલા વિવિધ પ્રકારના રોગો માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે તેની જાણકારી લોકો સુધી પહોંચાડવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી મિલેટ્સ અને એમાં પણ કાંગ વિશેની. આપણે 2023ના વર્ષને યાદ કર્યું, માનનીય વડાપ્રધાન એમના સંદેશને, એમના મહેનતને, એમની આ પહેલને આપણે યાદ કરી. આજે એ વાતને 3 વર્ષ વીતી ગયા છે, તો વધુમાં વધુ આપણે પોતાના આહારોની રીતો બદલીએ, આહારોની પદ્ધતિ બદલીએ અને સ્વસ્થ જીવન તરફ અને સ્વસ્થ ભવિષ્ય તરફ અને સ્વસ્થ ભારત તરફ અગ્રેસર રહીએ. ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત આપણે આવી જ વિવિધ વાતો સાથે અને અવનવી વાતો સાથે મળતા રહીએ છીએ. હવે આપ આ કાર્યક્રમને આપના મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરીને પણ સાંભળી શકશો. તો ખેડૂત મિત્રો, હવે તમારા મિત્રને રજા આપો. અંતમાં આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

અને હવે એક નજર હવામાન સમાચાર પર. તો આવતીકાલનો વર્તારો જણાવે છે કે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક ભાગોમાં જેમ કે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આવતા 24 કલાક દરમિયાન 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના છે. તો આ હતા હવામાન સમાચાર, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 7:50 એ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને સંસદમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. અને સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને રામ મંદિરમાં ભેટોના કથિત ઉચ્ચાપતની તપાસ માટે એસઆઈટીની રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવા કહ્યું. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ

0: વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પાંચમી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2:30 વાગે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે ઉપસભાપતિ હરિવંશે નિર્ધારિત કાર્યસૂચિ સાથે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યે સૂત્રોચ્યાર કરીને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો, જેના કારણે રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. આ અગાઉ રાજ્યસભા નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ સાથે શરૂ થઈ બાદમાં ગૃહે ભૂતપૂર્વ સભ્યો જેમનું આંતરસત્ર દરમિયાન અવસાન થયું હોય તેમને શ્રદ્ધાંજલિ અર્પી. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, જોકે હોબાળાને કારણે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહને આવતીકાલ સુધી મુલતવી રાખ્યું હતું. લોકસભામાં પણ આ જ મુદ્દા પર હોબાળો થયો હતો. આ અગાઉ લોકસભામાં તાજેતરમાં મૃત્યુ પામેલા 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહે કતરના પિતા શેખ હમાદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વધુમાં આમ જણાવ્યું.
1: मुझे अत्यंत दुख के साथ सभा को कतर के फादर अमीर महामहिम शेख अहमद बिन खलीफा अल थानी के निधन के बारे में भी सूचित करना है. महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया. उन्होंने आधुनिक कतर की नींव रखी. उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई.
0: જ્યારે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે લોકસભામાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરીને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાય વર્તમાનમાં 33થી વધારીને 37 કરવાનો છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 8 કરોડથી વધુ પાંડુલિપિઓ હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં આપતા તેમણે કહ્યું કે આ અંતર્ગત દેશભરમાં 1 કરોડથી વધુ પાંડુલિપિઓનું સર્વેક્ષણ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસાની ઋતુ હોય કે ચોમાસાનું સત્ર, બંને સક્રિય હોય તો અત્યંત ઉત્પાદક સાબિત થાય છે. સંસદના ચોમાસા સત્ર પહેલા પત્રકારો સાથે વાત કરતા શ્રી મોદીએ કહ્યું કે માત્ર 1 મહિનામાં દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જે દરેક નાગરિકને ગર્વ કરાવે છે.
2: મોનસૂન હો યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહુત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો કો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ. સાથીઓ, પિછલે 1 મહિને મેં દેશને અનેક સિદ્ધિયાં પ્રાપ્ત કી હૈ, ઓર દેશવાસી ગર્વ સે ભર જાય ઇસ પ્રકાર કી સિદ્ધિયો કા સિલસિલા ચલા હૈ, ચાહે રાષ્ટ્રીય હો, અંતરરાષ્ટ્રીય હો, ઓર અબ તો અંતરિક્ષ ભી હો, ભારત કે લિયે ગર્વ કે પલ રહે હૈ.
0: શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષોને સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કિશાનામાં સ્ટેફાન સ્ટેલ મારેસી સ્પેન્ટમાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. આ સમારોહ બંને દેશો વચ્ચે મિત્રતા, હિંમત અને એકબીજાની સ્વતંત્રતા માટે આદરની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં સહયોગની મોટી સંભાવનાઓ છે. મોલ્ડોવાની રાજધાની કિશિનોમાં ભારત મોલ્ડોવા બિઝનેસ ફોરમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવાની પ્રથમ રાજ્ય મુલાકાત છે.
3: हम कृषि, लॉजिस्टिक्स एवं इंफ्रास्ट्रक्चर, हेल्थ, फार्मास्यूटिकल्स, रिन्यूएबल एनर्जी, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, आर्टिफिशियल इंटेलिजेंस और इनोवेशन सहित आपसी हित के विभिन्न क्षेत्रों में सहयोग मजबूत करने पर सहमत हुए. શિક્ષા ઓર કેપેસિટી બિલ્ડિંગ હમેશા સે હમારી સંબંધો કે સબસે મજબૂત સ્તંભ મે રહી હૈ. હમને ઉચ્ચ શિક્ષા કે ક્ષેત્ર મે એજ્યુકેશનલ એક્સચેન્જેસ ઓર ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનરશિપ્સ કે વિસ્તાર પર ભી ચર્ચા કી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ

AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે માહિતી આપી હતી કે પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાટાઘાટોનો પ્રસ્તાવ આવ્યો હતો અને બપોરથી આ અંગે ચર્ચા ચાલુ છે. શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે પ્રારંભિક ચર્ચા વિસ્તારપૂર્વક થઈ. શ્રી નડ્ડાએ તમામ પ્રદર્શનકારીઓને ધરણા સમાપ્ત કરવા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં વહીવટીતંત્રને સહયોગ આપવા વિનંતી કરી. દિલ્હી પોલીસે નવી દિલ્હીમાં તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા, સંયમ રાખવા અને શાંતિ અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે. એક વિડીયો સંદેશમાં દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને જનસંપર્ક અધિકારી રાજીવ રંજને પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે વર્તવા, કોઈપણ ગેરકાયદેસર કે હિંસક પ્રવૃત્તિમાં સામેલ ન થવા અને કાયદેસરના નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી છે. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને અયોધ્યામાં રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે SIT રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે સંબંધિત પક્ષોને રામ મંદિર ભેટ વિવાદનું રાજકારણ ન કરવા પણ કહ્યું. અદાલતે એમ પણ કહ્યું કે રામ મંદિર ભેટ વિવાદ એક સરળ ફોજદારી કેસ છે અને અદાલતની એકમાત્ર જવાબદારી યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની છે. સોલિસિટર જનરલે અદાલતને માહિતી આપી કે આરોપોની તપાસ માટે SIT રચના કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ હવે તપાસ કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે 27 જુલાઈના રોજ ફરીથી અરજી પર સુનાવણી કરશે, જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર આ મામલે SIT તપાસ વિશે માહિતી આપશે. જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજૌરી અને પૂંછ જિલ્લામાં વરસાદી ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોની તાત્કાલિક સહાય તરીકે 6-6 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ અચાનક આવેલ પૂર, ભૂસ્ખલન અને વરસાદની ઘટનાઓમાં થયેલી જાનમાલની હાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે મજબૂતાઈ સાથે ઊભી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસન મંત્રી અબ્દુલ્લા બિન તોક અલ મરી સાથે મુલાકાત કરી. શ્રી નાયડુએ જણાવ્યું કે શ્રી અબ્દુલ્લા ભારતના ઝડપથી વધી રહેલા વિમાન ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી. કાયદા વિભાગ દ્વારા આયોજિત બ્રિક્સ અભિયોજન સેવા પ્રમુખોની 8મી બેઠક આજે યોજાઈ રહી છે. 2 દિવસીય વર્ચ્યુઅલ બેઠક ભારતના બ્રિક્સના સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહકાર અને ટકાઉપૂર્ણ માટે નિર્માણના વ્યાપક વિઝનને આગળ ધપાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને સંસદમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે SIT રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવા કહ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. દોસ્તો, કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ શાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં વોન્ટેડ ફિલ્મનું આ ગીત. સંગીત છે સાજિદ વાજિદનું.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં. બોલ છે ઇરશાદ કામિલના, સંગીત પ્રીતમનું અને ફિલ્મનું નામ છે એક્શન રિપ્લે.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ સાહિદ મલૈયાના સ્વરમાં મોસમ ફિલ્મનું આ ગીત. શબ્દો છે ઇરશાદ કામિલના અને સંગીત પ્રીતમનું.

મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. કાર્યક્રમના આરંભે આપ સાંભળશો નિગમ ઉપાધ્યાયના સ્વરમાં સંજુવાલાની આ રચનાને.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: હમ બોલ રહે હૈ વિવિધ ભારતી સે. આજ કે ફનકાર કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 10 વાગે આપ સાંભળશો સંસદમાં પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં. બોલ છે આનંદ બક્ષીના, સુર છે આર ડી બર્મનના અને ફિલ્મનું નામ છે અજનબી.

દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળીએ આ ગલે લગ જા ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે કિશોર કુમાર અને લતા મંગેશકર. શબ્દો છે શાહિર લુધિયાનવીના.

0: દોસ્તો, કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ દીવાર ફિલ્મનું આ ગીત. સ્વર છે કિશોર કુમાર અને આશા ભોંસલેનું, સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો છે શાહિલ લુધિયાનવીના.
1: કહ દું તુમે
2: હા
1: ક્યા ચુપ રહું
2: ના
1: દિલ મે મેરે આજ ક્યા હૈ
2: ક્યા હૈ

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં શરજ અય્યર પાસેથી શાસ્ત્રીય ગાન સાંભળીશું. રાગ નંદ સાથે તબલા સંગત કરી રહ્યા છે આકાશ ત્રિવેદી અને હાર્મોનિયમ પર સંગત કરી રહ્યા છે અકુલ પંચાલ.

મિત્રો, હમણાં જ આપ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ અંતર્ગત શાદજ અય્યરનું શાસ્ત્રીય ગાન સાંભળી રહ્યા હતા. સાથે તબલા સંગત કરી રહ્યા હતા આકાશ ત્રિવેદી અને હાર્મોનિયમ પર સંગત અકુલ પંચાલનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 11 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 11:05 આપ સાંભળશો અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

0: Labour Party, Andy Burnham, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. In his inaugural speech at 10 Downing Street, Mr. Burnham said he will make politics more about problem solving. Supreme Court today directed the union government to constitute a committee within 2 weeks to frame uniform guidelines governing the post-retirement facilities to be extended to retired Chief Justices and judges of the High Courts across the country. A bench led by Chief Justice of India Surya Kant directed that the committee shall be constituted in 2 weeks and submit its recommendations to both the union government and the Supreme Court within 3 months of its constitution. India Meteorological Department IMD has issued a red colour warning for very heavy rainfall over Himachal Pradesh and Jammu and Kashmir tomorrow. Heavy rainfall is also expected over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand, Jharkhand, Odisha, Uttar Pradesh during the next 2 days. Similar weather conditions will prevail over Madhya Pradesh, Bihar, Chhattisgarh, West Bengal and parts of Northeast India during the next 2 to 3 days. In Jammu and Kashmir, 4 more people lost their lives in rain-related incidents across the Jammu division today, taking the death toll to 16 in the past 2 days. At least 7 people are still missing as heavy rains continue to hamper rescue operations in flood-affected Rajouri and Poonch districts. Chief Minister Omar Abdullah has announced an ex gratia relief of 6 lakh rupees for the next of kin of each person who lost their life in rain-related incidents in Rajouri and Poonch districts. That is the end of this news bulletin.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળશો અમારી આવતીકાલની સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સભાનો શુભારંભ કરીશું સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધારા કાર્યક્રમમાં વિષય વિશ્વાસ, વક્તા ગિરિમા દારેખાન. શ્રી રામચરિત માનસ ગાન સાંભળશો 6:35. જૂના ફિલ્મના ગીતો આપ સાંભળી શકશો સુર સરિતામાં સવારે 6:45 અને ત્યારબાદ 7 કાર્યક્રમ સદાબહાર ગીતમાં. 7:20 અને ત્યારબાદ સવારે 9:30 આપ સાંભળશો ગેર ફિલ્મી ગુજરાતી ગીત. સવારે 8:30 એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે 10:02 આરોગ્ય જગત. હિન્દી ફિલ્મ ગીત સાંભળશો 10:30. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં ગાયક કલાકાર મૃદુલા પરીખ અને સ્તુતિ કારાણી. 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો આપ સાંભળશો. 11:45 ગેર ફિલ્મી હિન્દી ગીત. બપોરે 12:02 ઉમાશંકર જોશીના જન્મદિન નિમિત્તે વિશેષ વાર્તાલાપ સાંભળશો પ્રસ્તુતિ પ્રોફેસર વંદના રામી. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહ્ય રજૂ કરીશું 12:30. 1:30 જય ભારતી. 2:40 આપ સાંભળશો ગેર ફિલ્મે ગુજરાતી ગીતો. અમારી બીજી સભામાં 5:10 ગુલમહોરમાં હિન્દી ફિલ્મના ગીત. 5:45 લોકસંગીતના કાર્યક્રમ જેમાં વિજાનંદ તુરી અને દક્ષાબેન સોનીના કંઠે લોકગીતો સાંભળશો. 6:30 યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. 7:22 સાંભળશો કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રિના 8:15 રજૂ કરીશું કાર્યક્રમ સુરમાધુરી. ગુજરાતી ગીત ગેર ફિલ્મી આપ સાંભળશો 8:30. 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. રાત્રિના 10 સંસદના પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. મિત્રો, કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 2.7 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજના દિવસનું લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 0.2 સેલ્સિયસ વધુ રહ્યું. આજે

રાત્રિના 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% રેકોર્ડ થયું. આજે સવારના 8:30 રાત્રિના 8:30 સુધી 0.002 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી છે કે આકાશ અંશત વાદળછાયું રહેશે તથા ગાજવીજ સાથેના એકાદ બે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 11:13 થઈ છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. જો કે આકાશવાણી DTHની ગુજરાતી પ્રસારણ સેવા પર તો આપ સાંભળી શકશો. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. અત્યારે રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:17 થઈ રહી છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીએ છીએ લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે દીપકભાઈ કોદન, ખીમજીભાઈ વાળંદ અને બાલકૃષ્ણ વૈષ્ણવ. મધ્યરાત્રિ 12 વાગ્યા હશે. ગુજરાતી નાટક માનસપુત્ર, લેખન હસમુખ વઘાણી, પ્રસ્તુતકર્તા પ્રવીણ દવે અને મૌલિન મુનશી. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અપરાધી, લેખન ઝવેરચંદ મેઘાણી, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું વૈભવી વઢવાણા, કીર્તિ મિશ્રા, વિભા દેસાઈ, બીરેન પુરોહિત, કલ્યાણી કૌઠાલકર અને દીપાલી પંચાલના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલ.

સુગમ સંગીતનો કાર્યક્રમ જેમાં સાંભળીશું વૈભવી વઢવાણા, કીર્તિ મિશ્રા, વિભા દેસાઈ, બીરેન પુરોહિત, કલ્યાણી કૌઠાલકર અને દીપાલી પંચાલના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંઘના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક માનસપુત્ર.
1: એક સ્ત્રીની એષણા અને તૃષ્ણાના તુમુલ યુદ્ધ વચ્ચે જન્મ લેતા માનસપુત્રની વાત. નાટક માનસપુત્ર. લેખક હસમુખ મકાણી. પ્રસ્તુત કરતા પ્રવીણ દવે અને મૌલિન મુનશી. તો સાંભળીએ નાટક માનસપુત્ર.

0: આ સપનાનો સ્મશાન ઘાટ છે, અહીં સૌના સ્વપ્નો બળે છે. એક લાશ હજી તો કાંધા પર છે, ત્યાં બીજી સામે મળે છે. કોઈ રોગનો વાયરો તો વાયો નથી, કોઈની આહ થકી આ વણઝાર નીકળે છે. ફૂલોના રંગોમાં આકાશ અહીં ડૂબે છે, કોઈના અશ્રુથી પથ્થર પણ પીગળે છે. આંખો હવે આંખો નથી, બન્યું વિશાળ રણ. મહી ઉદાસી ઊંટોના પગલાઓ સળવળે છે, થાકેલો ચહેરો નિરખવા સૌ પ્રવાસીઓ દોડે છે. જ્યાં જવાનું કોરું દર્પણ દૂર દૂર જળહળે છે.
1: બેટા, આમ ક્યાં સુધી ઉદાસ મને જીવ્યા કરીશ?
2: હા પપ્પા, તમે?
1: સોનલ, તું જાણે છે કે આપણે કેવા ગરીબ છીએ.
2: હું બધું જ જાણું છું પપ્પા, સમજું પણ છું.
1: તારામાં રહેલો કલાકાર જીવ મારી આ ગરીબ ખોલીમાં ઘૂંટાય છે. તારી સાથે ભણતી તારી સહેલીઓને જોઈ તું મનમાં ને મનમાં દુઃખી છે, પણ
2: મારો એવો આગ્રહ નથી કે તમે મને ભણાવો.
1: તો મારી એક વાત માનીશ બેટા? રાત્રે હું તને રોજ બે કલાક માટે ભણાવીશ.
2: પપ્પા, તમે?
1: બેટા, હું તારા ટીચર્સ કરતા ખરાબ નહીં ભણાવું, એની ખાતરી રાખજે. અને હવે તો એક્સ સ્ટુડન્ટ તરીકે પણ પરીક્ષા આપી શકાય છે.
2: હવે ભણવામાં મને પણ જાજો રસ રહ્યો નથી પપ્પા. તમે વસાવેલા ગ્રંથો વાંચીશ, તમારી સાથે રહી જીવતરનું ખરું ભણતર શીખીશ.
1: તો પછી મારી સાથે મારા સેવા યજ્ઞમાં જોડાઈ જા. કાલ સવારે મારી સાથે ગામડે જવા તૈયાર થઈ જજે.
2: પપ્પાના ચહેરા પર ઉપસેલી રેખાઓમાં હું એમના સંતાનોની ચિંતા વાંચી શકું છું. ગામની શાળાના સામાન્ય માસ્તર મારા પિતાજીનું હું બીજા નંબરનું સંતાન. આર્થિક વિટંબણાઓ વચ્ચે સતત ઘેરાયેલા રહેતા મારા પિતાએ વધુ પડતી પારિવારિક જવાબદારી વોરી લીધી હતી. હું માં વિનાની દીકરી ઘરમાં એટલી કેમ જીવી રહી છું એ મારા પપ્પા શું જાણે. પપ્પા હોય કે પતિ,

0: તેઓ પુરુષના કોચલામાંથી ક્યારેય નીકળી શકતા નથી. ગળતી રાતે પડખેના ઓરડામાં સૂતા સૂતા મમ્મી પપ્પા વચ્ચે થયેલ સંવાદ મને સાંભળી આવે છે.
1: સાંજે કેમ ઓછું જમ્યા?
2: બસ એમ જ, ભૂખ ન હતી. છોકરા બધા ઊંઘી ગયા?
1: હા.
2: અને સોનલ?
1: કદાચ. એક વાત પૂછું, એના માટે આટલી દોડાદોડી કરો છો તે સોનલ જાણે છે?
2: એમાં વળી એને શું પૂછવાનું? છોકરી ઉંમર લાયક થાય એટલે બાપે જૂતા ઘસવા પડે, અને આનાથી વધારે સારું ઘર એને ક્યાં મળવાનું?
1: તો શું એ આટલી મોટી ઉંમરે પણ લગ્ન કરવા તૈયાર થયા છે? સાંભળ્યું છે કે સમાજ સેવામાં એમણે સર્વસ્વ ત્યાગી દીધું છે.
2: હા, પણ આપણી સોનલની કળા, સાહિત્ય અને સમાજ સેવામાં રૂચિ જોઈ લગ્ન કરવા સંમત થયા છે.
1: પણ એ તમારા કરતા તો વર્ષે જ નાના છે. સોનલ એમની દીકરી બરોબર છે. આટલી મોટી ઉંમરના પુરુષ સાથે મારી ફૂલ જેવી દીકરીને પરણાવું? ના ના.
2: એનાથી શું ફેર પડે છે? ત્યાં જઈ સોનલ રાજ કરશે, રાજ.
1: બે વચ્ચેનો ઉંમરનો તફાવત તો જુઓ.
2: પણ આપણી સોનલના સુખને તો જો. ધન દોલત, સુખ સાહેબી, નામ, કીર્તિ, અરે શહેરના નામાંકિત અને મોભાદાર વ્યક્તિને જમાઈ બનાવવાનું આપણા ભાગ્યમાં ક્યાંથી? હું તો સવારે જ લગ્નનું પાક્કું કરી નાખું છું.
0: અને પિતાના ગરીબ ખોરડામાંથી પતિના વિશાળ મહેલમાં આવી ગઈ. 55 વર્ષના પતિની પત્ની બનીને મારા ઘરની બાલ્કની બહાર વિશાળ સમુદ્ર લહેરાય છે. સર્વ પ્રકારના ભૌતિક સુખોની છોળો વચ્ચે ભેખડ જેવી હું ઊભી ઊભી એ સમુદ્રને નિહાળ્યા કરું છું. કશા જ અભાવ વિના, મનમાં કોઈ ભાવ વિના, બસ બસ જોયા જ કરું છું. પિતાના ઘરની દરિદ્રતા અહીં કપૂર બનીને ઉડી ગઈ છે. અઠળક નાણાં હું છૂટા હાથે ઉડાવું છું, પણ આ વિશાળ ભવનોની દિવાલો વચ્ચે પીસાતી મારી એકલતા સિવાય આ ભવનમાં મારું કોઈ નથી. પિતાનું ઘર પારકું અને સાસરું મારું અજાણ્યું, એમાં વર્ષો વીતી રહ્યા છે. સ્વામી સેવા કાર્યોમાં ગળાડૂબ છે. મહિનાઓ સુધી સામે જોવાની ફુરસત મળતી નથી. ત્યાં વાતોના વિસામાની કલ્પના જ શી કરવી. હે સ્વામીએ આજે અચાનક અતિ ઉત્સાહ અને વાલથી પૂછ્યું,
3: સોનુ, ડિયર સોનુ. સોનલ, કાલે કયો દિવસ યાદ છે?
0: નહીં તો.
3: તમારી હંમેશ એક ફરિયાદ રહી છે કે મને તમારી સાથે બે ઘડી બેસીને વાત કરવાની ફુરસત નથી. પણ મેડમ, આટલી દોડધામ અને વ્યસ્તતાની વચ્ચે પણ જિંદગીની કેટલીક ઘટનાઓ હું ભૂલતો નથી.
0: તમારી જિંદગીમાં બનેલી જ ઘટનાઓ?
3: ઓફકોર્સ, મારી જિંદગીમાં જ બનેલી ઘટનાઓને હું યાદ રાખું.
0: અને મારી જિંદગીમાં બનેલી?
3: ઓ સોરી સોરી સોનલ, લગ્ન પછી મારી કે તારી જિંદગી એક છે. ડોન્ટ બી સેન્ટિમેન્ટલ. અને સાચું કહું, લગ્ન પહેલા તને મળવાની તારી ઈચ્છા, વિચારો, મરજી જાણવાની ઈચ્છા હતી. પણ સારું, જિંદગીમાં ક્યારે સ્ત્રી જોડે આ રીતે
0: લગ્ન કરવામાં તો ખૂબ હિંમત અને ઉતાવળ દાખવેલા.
3: એ હિંમત તો ડૂબતા માણસની હિંમત હતી ભાઈ. ક્યાંથી આવી, કેવી રીતે આવી જાણતો નથી. કલા, સાહિત્ય અને સમાજ સેવામાં તારા રસ રૂચિએ મને લગ્નની હા માટે કદાચ પ્રેર્યો હોય પણ લગ્ન પછી એ રસ રુચિ તો કેવળ સમય પસાર કરવા માટેની જે પ્રવૃત્તિ હતા એ જાણ્યા પછી તું જે છે.
0: ખેર, જવા દો એ બધી વાતો. લગ્ન દિવસની ઉજવણી કેવી રીતે કરીશું? તમે આજે તો વહેલા આવી જશો ને?
3: ઓ માય ગોડ, સોનલ, કાલે લગ્ન દિવસ નહીં પણ સ્વાતંત્ર દિવસ છે, 15 ઓગસ્ટ.
0: ઓહ, સમજી. જેમાં તમે તમારી જિંદગીના 35 વર્ષ વેડફી નાખ્યા તે દેશની મુક્તિનો દિવસ, આઝાદીનો દિવસ. પણ માધો તો કહેતો હતો કે એ દિવસે તો તમે દિલ્હી જાઓ છો.
3: માધો સાચું કહે છે. તો દિલ્હી આવત તો કદાચ.
0: પણ તમે મને ક્યારેય દિલ્હી આવા

0: શેખર,
1: હું ભૂલતો ન હોઉં તો તને આવા સમારંભો એટેન્ડ કરવા ગમતા નથી અને હું મારી ઈચ્છાઓ બીજા પર બળજબરીથી લાદતો નથી.
0: દરેક પુરુષ આ બાબતે સરખા જ હોય છે.
1: અચ્છા, તો જે ઘડીએ તારી ઈચ્છા થશે ત્યારે તું આ મેળે મારી સાથે આવી જઈશ, કરું ને?
0: છોડો, ઓફો, છોડો મને. આ શું ગાંઠ પણ આદર્યું છે!
1: જરા આમથી બાથમાં લીધી એટલામાં ગભરાઈ ગઈ. લોકોને પ્રેમ કરવો એ જ અમારું કર્તવ્ય.
0: હવે આ વેવલા વેડા છોડો ને આરામ કરો. મારા કરતા કોઈ ભણેલી સ્ત્રી સાથે લગ્ન કર્યા હોત તો તમારા આ ભાષણને વધુ સારી રીતે સમજી શકી હોત.
1: તે સાચું કહ્યું. મને પણ કોઈ કોઈક વાર થાય છે કે મેં તારી સાથે શા માટે લગ્ન કર્યા. ક્યારેક તું મનમાં એમ,
0: જે થાય તે બધું સવારે, લાંબુ વિચાર્યા વિના હવે સૂઈ જાઓ.

0: બેમી, તારી તો આંખો છે કે કોડિયા, કોઈ કામકાજ ઢંગથી કરતા આવડે છે કે પછી માત્ર રૂપિયા જ ગણતા આવડે છે? ઉઠી છે ત્યારથી તારું ચિત્ત ઠેકાણે નથી, ડોળા ક્યાં ફૂટી ગયા છે? માધો રજા લઈને ભટકવા નાસી ગયો, ને આ બાઈ ઘરમાં વાસણો ફોડવામાંથી ઊંચી આવતી નથી, બધા જ કામચોર ભેગા થયા છે. અરે જોઈ શું રહી છે, ચાલ ચાલ ઉઠાવ અને ભાગ અહીંથી. અને સાંભળ, કાચની ઝીણી ઝીણી કરચો વેરાયેલી છે, બરાબર સાફ કરજે, જો પગમાં વાગી છે ને તો તારી ધૂળ કાઢી નાખીશ.
1: ઓહો હો હો હો હો, આમ સવારના પોરમાં ઉઠતા વેંચ જ ગુસ્સો. બેમી, તારાથી કપરા કાબી ફૂટી ગયા, વાંધો નહીં, બજારમાંથી નવા ખરીદી લાવીશું. અરે ભાઈ જોજે, સાફ કરતા કરતા કાચની કરચ તને વાગે નહીં. જા જા, મારા માટે ચા લઈ આવ.
0: નવા લાવીશું, પગ પગડી લેવા હતા ને ભેમીના.
1: કેમ, તમને ના ગમ્યું? પત્નીએ કરેલા ગુસ્સાને પતિએ ઠારવો જોઈએ.
0: નોકરોની બેદરકારીથી ઘરને થતા નુકસાનને મારે ચૂપચાપ જોયા કરવાનું. તમને તો ઠીક, નોકરાણીને પણ મારાથી કશું કહેવાય નહીં. નહીં,
1: ચાલ છોડ, સવાર સવારમાં મૂડ બગડનારી વાતોને છોડ. સી વોટ અ ચાર્મફુલ મોર્નિંગ. સામે સમુદ્રની જળ સપાટી કેવી સુંદર લાગે છે, એનો ઘેરો લીલો રંગ, જાણે પૃથ્વીના પલંગ પર બિછાવેલી ચાદર ના હોય. અને એમાં ઉછળતા મોજા અને એની લહેરો એવા લાગે છે જાણે કોઈ એ ચાદરને ફેંદી ન નાખી હોય. નાના નાના મોજા જાણે કે ચાદરમાં પડેલી કરચલીઓ. એ આમ શું ટગર ટગર જોયા કરે છે?
0: આપણા બેડની ચાદર કેવી અકબંધ છે, રાતે ઊંઘીને ઉઠ્યા પછી પણ.
1: સોનલ, તું આજની સવાર કરતા પણ વધારે રૂપાળી લાગે છે. તારો ચહેરો જાણે તાજું ખીલેલું ગુલાબ. આંખો, તારા ગાલની લીસી સપાટી પર બાજેલા બે ઝાકળ બિંદુ.
0: બસ બસ, હવે દરિયો ભલે ગાંડો થયો હોય, તમે તો જરા કાબૂમાં રહો.
1: અરે સોનલ, હું તને એક વાત તો કરવાનું જ ભૂલી ગયો. વન ગુડ ન્યૂઝ, આજે સાંજે સત્યજીત આવે છે. સત્યજીત, મારી એકની એક બહેનનો એકનો એક દીકરો છે, મારા વિચારો આદર્શોનો વારસ. કેવળ વિચારો ને આદર્શોનો જ નહીં, પણ મારા ચીધેલા માર્ગનો પથિક છે, મારો માનસ પુત્ર છે.
0: ખૂબ આનંદની વાત કહેવાય. ક્યારે આવે છે?
1: આજે સાંજે છ ની ગાડીમાં. સોનલ, એની માં, મારી બેન, એને ખૂબ નાનો મૂકીને મરી ગઈ હતી. સ્ત્રીનો તો એને માં સ્વરૂપે પણ સ્પર્શ મળ્યો નથી. હા, મારા લાડે એને જરા જિદ્દી જરૂર બનાવ્યો છે. થોડો ગુસ્સાવાળો પણ કરો, હું એને કહીશ કે એ તને મામીને બદલે મમ્મી કહે. એ રહે ત્યાં.

0: सुधीने साचे होने जवाबदारी तारी। सोनल, सत्यजीत मने खूब वालो छे।
1: भेमी?
0: अरे खावो ने खूब चटाकियो छे, तारा हाथ नु राधेलु भोजन खाई ने तो गाड़ो ज थई जवानो। तने मारी खुशी नो अंदाज नथी सोनल। अच्छा सत्यजीत नो कमरो तो सजावी राख्यो छे ने? सोनल सोनल आई लव
1: यू, एज कहेवु छे ने तमारे? चलो चलो हटो, मने जवा दो।
0: ना सोनल ना, आई लव सत्यजीत।
1: हवे गांडा काढवानुं रहेवा देशो? आनंद व्यक्त करवानी आज तमारी रीत छे? मने नावा जवा दो।
0: सोनल आज हूं तारा गमे तेवा अणगमाने सही रहीश, कारण के आज मैं मारा बुद्धिना द्वार बंद करी दीधा छे, केवल हैयाना कमाड़ खोली नाख्या छे। तू भले तिरस्कार नु मोटू ताळू लगावीने बैठी हो, पण हूं तो तारा हैयाना सामे हाटली बांधीने बैठो छू। हूं बहार फाफा मार्या करू छू, मने तृप्ति मळती नथी, शांति मळती नथी। जे शरीर सुख ने हूं आज लगी खूणा करतो हतो, आजे एमां ज गला दू रममाण ओळखोळ। સત્યજીત, રાત્રે બરાબર ઊંઘ તો આવી હતી ને? આ છે તારી મામી સોનલ।
2: મામી માં ભેમી, પછી તમે બીજા સ્ત્રી છો જે આ ભવનમાં આવ્યા હો। પ્રણામ મામી માં।
1: માત્ર માં, માં મામી નહીં।
2: હા માં, ઈશ્વરનું બીજું નામ।
1: ઈશ્વરનું નામ ન લઈશ, હું ઈશ્વરને ભૂલવા માંગુ છું, એનાથી હું સતત ડરતી આવી છું।
2: ભાષણબાજીની તમારી આદત મામા મામીમાં પણ આવી ગઈ લાગે છે। પણ મામી, ભાષણબાજીથી મારું પેટ નહીં ભરાય હો, લાંબી જર્ની બાદ મને કકડીને ભૂખ લાગી છે, કશું ગરમા ગરમ ખવડાવો।
0: સોનલ, જીતના જમવાની વ્યવસ્થા કરો। અરે બિચારો ઘણા દિવસથી ઘરનું જમ્યો જ નહીં હોય।
2: અરે મામા, જાણો છો હું કેટલા દિવસોથી ભૂખ્યો છું, જમ્યો જ નથી।
1: જમ્યા નથી તો શું હવા પાણી ઉપર જીવ્યા?
2: તમારા હાથની રસોઈ વિના મારી થાળી અધૂરી જ કહેવાય મામી, કેમ ખરું ને મામા?
0: જી તું તારે એ ઝાપટવું હોય તો ભર પેટ ઝાપટજે, હું જાઉં છું। સાંજે મોડું થશે ત્યારે પણ મારી રાહ જોયા વિના જમી લેજે, સમજો? સોનલ, જીતનું ધ્યાન રાખજે।
1: જરાય નહીં, જીત નાનો કીકલો નથી, તમે તો કંસ મામા છો। કંસ, ઘણા વર્ષે તમારો વાલો ભાણ્યો આવ્યો છે, ત્યારે એક દિવસ પણ નહીં જાવ તો નહીં ચાલે? રાત્રે તો ના પાડતા હતા, સવાર થતા જ ઉત્સાહ ઓગળી ગયો।
2: જવા તો ને મામી, કોઈના કર્તવ્યમાં વિઘ્ન નહીં બનવું।
1: અરે તું જાણતો નથી જીત, તારા આવવાના સમાચાર માત્રથી ગઈ સાંજથી ઘર આખું માથે લીધું છે આપણે, અને હવે
0: મારે ગયા વિના ચાલે એવું નથી ડાર્લિંગ, જરૂરી મીટિંગ છે।
2: ઓકે ઓકે મામા, યુ મે ગો। ભાઈ વાહ, શું ઘરની સજાવટ કરી છે, કિંમતી રાજ રચીનું ને આ મૂર્તિ હમણાં ખરીદી લાગે છે, તમારી પસંદ લાગે છે મામી? હા ને, ઘર જાણે વૃંદાવન।
1: સાચી વાત છે સત્યજીત, તારા મામાએ ઘરને વૃંદાવન બનાવી દીધું છે। વૃદ્ધા અવસ્થાએ યુવાન પરણેતરને ઘરમાં લાવીને।
2: મામી
1: સોરી, તું ખરેખર ભૂખ્યો થયો લાગે છે।
2: હા, કાલ સાંજથી પેટમાં દાણો નથી ગયો।
1: કેમ?
2: તમને મળું નહીં ત્યાં સુધી મોમાં દાણો નહીં નાખવાનો નિર્ણય કર્યો હતો, માટે હવે મળ્યા પછી મને કકડીને ભૂખ લાગી ગઈ છે, પેટમાં બિલાડા બોલે છે મામી, સાંભળો, મ્યાઉ મ્યાઉ સાંભળો।
1: તારી બાળક બુદ્ધિ હજુ ગઈ નથી,
2: તો તમે એવું ઈચ્છો છો કે હું મોટો યુવાન બની જાઉં? ઠીક છે મામા, નથી તો લ્યો આ સિગરેટ સળગાવી યુવાન બની જાઓ। મામા ગુરુજન કહેવાય, એમની સામે કષ્ટ ખેંચીએ તો એમનું માન તો
1: કેમ, મામી ગુરુજન ન કહેવાય?
2: કેમ નહીં, બધાથી શ્રેષ્ઠ મામાની પત્ની મામી। લ્યો બુઝાવી દઉં છું, બસ
1: ક્યારના મામી મામી શું કર્યા કરો છો, મામી માં કહોને?
2: ઉંમરના હિસાબે તો નામ લઈ શકું એમ છું, પણ જાણો છો તમને શા માટે મામી કહું છું?

0: माँ ने मम्मी कहे छे, अर्थात मामी, मामी माँ नहीं, असली शब्द छे माँ।
1: माँ, माँ, चीत, ते जाने अजाने पर मने केटलू बधुं आजे आपी दीधुं। तारा मोढे थी माँ शब्दे मने आजे पूर्ण बनावी दीधी। छतां पण चीत, मारुं मन शा माटे तृप्त नथी? હું શા માટે તરફડ્યા કરું છું? કશુંક મેળવવા, કોઈકને મેળવવા, કોઈકને મેળવવા માટે?
0: તમે આમ?
1: હું જાઉં છું, તારા વિશ્વાસુ માથાને મેં બધું જ વિગતે સમજાવી દીધું છે, તને કોઈ જાતની તકલીફ નહીં પડે।
0: નહીં નહીં મામી, તમે રોજ દિવસમાં એકવાર મારી રૂમમાં આવશો।
1: ले, માધો આવી ગયો કોફી લઈને।

0: तने कोई जाती तकलीफ नहीं पड़े।
1: नहीं नहीं मामी, तमे रोज दिवस में एक बार मारी रूम में आवशो।
0: ले माधो आवी गयो कॉफी लेने, ले पी ले।
1: तमे कंपनी आपो तो ज।
0: मैं हमणा ज पीधी।
1: पर मने एकला एकला खावा पीवानु फावतु नथी।
0: प्रेम थी गळे कोळियो उतारे एने लई आवो ने, जे तने अने तारा घर ने साचवे। नौकरो होवा छता रूम केवो होटल जेवो करी नाख्यो छे ते। तारा साहेबे रूम ने केवो उकरडो बनावी दीधो छे, जरा साफ करी देने।
1: अरे जवा दो ने मामी, जीवन में ए बधु महत्वनु नथी। तू जा मादा। मामी तमे तमे अहीं आवो बेसो अहीं मारी पासे। अजो मैं चबूतरानो सरस प्लान बनाव्यो छे आपणा बगीचामां बनावा माटे।
0: વાત અવળે પાટે ચડાવી દેવામાં ઉસ્તાદ છો। બગીચામાં એક તો ચબૂતરો છે, બીજાનું શું કામ છે?
1: હા પણ જે ચબૂતરો છે ત્યાંથી ચંદ્ર જોઈ શકાતો નથી। પેલું કદમનું ઝાડ છે ને, એની પાસે બનાવીશું આ નવો ચબૂતરો। તૈયાર થઈ જાય પછી હું તમે ને મામા ત્રણેય ચંદ્રને જોયા કરીશું ને રાતભર ગપ્પા મારતા રહીશું।
0: આ બધા માટે તારા મામાને વળી સમય જ ક્યાં મળે છે?
1: Mama is not a man, but mummy, you know, pyramid ma band mummy. Mami, samay to koine hoto nathi, samay kadvo pade chhe. Tame kadhi prayatna karo chhe kharo?
0: Satyajit sachu kahe chhe, samay to koini paase hoto nathi, samay kadvo pade chhe. Mane aa satya aaj din sudhi kem na samjhayu? મેં સમય કાઢવાનો પ્રયત્ન જ ન કર્યો? બે મીઠા બોલ વડે મેં મારા દાંપત્ય જીવનને મધુર બનાવવાનો પ્રયત્ન શા માટે ન કર્યો? અમારી વચ્ચે મીઠો સંવાદ રચ્યો નહીં કે પછી રચાયો નહીં? ખુલ્લા આકાશ નીચે પણ હું સતત કેમ પીસાઉં છું? એકલતાની આગમાં શા માટે બળ્યા કરું છું? મેં એમને મેં તારા મામાને ઉપેક્ષા સિવાય કશું જ આપ્યું નથી સત્યજીત।
1: અને મામાએ તમારી ઉપેક્ષાની સામે અનેક ઘણી અપેક્ષાઓ।
0: માત્ર અપેક્ષાઓ જ, એની પરિપૂર્ણતા નહીં
1: મામી।
0: હા જીત, તે કદી તારી માનો ફોટો જોયો છે? એની આંખોના ઊંડાણમાં છુપાયેલી વેદના જોઈ છે?
1: ના,
0: એ વેદના અધૂરી અપેક્ષાઓની વેદના છે જીત।
1: બકવાસ, તદ્દન બકવાસ છે, નર્યું જૂઠ। એની આંખોમાં વેદના નહીં પણ ભારો ભાર કરુણા છે। એની આંખોમાં દીકરાની જિંદગીને જોવાની જીજીવિષા છે, કોઈ વેદના કે વિલાસ નહીં।
0: અને મારી આંખોમાં, અને મારી આંખોમાં ચિત, મારી આંખોમાં જો ચિત જો, મારી આંખોમાં ડોક્યું કરી એમાં ટળવળતી તૃષ્ણાને જાણ। પ્લીઝ જીત, ફક્ત એકવાર, એકવાર જીત।
1: મામી, આ શું માર્યું છે? છો છો છો ના
0: લાયક છો એમ જ ને? તારી મામી છું એટલે શું હું એક સ્ત્રી નથી?
1: અબ ખડી તમે મારી રૂમમાંથી ચાલ્યા જાઓ, નહીં તો મારે વિવેક ભૂલીને પણ માં।
0: પ્લીઝ સત્યજીત, એમને કશું જ નહીં કહેતો। આઈ એમ સોરી, I'm very sorry।

0: કેમ આમ ચૂપચાપ છે? તબિયત તો સારી છે ને?
1: સારી છે.
0: તો પછી આ ઉદાસીનું કારણ?
1: બસ એમ જ.
0: ના, અમસ્તી ઉદાસી ન હોય. પ્લીઝ સોનું, શું થયું એ તો કહે. મારાથી કોઈ ભૂલ કે સત્યજીત આવ્યો તે ગમ્યું નથી.
1: સ્વામી, તમે આ શું બોલ્યા?
0: હું જોઉં છું કે સત્યજીત આવ્યો ત્યારથી તું બેચેન રહેવા લાગી છે. એનું આવવું ગમ્યું નથી કે પછી એના આવવાથી ઘરની કામગીરી વધી ગઈ છે?
1: ના ના, નહીં સ્વામી, એવું નથી.
0: તો પછી?
1: તમે ધારો છો એવું કંઈ જ નથી સ્વામી, પણ ઘણા વખતથી મને એક સપનું સતાવ્યા કરે છે.

0: એક વિશાળ તખતો છે. તખતાની જમણી તરફ રાજા થીસિયસ હાથમાં ખુલ્લી તલવાર લઈ ક્રોધમાં તપતો ઉભો છે. ડાબી તરફ એનો પુત્ર હિપ્લિટસ નતમસ્તક ધીમે ધીમે ડગ માંડતો પિતા ભણી આગળ વધી રહ્યો છે. રાજા થીસિયસ અને પુત્ર હિપ્લિટસની વચ્ચોવચ્ચ તખતાના મધ્ય ભાગમાં રાણી ફિડ્રા ઉભી છે. પિતા થીસિયસ તલવાર વીંચતો જાય છે ને રાણી ફિડ્રા તખતા પાછળના અંધકારમાં ઓગળતી જાય છે. અચાનક રાજા થીસિયસની વીંઝાતી તલવાર પુત્ર હિપ્લિટસનું માથું ઉડાવી દે છે. રાજા થીસિયસ રાણી ફિડ્રાને જોવા પાછળ અંધકારમાં દ્રષ્ટિ કરે છે, પણ ત્યાં સુધીમાં તો ફિડ્રા અંધકારમાં ઓગળી ગઈ હોય છે. રાજા થીસિયસ પિચારો,
1: ઓહો, આવા સપના તો આવ્યા કરે. ફોરગેટ ઇટ, મોજ મસ્તીથી રહે તને શું ખોટ છે ભાઈ? બોર થઈ ગયો તો ગો ફોર ચેન્જ.
0: બાબાપુજીને મળે ઘણો વખત થયો, એમને મળી આવો.
1: ગામડામાં હવે ફાવશે,
0: પિયરમાં ભલા કોને ન ફાવે.
1: ઓકે ઓકે, પહોંચ્યા પછી પત્ર લખજે.
0: જી, સરસ મજાનો પત્ર લખીશ, પ્રેમ પત્ર.
2: સોનલને આવી કેટલા દિવસ થયા? જમીને પરવારી નથી કે તમે બંને બહેનો ગપ્પા મારવા અહીં બેસી જાઓ છો. તમારી બહેનની વાતો ખૂટતી જ નથી ને.
3: બા, તું પણ આવને.
4: સોનલ ઘણા વર્ષે આવી છે, સાસરીની વાતો આમ જલ્દી નહીં ખૂટે.
2: કાગળમાં તો હંમેશા લખે છે કે સારી છું, પણ તું તો સાવ નંખાઈ ગઈ છે. શરીર તો સારું રહે છે ને બેટા? જમાઈનું તો કોઈ દુઃખ નથી ને?
0: તું પણ ખરી છો, એક નાની અમથી વાત લઈને બેસી ગઈ ચિંતા કરવા. જો બા, હું સુખી છું, ખૂબ સુખી. તું હવે સુવા જા, અમે બંને બહેનો અહીંયા સુઈ રહીશું.
2: સારું સારું, તમે તમારે મારો ગપાટા, હું જાઉં છું.
0: બાએ ખરી છે ને, એક તો એનો ચિંતાવાળો સ્વભાવ અને એમાં તું નિસરણી આપે છે દીદી.
4: પણ મને હવે ઊંઘ આવે છે સોનલ.

0: सोनल, सोनल, ए सोनल, क्या सुधी हम आवाती हमारे करेश, तारी तरस फिडरानी तरस छे, जे हिप्लिटस ना लोही ती पण छिपाई नहीं, आओ, आओ, आओ मारी पासे आओ, तारी आँखों में सात समुद्र उछाला मारे छे, छता, छता तू एक बूंद माटे तरफड़ा करे छे, आओ, आओ, सोनल મારી વિશાળ ભુજાઓમાં સમાઈ જા સોનલ, આ ખુલ્લા વિશાળ આકાશ સમા મારા બહુ પાશમાં ચકડાઈ જા અને બુઝાવી દે તારી જન્મો જન્મની પ્યાસને. આવ સોનલ, આવ, મારા શ્વાસને તું સ્પર્શી શકે. સોનલ, આવ, સમાઈ જા, ચકડાઈ જા, ચકડાઈ જા મારી મજબૂત ભુજાઓમાં.
1: નહીં, નહીં, બસ હવે નહીં, નહીં.
2: શું થયું સોનલ? સોનલ, શું થયું?
1: ડરી ગઈ હતી દીદી, ડરી ગઈ હતી. કોઈ કોઈ જાણે મને ભીંસી નાખતો હોય એમ. શરીર અચાનક અચાનક જ ધ્રુજવા લાગ્યું ને એટલે જ ભયાનક ચીસ નીકળી ગઈ.
2: ઓહો, આ ઘરમાં આટલા વર્ષે આવીને એટલે?
1: ના રે ના, ઊંઘ નહોતી આવતી ને એટલે તને ઉઠાડી. ચાલ ચાલ મારી સાથે વાત કર.
2: તું ખરી છો, પણ મને તો ભયંકર ઊંઘ આવે છે.
1: કેટલું ઊંઘે છે? ચીજાજી ઊંઘવા દેતા નથી કે શું? અહીં આવીને ખોર્યા જ કરે છે તું.
2: આ છોકરાઓ ક્યાં ઊંઘવા દે છે?
1: તો પછી પેદા શા માટે કર્યા? તું બાના રસ્તે જઈ રહી છે દીદી, 4 વર્ષમાં 2 છોકરા, હવે તો વિચાર.
2: પણ મારા હાથમાં થોડું છે.
1: તારા નહીં તો કોના હાથમાં છે? હવે જમાનો બદલાઈ ગયો છે દીદી. આમ વણઝાર ખડી કરતી રહીશ તો બધાને મોટા કેમ ના કરીશ? સંસ્કારને ભણતર કેવી રીતે આપીશ?
2: તારી આ સુફિયા

0: ની વાતો મને પણ ખબર છે, પણ જીવન હિસાબ કિતાબના પાયા ઉપર નથી જીવી શકાતું, સમજી? તું ઘર માંડીને બેઠી છો, સમજદાર છો, પણ હવે ઊંઘી જાઉં છું.
1: તો તું ઈચ્છે છે કે હું પણ ઊંઘી જાઉં?
0: ના રે ના, તારે શા માટે ઊંઘવું જોઈએ? તને તો બધું જ મળી ગયું છે, તારી ઈચ્છા મુજબનો પતિ, પ્રતિષ્ઠા, યશ, ઐશ્વર્ય, સંપત્તિ, પ્રેમ, સ્વતંત્રતા, આઝાદી.
1: સ્વતંત્રતા, આઝાદી.
0: એ શું વિચારે છે? મારી વાતનું ખોટું લાગી ગયું કે પછી કોઈનો વિયોગ સતાવે છે?
1: ના,
0: સાચું કહું સોનલ, તું હંમેશા એક કોયડો બનીને જીવી છો. આપણા 8 ભાઈ બહેનોમાં બધાથી અલગ, ભિન્ન, એક સમસ્યા સમાન. તારા એક એક વર્તનથી બા બાપુજી હંમેશા ચિંતિત રહેતા.
1: દીદી, હું શા માટે 8થી અલગ, ભિન્ન રહી? શા માટે હું મારા મનની ભૂલ ભૂલામણીમાં એક અજાણીની જેમ ભટકતી રહી?
0: એટલે જ તો કહું છું કે તું એક બે બાળકોની માં બની જા. છોકરા મોટા કરવામાં પોતાના વિશે વિચારવાની નવરાશે નહીં મળે. આ વાંચી વાંચીને તે તારું દિમાગ બગાડી નાખ્યું છે. બાળ બચ્ચા આવી પળોજણ ભૂલવા માટે જ હોય છે.
1: શું ભૂલવા માટે? શું ભૂલવા જેવું હોય છે?
0: ચિંતા, પીડા, મરણ વગેરે. સોનલ, આ સુખ, આ સંપત્તિ, ધન, વૈભવ કશું જ નહીં બચે. હું કે તું પણ નહીં જીવીએ. બધું સર્વનાશી છે, કશું અમર નથી. જીવન રાખનો ઢગલો છે વગેરે વગેરે વિચારીને તો ગાંડા થઈ જઈએ. જીવન અને મૃત્યુ વચ્ચેનો માર્ગ એટલે સંસાર, અને સંસારની ઘટમાળ એટલે મારું અને તારું જીવન. સંસારની ઘટમાળમાં પોતાની જાતને ભૂલીને સતત વ્યસ્ત રહેવું જોઈએ. માણસ જેટલો પ્રવૃત્તિશીલ રહે એટલો સુખી.
1: દીદી, તું સંસારની ઘટમાળમાં પોતાની જાતને ભૂલી કેવી રીતે એમાં ખોવાઈ જાય છે મારે એ જોવું છે.
0: એ જોવા માટે તો તારે મારે સાસરે આવવું પડે.
1: આવીશ, પણ મને કહે તો ખરી.
0: તો જો આમ.
1: અરે, દીદી તો સાચે જ ઊંઘી ગઈ. દીદીનું સાસરું, ખાતું પીતું ઘર, છતાં હાથ હંમેશા ભીડમાં રહે. અભાવો અને અગવડતાઓ વચ્ચે પણ દીદીનો સંસાર ખીલતો જ રહે છે, પેલા તાજા ગુલાબના ફૂલની જેમ. કાલે સવારે દીદીને ગામ.

0: વાહ, કેવી સુંદર મજાની સવાર છે આ નાનકડા ગામની. પહાડની તળેટીમાં આવેલું આ ગામ, ગામના એક ટીંબા પર દીદીનું ઘર, અને સામે સામે ડામરની સડક, હાઈવે પર આવજા કરતા વાહનો, ગામમાં આવેલી આમ્રકુંજમાં કોયલનો મધુર ટવકો. વાહ, કુદરતે ખોબે ખોબે સૌંદર્ય વેર્યું છે મારી દીદીના સાસરિયામાં. દીદી, કેટલું સુંદર ને રૂપાળું ગામ છે તારું. પહાડી બાબા પેલી સામે આવેલી ટેકરી પર રહે છે ને? આપણે ત્યાં જઈશું ને દીદી?
1: જઈશું, પણ આજે તો તું પાર્થને મળી આવ, તારો સમય પણ પસાર થઈ જશે અને ત્યાં સુધીમાં હું ગરમ ગરમ રસોઈ બનાવી લઈશ.
0: ગુડ આઈડિયા દીદી. પણ પાર્થ ક્યાં રહે છે?
2: પધારો પધારો. નાના અમથા ગામમાં કોઈ મહેમાન આવે એની આખા ગામને ખબર પડી જાય છે. પણ મને વિશ્વાસ ન હતો કે ગામમાં પધારેલા મહેમાન આપ હશો. બેસો. વર્ષો પછી તમને જોયા, ખાસા બદલાઈ ગયા છો ને તમે. પક્ષની મીટિંગમાં અલબ જલબ નજરે પડ્યાનું અછું પાતળું સ્મરણ છે, પણ એ ખૂબ દૂરથી.
0: પણ મને તો તમે એ રીતે પણ નજરે પડ્યાનું યાદ નથી.
2: તમને ક્યાંથી હોય? હું તો ટોળાનો માણસ, ભીડમાં રહેનારો, સતત છુપાતો, સંતાતો, આંદોલનકારી, સોરી, વિપ્લવવાદી.
0: એ દિવસોમાં હું પણ ત્યાં જ હતી.
2: પણ તમારો વિપ્લવ, વિદ્રોહ, આંદોલન મહેલની ચાર દિવાલો વચ્ચે દબાઈ ગયું. સોનું,
0: સોનું, વર્ષો પછી સાંભળેલું નામ. અચ્છા, તમે મારા

0: પતિને તો ઓળખતા જ હશો ને?
1: એમને કોણ નથી ઓળખતું? પક્ષના ઇજ્જતદાર અને મોભી માણસને ભલા કોણ ના ઓળખે? પણ વ્યક્તિગત પરિચય કેળવવાનો મોકો નથી મળ્યો. એ દિવસે પક્ષના અભિવાદન સમારોહમાં હું બધાનો પરિચય કરાવતો હતો. તમે સ્ટેજ ઉપર આવ્યા અને એ તમને જોતા જ રહી ગયા. તમારો ટૂંકો પરિચય એમને સ્પર્શી ગયો. અમારા નસીબે કે તમારો પરિચય કરાવી અમે અળગા થઈ ગયા ને તમે એમના અંતરંગ બની ગયા.
0: તો તમે જ મારા લગ્નના મધ્યસ્થી બન્યા હતા?
1: તારો ટૂંકો પરિચય અને તારો પ્રભાવ જ તારા મધ્યસ્થી બની ચૂક્યા હતા. પણ પોતાની મોટી ઉંમર વિશે વિચારી નિર્ણય લઈ શકતા ન હતા.
0: પછી?
1: પછી શું? મેં કહ્યું, ઉંમર શું ચીજ છે? સ્ત્રી પુરુષના મિલનમાં ઉંમર કશી વિસાત નથી. મેં સમજાવ્યા કે એક ગરીબ માસ્તરની પ્રતિભાશાળી છોકરી અહીં ગામડાની ધૂળિયા શેરીમાં સડી જશે, એનો વિકાસ અટકી જશે, એને ધૂળમાંથી ઉઠાવી લો બસ.
0: એટલે જ તમે મને એમના હાથોમાં સોંપી દીધી.
1: હું શું કરું? તને આપવા માટે મારી પાસે હતું પણ શું? અનિશ્ચિતતાઓથી ભરેલું જીવન. ગમે તે ઘડીએ પોલીસ પકડી લે કે પછી કોઈ ધડકમાં મારા ફૂરચે ફૂરચા ઉડી જાય. વિચ્છિન્ન જિંદગી સિવાય મારી પાસે કશું જ નહોતું. મેં તને મારી અમાનત સમજી એક સલામત જીવન આપવાની કોશિશ કરી છે સોનલ, અને મને એ વાતની ખુશી છે.
0: અજ્ઞાતવાસમાં હતા ત્યારે મારે ત્યાં કેમ નહોતા આવતા?
1: આપણા રસ્તાઓ ફંટાઈ ગયા હતા.
0: લાગણી પણ?
1: એ તો હું નથી જાણતો, પણ ક્યારેક ભૂખ્યો તરસ્યો તારા ઘરની સામે છદ્મ વિશે ઉભો રહેતો ખરો. ક્યારેક ભિખારીઓના ટોળામાં તારી એક ઝલક પામવા મારી આંખો તરસતી રહેતી. પણ વ્યર્થ. શરીર ઉપર અસંખ્ય ઘરેણા લાદી રૂવાબ છાંટતી ઠસ્સો કરતી સોનલ શેઠાણીને મારા જેવા ભિખારી સામે જોવાની એ ક્યાં ફુરસત હતી? વિદ્રોહ ખતમ થઈ ગયો, આંદોલનકારીઓ વિખરાઈ ગયા, પણ હું તારું શહેર ન છોડી શક્યો સોનલ, માત્ર તારે માટે. પછી તો શરીર ઘસાવા માંડ્યું, જિંદગીના દિવસો ખૂટવા લાગ્યા. શહેરમાં હવે મારું કોણ હતું? સાથીઓ મને અહીં મારા ગામમાં ખુલ્લા આકાશ નીચે મૂકી ગયા. જે ધરતી પર પહેલી વાર આંખ ખોલી હતી એ જ ભૂમિ પર છેલ્લી વાર મારી આંખ મીચાય. તેનાથી મોટો સંતોષ માણસને બીજો કયો હોઈ શકે?
0: મારે તમારી એક કઈ વાત નથી સાંભળવી. તમારે મારે ત્યાં આવવું જ પડશે. તમને ત્યાં સત્યજીતની સરસ કંપની મળી રહેશે. સત્યજીતને તો ઓળખો છો ને?
1: હા, ખૂબ સારી રીતે. તમારો સત્યજીત એ અમારો વિપ્લવી સુબંધો. સત્યજીત તો એનું છદ્મ નામ છે.
0: યાદ છે એને લઈને આપણે ઝઘડ્યા હતા? હજી પણ તમારી એ જ માન્યતા છે?
1: હા, હજુ પણ હું એ જ માનું છું.
0: પણ લોકો તો વિપ્લવી સુબંધુને મારા સ્વામી કરતા પણ વધારે આદર આપે છે.
1: કારણ કે લોકો તમારા સ્વામીને સાચી રીતે જાણતા નથી. તમારા પતિનું જીવન કોઈ રોમેન્ટિક નોવેલ નથી. દુઃખોથી ભરેલો કાંટાળો માર્ગ છે ને ત્યાગની યાત્રા છે. એમનું જીવન મહાન છે.
0: તો શું સત્યજીતે જીવનમાં કશું જ વેઠ્યું નથી?
1: અરે, દુઃખની એક પાતળી રેખા પણ એના જીવન પર પડી નથી. એ તો નિષ્ઠુર હૃદયનો છે, પથ્થર જેવો જડ. જીવનની તડકી છેડીની એને શું ખબર?
0: તમે મારા સત્યજીતને હજી ઓળખતા નથી. તમારો વિપ્લવી સુબંધુ તમે કયો એવો હશે?
1: સામે પેલી ટેકરીઓની હારમાળા જુએ છે, કેવી સુંદર લાગે છે. એના પર ઉગી નીકળેલું જંગલ વનરાજી પહાડની લીલા છમ્મ કરી દે છે. એની ઉપરથી તળેટીમાં વહેતા ઝરણાનો ખાડખાડ અવાજ કેવો મીઠો લાગે છે. પણ આ બધું પહાડના જુદા જુદા પ્રાકૃતિક સ્વરૂપો છે. અસલ રૂપ તો પથ્થર છે સોનલ, પથ્થર.
0: તમારી માન્યતાઓ ક્યારેય નહીં બદલાય. હું જાઉં છું.
1: તારી મરજી. જતા જતા મારી એક વાત સાંભળતી જા. હું જાણું છું કે તને રક્ત પીત્યા તરફ ચીડ છે, પણ તે અહીં આવી મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે સોનલ. આંખ મીચાએ પહેલાં તને જોવાની અને મળવાની અદમ્ય ઈચ્છા હતી. હવે કદાચ હું શાંતિથી મરી શકીશ. પણ એટલું માનજે કે

હિંસામાં નહીં માનનારા કાયર નથી હોતા, ત્યાગ એ જીવનની ઉપેક્ષા નથી, અને નિષ્ઠુરતા એ જઘન્ય પાપ છે. મારા આ ત્રણ વાક્યો જીવનમાં તને જ્યાં યોગ્ય લાગે ત્યાં ગોઠવી દેજે. થેન્ક યુ.

0: આવી ગઈ સોનુ, થાળી પીરશું?
1: હા,
0: પાર્થ સાથે ખાસી વાતો કરી લાગે છે. મારી તો રસોઈ પણ ઠંડી થઈ ગઈ.
1: દીદી, મારે ઘેર જવું છે.
0: કેમ આમ અચાનક? તબિયત તો સારી છે ને?
1: હા, પણ હવે અહીં મન ધરાઈ ગયું છે દીદી. અહીંથી નીકળીને બાને ત્યાં જઈશ, ત્યાંથી સામાન લઈને નીકળી જઈશ.
0: તું તો જિદ્દી તો પહેલેથી જ છો. તારી ઈચ્છા, પણ સાચવીને જજે હો.
2: મારો પત્ર સમયસર મળી ગયો હતો ને?
1: તાર જેવો પત્ર લખ્યો હતો તો ગાડી જ મોકલવી હતી ને, કેમ તેડાવી છે મને?
2: બેસ તો ખરી, કહું છું શાંતિથી. બેમે, મેમ સાહેબ માટે ઠંડુ પાણી લાવો.
1: પાણી બાણી પછી, પહેલા એ કહો કે મને શા માટે બોલાવી.
2: ભેમી અને માતાના લગ્ન કરાવી આપવાનું મેં નક્કી કર્યું છે. સત્યજીતને મેં કહ્યું છે. હવે હું તારો અભિપ્રાય જાણવા માંગુ છું.
1: તમે નક્કી કરી જ લીધું છે તો પછી પૂછો છો શા માટે મને?
2: ભાઈ, તું અને સત્યજીત ઘરના સભ્યો છો, તમારી ઈચ્છા ના ઈચ્છા મારે જાણવી તો પડે ને. સત્યજીત તો વિપ્લવવાદી છે, એટલે એને તો મારો નિર્ણય ગમશે જ.
1: ભેમી, એ મોટી ઉંમરની વિધવા સાથે માથાના લગ્ન? છી, મારા તો માન્યામાં જ નથી આવતું. તમને વળી આ ગાંડપણ ક્યાંથી સૂઝ્યું?
2: વિધવા વિવાહ એ ગાંડપણ નથી સોનલ. અરે, બે માણસ પોતાની ઈચ્છાથી સંસાર માળવા માંગતા હોય તો આપણે એમને મદદ કરવી જોઈએ.
1: મારે એવી કોઈ મદદ નથી કરવી.
2: પણ લગ્ન તો કરાવી જ આપવા પડશે.
1: મતલબ?
2: ભેમી ગર્ભવતી છે, એ માધાના સંતાનની માં બનવાની છે.
1: વિધવા ભેમી ગર્ભવતી?
2: હા સોનલ, એ હકીકત છે.
1: આ હકીકત સત્યજીત જાણશે કે એનો વિશ્વાસનો નોકર માથો ભેમીને આવનારા સંતાનનો પિતા છે, ત્યારે ત્યારે તો ધરતીકંપ સર્જાશે.
2: સત્યજીતને મનાવી લેવાની જવાબદારી તારી, પણ આનો ઉકેલ માત્ર બેના લગ્ન કરાવીને જ લાવી શકાશે, સમજી? હું જાઉં છું.
1: માથો અને ભેમી, એક યુવાન પુરુષ અને એક આથેડ વિધવા સ્ત્રી, બંને એકમેકને ચાહી શક્યા, પરસ્પરને પ્રેમ કરી શક્યા, એકબીજાનો પ્રેમ પામી શક્યા. જ્યારે હું ભર જુવાનીમાં જોગણ બની બેઠી, જીવનનો સહજ અને સાધારણ આનંદ ભેમીએ મારા જ ઘરની છત નીચે રહી મેળવ્યો. એ આનંદ હું કેમ ના મેળવી શકી?
3: માધો, ભેમી, કેમ મરી ગયા બધા? મારો સામાન પેક કરો, હું ચાલ્યો જાઉં છું આજે જ.
1: જીત, આમ ગુસ્સામાં કેમ છે?
3: કોઈ સાંભળો છો કે નહીં? ક્યાં ગયા બધા? મારો સામાન લાવો.
1: અરે, પણ છે શું આમ અચાનક ચાલ્યા જવાનું કારણ?
3: કારણ? માધો, ભેમી, કેમ મરી ગયા બધા? મારો સામાન પેક કરો, હું ચાલ્યો જાઉં છું આજે જ.
1: જીત, આમ ગુસ્સામાં કેમ છે?
3: કોઈ સાંભળો છો કે નહીં? ક્યાં ગયા બધા? મારો સામાન લાવો.
1: પણ છે શું આમ અચાનક ચાલ્યા જવાનું કારણ?
3: કારણ? મને કારણ પૂછો છો તમે? મામી માં તમે?
1: મામી કે માં નહીં, પરંતુ સોનલ એક સ્ત્રી કારણ પૂછે છે.
3: કોણ સોનલ? કેવી સોનલ? હું કોઈ સોનલ ને ઓળખતો નથી. બસ, હવે હું આ ઘરમાં એક પળ માટે પણ રહેવા માંગતો નથી. માધા, ભેમી, કેમ

0: કોઈ સાંભળતા નથી, ક્યાં છો બધા?
1: બંને માંથી એક કઈ નહીં મળે, રજા પર છે.
0: હો, બંનેને રજા કોણે આપી?
1: તારા મામાએ, ઘરના સ્વામીએ. બંને ફરવા અને ખરીદી કરવા ગયા છે.
0: શાની ખરીદી કરવા?
1: લગ્નની ખરીદી કરવા. બંને લગ્ન કરવાના છે.
0: માધીઓ, માધીઓ લગ્ન કરવાનો છે? બદમાશ, લગ્ન મારાથી છાના?
1: પણ એમાં તમે આટલા છે ને ઉશ્કેરાઈ જાઓ છો. પરણે, પરણવું કઈ ગુનો છે?
0: કોની જોડે ઘર માણવાનો છે?
1: ભેમી જોડે.
0: ભેમી જોડે? નક્કી નક્કી આ તમારું જ કાવતરું છે.
1: સત્યજીત, આ કાવતરું નથી. પ્રેમ કરવો એ પાપ નથી.
0: મારો વિશ્વાસુ માધો મને પૂછ્યા વિના આવું પગલું ભરે છે રીતે? કોને પૂછીને, કોને પૂછીને એણે આ પગલું ભર્યું? ગયો ક્યાં, ક્યાં ગયો સર? આવવા દો એને.
1: એક વિધવાની જિંદગીમાં ફરી વસંત ખીલવાની હોય ત્યાં શું પૂછવાનું હોય? અને પૂછે તો પણ કયા સંબંધે? પ્રેમ કઈ પૂછીને ઓછો કરાય છે? લે લે, ભેમીને માધો બંને આવી ગયા, પૂછ એમને.
2: નમસ્તે ભાઈજી.
0: તું પાછો શા માટે આવ્યો અહીંયા ઘરમાં? હવે હું કદાપી તને મારી સાથે રાખવાનો નથી, સમજો?
3: નહીં ભાઈજી, નહીં, એવું ના કરશો, મને કાઢી ના મેળશો.
0: તું જાણે છે, જાણે છે તું તારા અપરાધની સજા શું છે?
3: મને મારી નાખો ભાઈજી, પણ મને.
0: ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ બંને મારી નજર સામેથી. અને ખબરદાર, ફરીથી આ ઘરમાં પગ મૂક્યો છે તો
1: બંને માંથી કોઈ ઘર છોડીને નહીં જાય.
0: તો પછી મારે આ ઘર છોડવું પડશે.

0: ભેમી, તું અહીં રહે. માધા, તું જા, ભાઈજીનો સામાન એમની રૂમમાં પાછો મૂકી દે. જો ભાઈજી ગુસ્સામાં છે, સામે કશું જ બોલતો નહીં. હા,
1: સારું માઈમા.
2: આઈજી, એક વાત પૂછું. તમે છેલ્લા કેટલાય દિવસોથી ખોવાયેલા ખોવાયેલા ને ઉદાસ રહો છો, વળી નાની નાની વાતોમાં ગુસ્સો પણ ખૂબ કરો છો. તબિયત નથી સારી કે પછી?
0: ફેમી, તને માથો ગમે છે?
2: આઈજી,
0: કેવું વિચિત્ર છે ફેમી, તમારો બંનેનો પ્રેમ આજ ઘરની ચાર દિવાલો વચ્ચે ફૂલોની જેમ ખીલ્યો. અને
2: આઈજી, એક વાત પૂછું.
0: પૂછ.
2: તમે અને ભાઈજી, હું અને માલિક સરખા છીએ નહીં?
0: ફેમી, ફેમી, તને આ તારા મનમાં આ ક્યાંથી આવ્યું?
2: પણ એ માલિક જેવા નથી. હો,
0: પણ હું તારા જેવી છું, છું કે નહીં?
2: તમે તમે તો મારાથી વધારે રૂપાળા છો. આઈજી, ચાલો આજે તમને માથામાં તેલ નાખી દઉં. ઘણા વખતથી તમને શણગારવાની હોશ છે.
0: શણગાર સજવાના દિવસો તો તારા છે બેમી.
2: રાંડેલીને વળી રંગ શું ને સંગ શું?
0: તું તો માલિકની સેવા કરતા કરતા માલિક જેવું બોલતા શીખી ગઈ ને કઈ. હા, ખેર, આજે તને જેમ મરજી આવે એમ શણગાર મને.
2: હા, કેવા લાંબા નાગણ જેવા વાળ છે. શેર તેલ જોઈશે? લ્યો, આ પાણી અડે એવડો ચોટલો ગૂંથાઈ ગયો. હવે આ સોનેરી કોરવાળો સાડલો પહેરો અને આ મગમગતા મોગરાની વેણી નાખો. દર્પણ શરમાઈ જશે આઈજી.
0: હવે હું કેવી લાગુ છું બેમી? જો તો
2: અદ્દલ રાધારાણી જેવા. લો, આ લાલ કંકુનો ચાંદ લો. આઈજી, પાથીએ ભરજો.
0: આ દર્પણમાં દેખાય છે તે મારું રૂપ કે પછી પ્રતિબિંબ? ફાટ ફાટ થતું યૌવન આ રૂપને પામવા પાર્થે મોતને નોતર્યું. રૂપરૂપના અંબાર જેવી આ સોનલને જોઈ સ્વામીનું પ્રૌઢત્વ ડગમગી ગયું. એ રૂપને ચિત ઠોકર મારે છે, પણ ચિતને કોણ સમજાવે કે સૌંદર્ય એ ઠુકરાવાની ચીજ નથી. અઠળક રૂપની સ્વામીની હું એના અંગ અંગમાં વ્યાપેલી છું. એના આગમન માત્રથી મારા સુકા

0: હૈયામાં સ્નેહની સરવાણી ફૂટી છે. હ્યુગો પછી મારું હૈયું પ્રેમના સાગરમાં ડૂબી રહ્યું છે. એ પ્રેમનું આવું અપમાન! કદાચ સમાજ અમારા પ્રેમને ભલે ન સ્વીકારે, એથી શું અમારે પ્રેમ નહીં કરવો? પ્રેમ એ માનવ મનની ઉત્કૃષ્ટ અવસ્થા છે. હે પ્રેમ, શું પાપ કહેવાય? ભેમી સાચું જ કહે છે. હું રાધારાણી જેવી લાગુ છું. મારો પ્રેમ પણ રાધાનો પ્રેમ છે. મારો પ્રેમ મીરાનો પ્રેમ છે. એ પાપ નથી. આજે જ હું મારા પ્રેમનો એકરાર કરીશ. આજે જીતને કહી દઈશ કે જીત, હું
1: દોડો. ભાઈજી એમનો બધો સામાન ફેંકમ ફેંક કરી ભરાડા પાડે છે.
0: માધો નથી
1: છે, પણ એ તો રૂમની બહાર ચૂપચાપ ઉભા છે.
0: સારું, તું માધાને અહીંયા બોલાવી લાવ, હું જાઉં છું.
2: કેમ બોલતો નથી?
0: હું જાઉં છું જીતની રૂમ પર. જીત જીત, આ શું ગાંઠ પણ આદર્યું છે આમ? મારી સામે જો જીત, મારી આંખોમાં જો જીત.
2: ગમે તેવા શણગાર સજીને તમે મને લલચાવવાના પ્રયત્ન કરશો તો પણ બધું વ્યર્થ છે મારા માટે.
0: જીત, બસ એક નજર મારી સામે જો, મારા રૂપને જો. આ સાજ, શણગાર, આ રૂપ, આ સુગંધ, આ બધું કોના માટે જીત? મારું યૌવન મને દચાડે છે. રૂપની અગન જ્વાળાઓમાં હું સળગી રહી છું. જીત, મારી આ તરસને શાંત કર. જીત, મને તૃપ્ત કર. જીત, મારા શણગારને સંપૂર્ણ કર. મને આ ધોમ ધકતા વૈશાખમાંથી બચાવી લે. જીત, બચાવી લે.
2: હટો, ચલો હટો. બચાવવાનો ધર્મ મારો નહીં, મને તો મારતા આવડે.
0: તો પછી મને મારી નાખ, તારા હાથે જ દબાવી દે મારું ગળું. એ બાને પણ મને તારો સ્પર્શ મંજૂર છે. જીત, હવે મારાથી આ સહન નથી થતું.
2: મરવા માંગો છો તો જાતે જ મરો.
0: મારી પીડા, મારી વેદના, મારી કાકલુદી, તું સમજે છે? જીત,
2: હા, હું બધું જ સમજી ગયો છું.
0: તો હું શું કરું? ક્યાં જાઉં?
2: એ મામાને પૂછજો, તમારે શું કરું તે.
0: પાગલ થયો છે કે શું? એમને આ વાત કહેવાય?
2: ખબર નથી, પણ હું તો એમને જણાવીશ જ.
0: સાચે જ તું એક પથ્થર દિલ માણસ છે, પાષાણ, તદ્દન નિષ્ઠુર. તું તારા મામાને આ વાત કહીશ તો એ આ આઘાત જીરવી શકશે? તને તારા મામાની લગીરે દયા નથી આવતી?
2: મને મારા કર્તવ્ય સિવાય કશાની ખબર નથી. મને મામામાં અપાર શ્રદ્ધા છે, અને શ્રદ્ધા જ મારો પ્રેમ છે.
0: છતાં તું એમને આ વાત કરી આઘાત પહોંચાડવા માંગે છે? જીત,
2: મામાથી હું કશું છુપાવતો નથી, અને આ વાત પણ છુપાવીશ નહીં.
0: જીત, હું તારા પગે પડું છું. જીત, મારી પર દયા કર. દયા કર. જીત,
2: હું કોઈની નબળાઈ પર દયા કરતો નથી.
0: તને તારા મામામાં અપાર શ્રદ્ધા છે. એમણે મારી સાથે લગ્ન કર્યા, એમની નબળાઈ.
2: મામા એવી ક્ષુલ્લક વાતોથી જોજનો દૂર નીકળી ગયા છે. સ્ત્રી ક્યારે એમની નબળાઈ ન હતી, અને આજે પણ નથી જ. વિષય વાસનાથી તેઓ ક્યારનાય મુક્ત થઈ ગયા છે, અને હું ચરિત્રહીન સ્ત્રી સાથે વાત પણ કરવા માંગતો નથી. હું જાઉં છું.
0: જાણું છું જી, જાણું છું કે તું હવે નહીં રોકાય, પણ છતાં મારા એક પ્રશ્નનો જવાબ આપતો જા. તું બુદ્ધિશાળી છે, ચતુર છે, કહે મારા હૃદયમાં આ પ્રેમે કેમ જન્મ લીધો? મારા હૈયામાં ફૂટેલા સ્નેહે મને તારી નજરોમાંથી ઉતારી પાડી છે, પણ એમાં મારો શો દોષ?
2: મનની નબળાઈ જ બધા દોષોનું કારણ છે મામી. હટો હટો હટો, મારો માર્ગ મોકળો કરો, જવા દો મને.
0: જીત, મારી લાજ બચાવી લે. આ વાત કોઈને નહીં કરે. જીત, તારા મામાને પણ નહીં.
2: પગલું ભરતા પહેલા પતિ વિશે વિચાર્યું હતું? હું આ ઘર સદાય માટે છોડીને જાઉં છું, પણ મામાને કહ્યા વિના નહીં જાઉં. હું જાણું છું હું આ વાત એમને જરૂર આઘાત પહોંચાડશે, પણ આઘાતથી બચાવવા કરતા સત્યથી વાકેફ કરવામાં જ મને મારું કર્તવ્ય લાગે છે.
0: જીત, જીત, મને માફ

0: कर्मले सत्यजीत प्रतिक्रिया
1: छोड़ो मारो रस्तो छोड़ो जवा दो मने मारे तमारू कालू मोठू जोवु नथी
0: नहीं नहीं चीत नहीं हूँ पण चाली जाऊं छु दुर्बळोने कोई साथ नथी आपतो एणे मने मरवानु कयू छे तो हूँ मरीश पण जे प्यास आ जन्म अधूरी रही शु ए मृत्यु पछी तृप्त थशे खरी कदाच न पण थाय छताय हूँ मरीश फिट्रा हिपोलिटस नु कासळ काढी नाख्या बाद मरी हती एणे एना तरछोड़ायेला प्रेम नो बदलो लीधो हतो उपेक्षा चीरवी शकी नहोती फिट्राए एनी बेइज्जती नो बदलो लीधो पण हूँ शुं मारो प्रेम साचो नहोतो हतो तो पछी मारो प्रेम अहल्यानो प्रेम केम मारा व्यक्तित्वमां तारा सलोमी साफो फिट्रा अहल्या क्यांथी फूटी निकळ्या એમનો પ્રેમ પણ અવૈધ હતો અસામાજિક હતો પણ હું પૂછું છું કે શું એ સ્વીકાર્ય નહોતો કે પછી રામ કૃષ્ણ સૂર્ય અને સત્યજીત જેવા પુરુષોના મનનું પરિણામ હતો આ પુરુષોએ અમારા જેવી સ્ત્રીઓના મનમાં આવો પ્રેમ પેદા કેમ કર્યો સઘળું સર્વત્વ ઉપયોગી જ્યારે અમારો પ્રેમ વ્યર્થ કેમ અમારો અપરાધ એ એમનો પણ અપરાધ છે પ્રેમ કરવો શું એ અપરાધ છે પાપ છે હું તો મીરાની જેમ પ્રેમ કરી મુક્ત થવા ઈચ્છતી હતી મારો પ્રેમ જન્મ જન્માંતરનો પ્રેમ છે પાર્થ સ્વામી સત્યજીત અલગ અલગ વ્યક્તિત્વ પણ હું જ ફિટરા હું જ સલોમી હું જ સાફો હું જ તારા અહલ્યા પણ હું જ ને કુંતી પણ હું જ હા કુંતી પણ હું જ કુંતી પણ હું

मानस पुत्र हमणाज आपा नाटक सांभळी रह्या हता। नाटकनी पात्र वर्णी आ प्रमाणे हती। भेमी नीता पुरोहित, पिता महेश ठाकुर, बा हर्षा भावसार, माधव प्रवीण दवे, दीदी बीना शाह, पार्थ हितेंद्र शाह, सत्यजीत हिमांशु जोशी, सोनल मोरली पटेल અને સ્વામીના પાત્રમાં હતા રમેશ ભટ્ટ। નિર્માણ સહયોગ દેવાંગ ભટ્ટ। હસમુખ મકાણી લિખિત આ નાટકની રજૂઆત કરી પ્રવીણ દવે તથા મૌલિન મુનશી। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનસપુત્ર, ગુજરાતી નાટક જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અપરાધી, લેખન ઝવેરચંદ મેઘાણી અને નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું વૈભવી વઢવાણા, કીર્તિ મિશ્રા, વિભા દેસાઈ, બીરેન પુરોહિત, કલ્યાણી કૌઠાલકર અને દીપાલી પંચાલના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે ગેર ફિલ્મી હિન્દી ગઝલો ભૂપિન્દર સિંઘ અને મિતાલી સિંઘના સ્વરમાં. ને પરોઢી 5 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ.

કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ વિગતો હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની, ને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ મોહમ્મદ રફી અને સુમાન કલ્યાણપુરના યુગલ સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો.

0: બ્રહ્મચારીઓ, આપણા ગુરુકુળ ઉપર એક કલંક આવ્યું છે. ગઈકાલે મધરાતે દરબાર તખુભાના દીકરાનું માથું ફૂટ્યું અને અને દરબાર શિવભાના ઘરની વડાણ જબુની કોઈએ છેડતી કરી છે. તમારામાંથી એ નાદાની કોણે કરી? કેમ ચૂપ છો બધા? જેણે પણ આ ભૂલ કરી હોય તે કબૂલ કરે. આ ગુરુકુળનો આચાર્ય હું ખાતરી આપું છું કે કબૂલાત કરનારને કોઈ શિક્ષા નહીં થાય. બોલો, અપરાધીને હું જાણું છું, થી કબૂલ કરવું એમ ને? તમે તમે અહીં આવો. શિવરાજ, તું મારો પ્રિય વિદ્યાર્થી, તું ઉઠીને રાતના આ ધંધા કરવા નીકળ્યો? તું બોલ, નાલાયક તું જ હતો કે બીજો કોઈ?
1: આપ કહેતા હો તો હું જ.
0: ચોરી ઉપરથી શિર ચોરી! આજે ક્યાંય બહાર ન નીકળશો. તમારા પિતાજીને આની લેખિત જાણ કરવામાં આવશે. બધા બેસી શું રહ્યા છો? જાઓ!
2: કોણ? હું રામ. શિવરાજ, તમે આ શું કર્યું?
1: હે,
2: ખોટે ખોટો અપરાધ કેમ કબૂલી લીધો?
1: તમે કેમ જાણ્યું રામભાઈ કે મારી કબૂલાત ખોટી હતી?
2: કારણ કે સાચો અપરાધી હું છું.
1: હું જાણું છું.
2: તમે જાણો છો? તમે?
1: હા, ગઈ રાતથી જ એ આખી ઘટનાનો હું સાક્ષી છું. તમે એકલા જ એ દુષ્ટને પૂરા પડ્યા, નહીતર હું તમારી મદદે કૂદવાનો જ હતો. જબુ ઉપર તૂટી પડનાર તો એ હરામીઓ હતા.
2: છતાં તમે એ અપરાધ માથે લીધો?
1: મેં ક્યાં માથે લીધો છે.
2: તો મારું નામ કેમ ન દીધું? તમે કલંકિત બન્યા, માર ખાધો મારા માટે? ના ના, હું હમણાં જ આચાર્ય દેવ પાસે જઈશ ને મારો દોષ કબૂલ કરીશ.
1: હવે ગાઢા ન થાવ. તમે નહીં કબૂલો તો પણ હું નિર્દોષ છૂટવાનો છું, કારણ કે હું તે જ સમયે આચાર્ય દેવે સોંપેલું કામ પતાવી પાછો આવતો હતો. તેઓ તે ભૂલી ગયા લાગે છે, યાદ આવશે એટલે.
2: ના, તોય હું આ બોજ નહીં સહી શકું. પ્રભુ, પ્રભુ,
0: આવડી મોટી ભૂલ! મેં શિવરાજને ફટકાર્યો, છતાં એ એક હરફ ન બોલ્યો. ઓ ભગવાન, એના પિતા શ્રી દેવનારાયણ સિંહ તો આ ગુરુકુળના પ્રમુખ છે. તેઓને મારું રાજીનામું મોકલી સત્ય ઘટનાની જાણ કરવી જ રહી.
3: ઓ, આ ગયે ભાઈ, ખુદા કા શુકર હે.
1: પ્રણામ પિતાજી.
4: આવી ગયો? ભલે ભલે.
5: આઈ ગયા ભાઈ, બહુ સારું થયું. હવે ઘર કાંક ભરેલું લાગશે. આવડા મોટા ઘરમાં રહેનાર કોણ? તો કે મોટા સાહેબ હું અને ચાઉસ. તમે આવી ગયા એટલે ઢાઢક વળી.
1: માલુજી, બાપુ કઈ બોલતા ચાલતા નથી, તે એમને ખૂબ માઠું લાગ્યું છે.
5: માઠું? ના રે ભાઈ, તમે તો જાણો જ છો ને કે પહેલેથી જ સાહેબ કીએ દાડે બોલે છે. હે, એ ભલા ને એમનો આ સુજાનગઢનો કારભાર ભલો, કારભારી ખરા ને.
1: પણ માલુજી, બાપુ આવા અતડા કેમ રહે છે?
5: બટા, બલ ભલાના હાડ ચૂરે ચૂરા થઈ જાય એવા ઘા ભળ આદમીએ જીરવ્યા છે. તમારા માની આંખો મીછાઈ ત્યારના.
1: પણ એમાં
5: ઈ તમને નહીં સમજાય. તમારા બાપુ પુરબ્યા રાજપૂત અને આઈની સોરઠિયાણી બ્રાહ્મણી વિધવાને પૈણ્યા તે વખતે તો કઈ હોબાળો થયો હતો, કઈ હોબાળો થયો હતો. બાપુ અંધાયા હલકારા પડકારાની વચ્ચે અડગ ઉભા રહ્યા. તમારા જલમ પછી માએ રડ લીધી કે હાહુમાં પાસે જાઉં છે આશીર્વાદ લેવા. બાપુએ બહુ ના કીધી પણ બા માન્યા નહીં. ગામ જ્ઞાન ને ન્યાના લોકોએ જાકારો દીધો ને બાને ખોટા પગલાના કહીને હળગાવી દીધા.
1: આમાંનું તો હું કઈ જાણતો નથી.
5: તમને કઈ કહેવાનો અરજ છો ભાઈ? દખના દાડા એમણે ચમ કાઢ્યા, જાણો છો? તમારા હાટુ.
1: બાપુ, બાપુ, તમારા સપના હું પૂરા કરીશ.
6: એ એ એ એ અહીંથી નહીં, પેલી બાજુથી અંદર આવવાનું છે. અલે એ, અરે

0: સડસડાટ અંદર જતો રહ્યો ને ઉપર પણ ચડી ગયો. બાપુ બાપુ, અંદર કોઈ માણસ બેસી ગયો છે.
1: દીકરી, અહીં લઈ જવા જેવું છે શું તે કોઈ આવે?
0: પણ
2: દેવનારાયણ, સરસ્વતી કહે છે તો તપાસ તો કરાવો.
1: બરવે સાહેબ, તમારી દીકરીને તમે ઓળખતા હો તો મારા ઘરને હું ન ઓળખું.
3: હું તપાસ કરું. હો ભાઈ, તમે હતા?
4: કેમ, શું હતું?
3: અરે, અમને તો ભડકાયા કે ચોર પેહી ગયો છે.
4: કોણે કહ્યું?
3: આ ડિપોટી સાહેબના દીકરી સરસ્વતીબાઈ.
4: એને શ્રી પંચાયત.
3: હવે હાથમાં ધુઓ, કપડા તો બદલો.
4: પેલા એ નઠારીને જવા દો, પછી વાત.
3: અરે, તમારી વાત જોઈને સાપ બેઠા છે.
4: કહો કે મારી તબિયત ઠીક નથી.
3: ખોટું? બાપુના દીકરા ખોટું બોલે?
4: ના, પણ મને એ છોકરી દીઠાઈ ગમતી નથી.
3: અરે ભાઈ, પણ ત્યાં ક્યાં તમને જટ ગોળની કાંકરી ખવડાવવા બોલાવે છે? હે, ચાલો ચાલો, ઊભા થાવ તો.
0: એને માર મારવા લઈ જાઉં છું. અરે, આ ચોર તો પાછો આંખો કાઢે છે.
4: હવે અહીં ઊભી છે શું? જા.
3: ધીરે બાપુ, ધીરે.
0: બાપરે, આ તો કારભારી સાહેબના પુત્ર લાગે છે. નાસ મારી ભાઈ.
4: નમસ્તે.
5: અખાડામાં જતા લાગો છો? દેવનારાયણ ક્યાંક પેલા રેવોલ્યુશનરીના હાથમાં ન પડી જાય, સંભાળજો.
1: બરવે સાહેબ, આપણા રોક્યા કોઈ રોકાવાના નથી.
5: તમારા આર્ય સમાજીઓની ઉદ્દાયતાથી સંભાળવા જેવું છે.
1: આપણી પામરતાથી ક્યાં કમ ચેતવા જેવું છે સાહેબ.
5: ચાલો ત્યારે, અમે વિદાય લઈશું.
1: ઠીક ત્યારે.
0: તમે અમારે ત્યાં આવશો ને? ગુસ્સામાં છો શિવરાજ.
1: એ છે જેવો દીકરી, અમે આવશું. હો, ચાલો, રામ રામ. શિવરાજ, તું મેટ્રિક થઈ ગયો?
4: હવે હું કાયદાનું ભણીશ બાપુ.
1: કાયદો ભણીને પછી શું કરીશ?
4: ન્યાયાધીશ થઈશ.
1: ન્યાયાધિકારીના માર્ગ કેટલા વિકટ છે તે જાણે છે?
4: આપ ન્યાય કરો છો એટલું જાણું છું.
1: તારા ગુરુકુળના આચાર્ય જેવો ઇન્સાફ તો નહીં આપી બેસે ને?
4: હું નિર્દોષોનો પક્ષ લઈશ.
1: ધાર કે હું તારો પિતા જ અપરાધી હોઉં તો? ધાર કે સાહેબની પુત્રી સરસ્વતી બાઈ જ ગુનેગાર હોય તો?
4: સરસ્વતી,
1: કલ્પના કર કે મેં કોઈ નિર્દોષ નારીને ફસાવી છે તો તું શું કરે? મને બચાવે કે સ્ત્રીને?
4: હું નિર્દોષોને ન્યાય અપાવું.
1: LLB નથી થવું?
4: ના, મારે હાઈકોર્ટ પ્લીડરનું ભણવું છે ને તે માટે આપે મારા માર્ગદર્શક બનવાનું છે.
1: ભલે, પણ બેટા, ઇન્સાફનું ત્રાજવું નાજુક છે. એક જ નાની લાગણીનો વાયરો એ ત્રાજવાની દાંડીને હલાવી મૂકે છે. ઇન્સાફ પોતે આ જગત પર જેટલો ગેરઇન્સાફ પામ્યો છે તેટલો કોઈ નિર્દોષ નિરઅપરાધી પણ નહીં પામ્યો હોય. ઇન્સાફ આપણા આત્માનું લોહી માંગે છે.
6: કા નાના સાપ, આજ તો ગુડિયા વેલ જોડી છે ને?
4: મજા પડે છે.
6: નસીબદાર માણસ ટાંટિયા સીધ તોડતા હશે.
4: ટાંટિયા તો તોડે છે ઘોડા ગાડીઓ ને મોટરો કાકા.
6: ધન છે ધન. ભાઈ વકીલ થાય પછી આપણે તો ભાઈને જ વકીલાતનામાં હોંપશું.
7: અલી અદત પાણી, ધાન ખાતી નથી કે હું?
0: અરે અરે, તમે આમ જુવાન છોકરીને
7: છોડી તારી છે સમજી? મારી છોડી આવી નગરો ન હોય, પરોણે પરોણે બરડો ભાગી ન નાખું. મારા ઘરનું પાલી એક ધાન આરોગી જાય છે તેવું મફત મળે છે.
0: તે કઈ મફત નથી ખવડાવતા તમે, હું તૂટી મારું છું.
7: હા, ટ્યુ બોલી રહી છે. એક અડધો બે 32 ધાન પાડી નાખીશ. ઉભી રે,
0: બચાવો.
7: એ છોકરા, આગો ખાસ કીધું ને, ખસી જાવ છે.
4: એમ કઈ ખસાય?
7: તારે ને એને કઈ
4: જીભ સંભાળો.
7: નિકર
4: નિકર જો આમ ખરપ્યો હાથમાં સાચવવો અઘરો છે.
7: પણ મારી છોડી છે
4: એટલે
7: ચાય તે કરીશ, કટકા કરીશ.
4: પછી ચાય તે કરજો, અત્યારે એને મારી ઓથ લીધી છે.
6: આ બધું ક્યારથી? હે, ઠેક ઠેક
4: ઠીક ઠીક. શું બેવકૂફ,
7: જાઓ બહાદુર જવાન જાઓ. હવે હું તમારું માણ ગણીને એ છોડીને કદી એ કઈ નહીં કહું.
0: અરે રામ, પગે પડું ભાઈ સાહેબ, જાઓ તમે. તમને આબરૂદારને એ રોયો નહીં પોગવા દે.
4: બાપ થઈને આટલો નફટ?
0: આ છોડીનો બાપ ઈ નથી ભાઈ.
4: ત્યારે
0: આ તો મારા આગલા ધણીની છોડી છે.
4: આવી જિંદગી.

0: सरस्वती,
1: कौन? शिवराज, तमे? आवो, बैसो। तमे वकील क्यारे थवाना?
0: 6 મહિના પછી, કેમ?
1: મારે આ પ્રદેશમાં એક મોટું કામ ઉપાડવું છે।
0: હા, એમાં મારી જરૂર છે।
1: હા, તમે સ્ત્રી જાતિના વકીલ બનો। સ્ત્રીઓને પુરુષોએ યુગોથી ચકડી સતાવીને બેડીઓ પહેરાવી છે, એ બેડી અમારે ભાંગવી છે। અમારી બહેનો પર તમે તમે જ તો, તમારી આખી જાતિ જ તો। આ તમામ અન્યાયો સામે અમે આજની નવા યુગની નારીઓએ કમર કસી છે।
2: શિવરાજ, શિવરાજ ક્યારના આવ્યા છો ભાઈ?
0: થોડી વાર થઈ વડીલ,
2: આ છોકરી નવી ધૂન લઈને આવી છે, તમે એની રક્ષા કરજો। એ પુરપાટ ઘોડા પેઠે ક્યાંક ઠોકર ખાઈને ભાંગી ન પડે।
3: રોજ એકના એક સમાચાર। એમાંય પેલા વકીલ દેવશંકર મહારાજ પાછા પત્રકાર થઈ ગયા છે, એટલે ઉલટા સુલટી છાપ્યા જ કરે છે। જો જો આજે આવડી નવું, ધારાશાસ્ત્રીનું શિક્ષણ લેતા રાજ્યના મોટા અધિકારીના સંબંધીએ ગરીબ ખેડુ દીકરીઓને ફસાવી રહ્યા છે।
0: આ તો મારા વાળી જ વાત।
4: ઠીક વડીલ, રજા લઉં તો।
2: તમારા પિતાજીને યાદ આપજો ને મળતા રહેજો।
4: જી।
1: જુગ જુગના અન્યાય ભેદો, જુગ જુગના અન્યાય પુરુષ જાતિ ફિટ જાય, જુગ જુગના અન્યાય ભેદો, જુગ જુગના અન્યાય।
0: પાગલ છોકરી, મારા માટે એના હૃદયમાં જરા જેટલોય પ્રેમભાવ નથી, ને બાપુ ને એના પિતાશ્રી અમારા માટે ઘોડા દોડાવી રહ્યા છે।
5: શિવરાજ ભાઈ, શિવરાજ!
0: અરે રામભાઈ, શું થયું?
5: અમે બધા તમારા અપરાધી છીએ। મારી બા અને બહેને તમારી માફી માંગી છે।
0: પણ શા સારું?
5: મારા બાપુએ તમને છાપામાં બદનામ કર્યા।
0: તું મનમાં કંઈ ન લાવ ભાઈ,
5: તમને બાએ ઘેર તેડાવ્યા છે।
0: કાલે જરૂર આવીશ, મારા મનમાં કંઈ નથી। હા,
5: કાલે ચોક્કસ આવશો ને?
0: ચોક્કસ।
6: આ ભાઈએ ખરા છે, આમ ટેબલ પર માથું મૂકી હોવાતું હશે। અરે રે, ઉઠો ભાઈ, રાત ઘણી થઈ ગઈ છે, ઉઠો, જાઓ ઠેકાણે જઈને હુઈ જાઓ।
0: અરે અરે વાલુજી, આ શું કરો છો? મારો હાથ તો છોડો
6: ના। ના, ચાલો ચાલો હુઈ જાઓ તો।
0: અરે પણ ઓઢાણો છો, શું કરવા? હું નહીં ઓઢી લઉં
6: તે સરસ્વતીબાઈ ગયા તે ગયા જ, પાછા ડોકાણા પણ નહીં।
0: આપણે શું કામ છે?
6: તમને કાંઈ વચાર થાય છે કે નહીં?
0: શાનો?
6: આ તે ઘર છે કે ગોરખાનું?
0: એટલે
6: મારાથી હવે આ તમારી આડોડાઈ નથી વેઠી શકાતી હોમ। આ તમારી હંભાળ લેવા વાળું આવશે તઈ આ શરીર જરા ઠીક થશે।
0: કેમ માલુજી, તમે તો છો ને
6: ઠીક? છે ભાઈ, આ ડોહો બચાડો આખો જન્મારો ખેંચે જશે, અને આ બધાએ ટોણા મારે છે કે માલુજી તારે એક હતું રાજ કરવા છે, એટલે તે સાહેબને ફરી પૈણવા ના દીધા, અને ભાઈનું ઘરે નથી મંડાવવા દેતો, અને પેલો બુઢ્ઢો ચાઉસ પણ ઉધળો લીધા કરે છે। ભાઈ, ઘરનું ઠેકાણું હવે તો પાડો।
0: માલુજી, આજે આવું કેમ બોલો છો? તમારા ખોળામાં ઉછર્યો, મોટો થયો, મેં માને તો નથી જોઈ, પણ તમે તમે જ મારા માં।
6: ભાઈ, તો પછી મારું કીધું કરો, સમજ્યા?
0: ઠીક છે, પછી
6: તમને મજાક ઉજે છે? ચાલો ચાલો હુઈ જાઓ હવે, પણ હવે તો તમે ભણી રહ્યા નહીં, તે હવે તો તમે રાજકોટ જવાના।
0: હા, વર્ષ પછી, હમણાં તો કેમ્પમાં જ પ્રેક્ટિસ કરવાનો।
6: હાસ તો, બાપ જેવા બાપ હાથ પકડવાની ના કીએ તઈએ, પણ તમે બાપુથી ક્યાં કમ છો, તે બાપુની ઓથની જરૂર પડે હે। હોઈ જાઓ હોઈ જાઓ, ઓકે?
0: કોણ હશે આ ભાઈ? નક્કી મને જોઈને જ ભાગી છે।
4: એ ભાઈ, ઊભી રહે,
7: મને મને મારશો માં।
0: અરે અજવાળી, તું અત્યારે અહીં ક્યાંથી? ચૂપ કેમ છે? ચાલ મારી સાથે, ડર ન રાખીશ।
7: ક્યાં હાલું?
0: તારા બાપને ઘેર?
7: ના ના સાહેબ, મને કાઢી મેલી છે।
0: કાઢી મેલી? શા માટે?
7: મેળે ગઈ હતી કજિયો કરીને।
0: પાછી ક્યારે આવી?
7: મોઈલી ગાડી ચૂકી બીજી ગાડીમાં આવવું પડ્યું, બાપે કડકી ઉગાડવાની ના પાડી।
0: ને તારી માં?
7: માને બાપો કહે કે કડકી ઉગાડીશ તો માં દીકરી બે ને ટૂંપો દઈ પૂરા કરીશ।
0: પછી?
7: રસ્તે સંતાતી ઊભી છું।
0: કોની વાટ જોતી હતી? હા, ક્યાં જવું તું?

0: कोई ठेकाणू छे, कोई सगा वाला, कोई ओळखीता?
1: કોઈ એ બારણું ઉઘાડ્યું નહીં.
0: તારા બાપને મનાવી લઉં તો?
1: બહુ મારે છે.
0: તારે સાસરે
1: છે જ નહીં.
0: કેમ, પરણીતીને
1: તોડાવી નાખ્યું?
0: તું તું મારે ઘેર આવીશ? ડરીશ તો નહીં ને?
1: ના.
0: જો અહીં હું રહું છું, નિરાતે સુઈ જા. અરે અરે, શું થાય છે તને? તું તો તું તો સાવ ભીંજાઈ ગઈ છે. લે આ ધોતિયું, જા પહેરીને કપડાં બદલી નાખ, ત્યાં સુધીમાં હું સગડી સળગાવું છું. અરે, આજ એ અજવાળી કેવી સુકોમલ, કેવું શરણાગત, કેવી મોહક. આવ બેસ અહીં. તું કાલે ક્યાં જઈશ?
1: શી ખબર.
0: અજવાળી, તું તું મારી થઈશ?
2: ડોક્ટર અજો,
0: હું તારો રક્ષણહાર બનીશ, ને તું મારું ઘર અજવાળ છે.
2: જાણતા રહેજો.
1: અરે, તમે તમે આ શું કરો છો મને?
2: જાણતા રહેજો. સાહેબ, સાહેબ જાગો તો. સાહેબ
3: કોણ છે?
2: સાહેબ, મારી છોડી અંજુડી જડતી નથી.
3: કોણ અંજુડી?
4: ભૂલી ગયા સાહેબ, તેથી તમે આશરો આલો તો નહીં.
2: લે હવે મૂંગી મરી રહે ફોડ. સાહેબ, ઇને બોલવાની સાંજ નથી, પણ હું જાણું છું કે મારી છોડીને કુણે અંતાડી છે.
1: ના ના ના, ખોલજો, મને ફાડી ખાશે.
3: કચેરી ઉપર જાઓ, હું આવું છું.
2: ભલે બાપલા.
0: અજવાળી, ચાલ ચાલ આપણે છતા થઈ જઈએ.
1: પગે લાગું છું, ના બોલશો.
0: પણ તને વાંધો શું છે?
1: અરે, એ મને મારી નાખશે એનો વાંધો નથી, પણ એ તમારું સત્યાનાશ વાશે, તમારો અપરાધ છે.
0: અપરાધ મારો નહીં તો કોનો? હું તને પરણી સંજુ.
1: ના ના, તમે કોણ, હું કોણ? મને મને ક્યાંક ચાલી જવા દો.
0: તું શું કરીશ?
1: હું મારો રસ્તો કરી લઈશ. ખણાઈ કુવા છે.
0: અંજુ અંજુ, આ તું શું બોલે છે? તો હું હમણાં ને હમણાં છતો થઈ જાઉં છું.
1: ના ના, તમે કહેશો તેમ કરીશ. મારે તમારું સત્યાનાશ નથી વાળવું.
0: મને કોલ દે અંજુ, કે કુવાનો તું વિચાર નહીં કરે. કોલ દે, પછી હું માર કાઢું છું.
1: તમે આબરૂદાર માણસ થઈને.
0: અજવાળી, હવે તો તું જ મારી આબરૂ છો. તું ઘરમાં નિરાતે રહે. જો નાસ્તો છે, એનાથી નભાવી લેજે. હું રાત્રે પાછો આવીશ.
1: ભલે.
0: હા તો વાઘા કુંભાર, બોલો શી વાત છે?
2: સાહેબ, મારી છોડીને દેવકરસન મહારાજનો છોકરો ભોળવી ગયો છે.
0: કોણ? રામભાઈ? મગજ તો ઠેકાણે છે ને?
2: હા, નજરે જોનાર કહે છે ભડકડાની ગાડીમાં લઈને ભાગી ગયો છે સાહેબ.
0: હું એની તપાસ કરાવીશ. હવાલદાર.
5: જી સાહેબ.
0: તમે જલ્દીથી રામભાઈને ત્યાં તપાસ કરીને મને કહો.
5: સાહેબ, આ રામભાઈ ઘરમાંથી ભાગી ગયો છે, ને એની સાથે કોઈ બાઈ માણસ હતું એવા સમાચાર તો મળ્યા છે.
2: હું કહેતો નતો કે.
0: શું કહેતા હતા? તમે તમારી આંખે જોયું છે કે રામભાઈ તમારી દીકરીને લઈ ભાગી ગયા, ને દીકરીને જાકારો દેવા બદલ તમારે તમને પહેલા જેલમાં પૂરવા પડશે. તમે તે રક્ષક છો કે બક્ષક? બોલો, શી ફરિયાદ લખાવી છે?
2: ના ના સાહેબ, મારે કોઈ ફરિયાદ નથી કરવી. સાહેબ, મને છોડો એટલે બસ.
1: અમારે કોઈની સામે ફરિયાદ નથી કરવી બાપા. મને એટલી જ ખબર પડે ને કે મારી અંજુડી જીવતી છે અને ઠેકાણે પડી છે, તો હું
0: તમારી છોકરીને શોધાવ્યા વિના હું જંપીશ નહીં. એ જીવતી જ છે એ વાતની મારું અંતર સાક્ષી પૂરે છે.
1: બસ બાપા બસ.
0: ઘોડા ગાડી જોડાઓ, મારે સુજાનગઢ જવું છે.
5: જી સાહેબ.
0: અજવાળી, આમની જોડે જા, મારા બાપ જેવા છે.
1: પણ ક્યાં?
0: કોઈ યોગ્ય સ્થળે, યોગ્ય સમયે હું તને બોલાવી લઈશ. ત્યાં સુધી તું ત્યાં શાંતિથી રહેજે. માલુજી, લો આ પૈસા, આની જરૂર પડશે.
6: ભાઈ, પેલા બાય ઊંચી ચડાવો.
0: કેમ?
6: કહું છું બાય ઊંચી ચડાવો. હા, તમારા હાથનું માદળિયું લાવો તો.
0: પણ એ તો મારી માની નિશાની.
6: હવે નિશાની આ છોડી પાય રહેશે, સમજ્યા ને? બટા, હું કદાચ હોઉં ન

0: મારો અંતકાળ હવે તો ટુકડો છે, ત્યારે આ એક જ ચીજ જો આ જણ બદલાઈ જાય ને તો આખી દુનિયાને તું આ મુગુ માદળિયું બતાવી દેજે. હા બેટા,
1: બોલો બરોબર છે. શી વાત છે?
2: શી વાત કરું શિવરાજ, આ સરસ્વતી આવી છે ત્યારની રડ્યા જ કરે છે, નથી ખાતી નથી પીતી મા વિનાની.
1: હું વાત કરી જોઉં. સરસ્વતી, સરસ્વતી, આ શું કરો છો? શી વાત છે? રડ્યા વિના કહો, વાત શી છે?
3: તમે તમે કોઈને કહેશો તો નહીં ને?
1: નહીં કહું, બસ.
3: હું સ્ત્રી ઉદ્ધારક, ત્રણ ત્રણ જણાનો જીવ લેનારી થઈ.
1: શી રીતે?
3: અમદાવાદના કાંકરિયા તળાવમાંથી મળી આવેલી ત્રણ લાશો વિભૂતિની પત્ની અને સંતાનોની હતી.
1: વિભૂતિ?

0: ધારક ત્રણ ત્રણ જણાનો જીવ લેનારી થઈ.
1: શી રીતે?
0: અમદાવાદના કાંકરિયા તળાવમાંથી મળી આવેલી ત્રણ લાશો વિભૂતિની પત્ની અને સંતાનોની હતી.
1: વિભૂતિ? પેલો ક્રાંતિકારી?
0: હા, હું તેના તરફ ખેંચાઈ હતી, પણ હું જાણતી નહોતી કે તે પરણેલો છે. એની પત્ની મને મળવા આવી ત્યારે મેં એનું અપમાન કર્યું હતું.
1: વિભૂતિને છોડીને આવ્યા?
0: હા, હું એને ધિક્કારું છું, પણ તમે તો મને ધિક્કારતા નથી ને.
1: ના,
0: હવે હું શું કરું?
1: અજ્ઞાન સ્ત્રીઓની સેવા કરવી હોય તો અહીં ક્યાં ઓછી છે?
0: તો હવે હું અહીં જ રહીશ. રોજ આવતા રહેશો ને, મને મારા દુઃખના કૂવામાંથી બહાર કાઢશો ને.
1: હું પોતે જ પૂરો તરનારો નથી.
0: તો હું તમને ડુબાડીને તળિયે બેસવાની.
1: ભલે. આ મુંબઈ, અહીં મારી અજવાળી છે.
2: રાત્રે રસોડામાં ગઈ હતી?
1: 3 મહિના પછી.
2: તું જ ગઈ હતી?
1: આજે હું એને જોઈશ.
2: ગઈ હતી. તમારાથી થાય તે કરજો.
1: મારી નિકેતનમાં રહી.
2: રોટલી છુપાવી.
1: હવે તો એ લખતા વાંચતાય શીખી હશે.
2: બધા કરાવજો. જાઓ બધા.
1: મારી અજવાળી.
3: ભાઈ, કોણ છો તમે?
1: જી.
3: કોનું કામ છે?
1: નમસ્તે, અમારા ઓળખીતાની દીકરી અહીં છે અજવાળી. મુંબઈ કામે આવ્યો તો એટલે થયું કે.
3: આવો બેસો. અજવાળી, અજવાળી,
2: બૂમો શાની પાડો છો? આવો. શું
3: શું છે
1: અજવાળી? કેમ છે?
3: મજો છે.
1: ભણે છે કઈ?
3: ભણતર હૈયે ચડતું જ નથી. નિંદર બહુ આવે છે.
1: વાળ નથી ઓળતી?
3: કોણ માથા કૂટ કરે?
1: માં યાદ આવે છે?
3: કોક દી.
1: અહીં કઈ દુખતો નથી ને?
3: આ વારે વારે પૈણથી કા નથી તેમ કયા કરે છે?
1: કોની જોડે?
3: કઈ કેટલા આવે છે? તમને હાર બાંધુ બ્યુ રાખે છે.
1: ખાવાનું ભાવે છે?
3: પેટ જ ક્યાં પૂરું ભરાય છે?
1: તારે કઈ કહેવું છે?
3: મને પેટ ભરી રોટલીઓ આપે ને મને પરાણે ભણાવે નહીં, એટલું કહેતા જાઓ. અમને
1: અજવાળી, અજવાળી તું આવી નગરોળ કેવી રીતે થઈ? મને મને જોતા સહેજ આત્મીયતા પણ દેખાડી નહીં.
3: કેમ, મળી લીધું?
1: હા, એને અહીં
3: એને પરણાવવી જોઈએ એવું મારું માનવું છે. એના લક્ષણ સારા નથી. તમે કહેતા હો તો તો એનું ગોઠવી શકાય.
1: પછી કેવડાવીશ. બરવે સાહેબ.
4: હા
1: વડીલ, મારે તમારી એક વાતમાં સલાહ લેવી છે.
4: મારી સલાહ? તમે પોતે ન્યાય આપવામાં ક્યાં કદી કોઈની શહેર શરમ ભરો છો? કહો.
1: એક ખાનદાન જુવાનની એક હલકી વર્ણની યુવતી સાથે સંજોગાવશાત ભૂલ થઈ ગઈ. એ યુવાનને અત્યારે એક ખાનદાન યુવતી માટે પ્રેમ છે.
4: એ ભૂલ સંજોગોવશાત થઈ હતી?
1: જી હા, તદ્દન અકસ્માત રૂપે.
4: એને પ્રેમ નહોતો?
1: જી ના, ઓળખાણ પણ નહોતી.
4: હા,
1: એ યુવાન તો હર્ષ લઈને બેઠો છે કે એણે જે યુવતીને ભ્રષ્ટ કરી એને જ પરણશે.
4: પોતે એને ચાહતો નથી તો પણ?
1: તો પણ.
4: એને કન્યા ચાહે છે?
1: ના.
4: તો પણ?
1: હા, તો પણ.
4: એ કન્યા યુવાનને ફજત કરે એવું બને ખરું?
1: જી ના, એ તો બીજે પરણી જવા રાજી છે.
4: તો બસ, પ્રશ્ન જ ક્યાં છે? યુવાનીમાં ભૂલ થાય એની સજા આખી જિંદગી વેઢારવાની જરૂર નથી. એ જે યુવતીને પ્રેમ કરે છે તેને તે પરણી જ શકે.
5: બાપુજી,
4: જુઓ તો શું કામ પડ્યું છે છોકરીને.
1: જી, આ સીડી પર ચડી માળિયા પરથી શું ઉતારી રહી છે? કેવી મોહક ને તેજસ્વીની લાગે છે સરસ્વતી.
0: કોણ કોણ? ઉમા, તમે તમે ન હોત તો અત્યારે ભય ભેગી જ હોત. ક્યારે આવ્યા તમે?
1: બસ તમે પડ્યા તે જ ક્ષણે આવ્યો. તમને જીલવાસ તો.
0: તમે મને હંમેશા પડતી બચાવી છે.
1: ને હું
0: લ્યો, હવે ક્યાં સુધી આમ જીલીને ઉભા રહેશો? હેઠી ઉતારો હવે.
3: આપણા યુવાન ન્યાયાધીશ એટલે કેવું પડે? શું ન્યાય?
6: અરે પેલા ખેડૂતની ગાય રેલવે નીચે કપાઈ મરી

0: તો ખેડૂતની સગવડે રવિવારે કોર્ટ બેસાડી, અને એ પણ એના ગામમાં જ.
1: ને સાહેબની ચમચાગીરી કરનારાઓ સામે જોયા વિના એ ઘરડા ખેડૂતને બેસવા ખુરશી પણ આપી, ને ગાય મર્યાનું વળતર પણ અપાવ્યું. વાહ!
0: ને પેલા રાવ બહાદુર, બધા એમનાથી ડરતા હતા. એમનો કેસ પણ 5-5 વર્ષ પડ્યો રહ્યો હતો, પણ ન્યાયાધીશ તરીકે શિવરાજની ન્યાયની ત્રાજુડીએ એમની પણ શરમ ના ભરી.
1: સાચે જ, ન્યાયાધીશો તો આવા, ક્યાં રાવ બહાદુર ને ક્યાં પેલી બિચારી દુખિયારી એમની પુત્રવધુ. પુત્રવધુને ભરણ પોષણના પૈસા તો અપાવ્યા, પણ સાથોસાથ રાવ બહાદુરની જાટકણી કાઢી નાખી. વાહ, છે ભળ પુરુષ, એમાં ના નહીં.
0: અને કહે છે કે રાવ બહાદુરના કેસ વખતે એમના પિતાજી પણ આવ્યા હતા. કોર્ટની બહાર ખુરશી નાખી આખો કેસ સાંભળ્યો, ને પછી ન્યાયાધીશને મળ્યા વિના જ ચાલ્યા ગયા.
1: એમના પિતાજી પણ જેવા તેવા નહીં હો, સુજાનગઢના કારભારી. એમના કારભારમાં કોઈને અન્યાય થાય નહીં, બાપથી ચડ્યા તા દીકરા પાક્યા હતો.
2: સાહબ, સાહબ, સુજાનગઢથી ગાડી આવી છે.
3: કેમ?
2: બાપુ, બાપુ દેવ થયા.
3: હોય નહીં.
2: હા, કે છે કે રાતમાં હૈયું બંધ પડી ગયું.
3: બાપુ, બાપુ, આમ આમ અધવચ્ચે.

0: ભગવાન આવો શું દયાળુ, મારા લાલે શોક નો કર્યો તો, મેં તારો શોક નો કર્યો તો, હશે ઇમાજ કઈ મારા વાલીડાએ સારું જોયું હશે, તો છૂટી પણ આને સંતાડું ક્યાં, પર બાદ પણ દાવા આવ્યું અટાણીને ક્યાં મેળવા જાઉં.
1: કા ભૂઈ, તમારી છોડી ક્યારે ઘેર આવી?
2: મને તો મુઈને ખબર જ નથી, પછી કેમ કરીને ખબર પડી વાલા મુઈ?
1: ઈ તો અબ ઘડી તને કેનારા અહીં હાજર થશે. ભૂઈ મારી તો ધીરી રહેને.
3: હવે છાની મારને બહાર નીકળ.
1: નીકળીએ છીએ, મને ના જોયા હોય તો.
3: ગઈ ખરી સેવટે, પણ સાંભળ હવે, ગોઝારે કાંઠેથી એક મુંબીની હાડીનું પોટકું જડ્યું છે ફૂલેશને.
2: શું?
3: બીજું કઈ નહીં, ઈ સાડીમાંથી એક નાનકડો હાથ લબડતો હતો.
2: તે હું છે? ગામ કા ગજવો છો?
3: બીજું તો કઈ નથી થયું, પણ ઈ સોરાની માને ગોતવા ફૂલેશ ઘર ઘર ફરી રહી છે.
4: કા તારી સોડી બહારથી આવી છે?
2: હા, પણ ઈને તઈન દીધી, ઘર બારે પગ દીધો નથી.
4: અરે બધા ગુનેગાર એમ જ બોલે. આ હું છે?
2: કટકો છે લુગડાનો.
4: આ અમારે લઈ જવો પડશે. હા ચાલો.
2: ગભરાણી તો નસ ને માડી
0: રોયા શીત ને મારી પાછળ લાગ્યા છે. મેં તો ઉલટાની સારા માણસ ની આબરૂ ઢાંકવા મારું છોકરું રોતું બંધ પાડ્યું હતું. હતું તે મારું છોકરું ને ક્યાં પારકા પુત્તર ની ઘરથી દબાવવા ગઈ હતી, તો શું આ કાયદાનું કોર્ટનું કટર મારી ઉપર ઉતરી પડશે? પણ હું કઈ બોલીશ નહીં. રોયા ભલે જુલમ ગુજાર, હું કોઈનું નામ નથી દેવાની.
2: રટ નહીં બધા, આપણ આજ રાતના જ મારી માસીને ઘેર જતા રહેશું. એનો છોરો રાંડેલો છે, એની હારે તારો હથેવાળો કરી દેશું, કોઈ જાણશે નહીં બેટા. રટ નહીં બેટા, ઠાકર હું હરાવાના કરશે.
4: એ ભાઈ, તારી દીકરીને
2: ક્યાં લઈ જવી છે તમારે? ઈ માંદી મરે છે તે તો જુઓ.
4: હવે માંદી છે તે સરકાર હાજી કરશે.
2: ક્યાં?
4: આ જેલ ની હોસ્પિટલે.
0: જેલ? અંજુ, અંજુડી બેટા, અંજુડી.
5: આ શું છે સરસ્તદાર સાહેબ? કાલના કેસની ફાઇલ છે. અરે ચાઉસ, હવે માલુજીને કેમ છે?
6: સાહેબ બુખાર હે.
5: કેટલોક?
6: થોડા, બિલકુલ કમતી. હા સાહેબ, સો રહા હે.
5: આરામ છે? ઊંઘે છે ને? ઊંઘવા દો ચાઉસ.
7: સરકાર વિરુદ્ધ અજવાળી વાઘા બાળ હત્યા બાબત. અજવાળી બાળ હત્યા? આ બાળક? હા, એ વાતને આજે બરાબર 9 માસ વીત્યા. ના ના, આ કેસ હું હાથ પર નહીં લઈ શકું.
6: સાબ, કોઈ ઔરત મિલને કે લિયે આઈ હૈ.
5: કોણ છે?
6: કહેતી હૈ અંજુ કી માં હું, ઓર કહેતી હૈ કી સરસ્વતી ભાઈ ને ભેજા હૈ.
5: આવવા દો.
0: સાબ, તમારે પગે પડો છો, દયા કરો સાબ.
5: આ રીત સારી ના કહેવાય ભાઈ, તમે કાયદા વિરુદ્ધ વર્તો છો.
0: એ તો મને ખબર છે બાપા, પણ બાપુ જીવતા તા ત્યારે અમ ગરીબ પર રહેમ રાખતા. અમારી બસાડી અંજુડીને જેલમાં પોલીસ લઈ ગઈ છે, માંદી છે બસાડી. બાપા, એના કાગળ હંધાય ખોટા, એ તો મમ્મી માં હતી.
7: હા બચારી માં સાથે હું કેવી ગંદી રમત રમ્યો. એ કાગળો મેં આજ હાથથી લખ્યા. રે ભગવાન.
0: બાપલા, કાક તો બોલો, ભગવાને જો દ્રૌપદી ની દા સાંભળી હતી તો મારી દાશું નહીં સાંભળે. બાપથી લીધેલી મારી સોડીથી શું નું શું થઈ ગયું? બચડી ભૂળી ગભરું

0: તારે શું કરતી હશે?
1: તમે આ બધું મને કહો છો, પણ હું કેસ હાથ નથી લેવાનો. પણ હું એની ભલામણ કરીશ.
0: તો બાપલા, હું ને મારી અંજુરી આખો જલમારો તમારી સેવા કરશું.
1: સારું માડી, હવે જાઓ.
0: મને માડી કીધી? બાપલા, ભગવાન તમારી આથડી ઠારે.
2: સાબ સાહબ, માલુજી કા શરીર બિલકુલ ઠંડા પડ ગયા હે.
1: ના હોય માલુજી, માલુજી ચાઉસ ચાઉસ, ડોક્ટર કો બુલાઓ જલ્દી સે.
2: જી
1: માલુજી, માલુજી, બાપુની પાછળ પાછળ તમે, હવે અજવાળીનો સાહેબ કોણ? ડોક્ટર સાહેબ, તમે મોડા પડ્યા. માલુજી, માલુજી, આપણને આપણને છોડીને ચાલ્યા ગયા.
2: અલ્લાહ તોબા, એ ક્યાં હો ગયા, એ ક્યાં હો ગયા.
3: આ મેં શું સાંભળ્યું છે? સાચી વાત છે?
1: શું સાંભળ્યું છે?
3: તમે અજવાળીનો કેસ હાથ પર નથી લેવાના તે?
1: હા,
3: પણ કેમ?
1: સરસ્વતી, મારી મારી તબિયત
3: તો આ આબળા વિના કારણે જ કહેવાતા ન્યાયમાં પીસાઈ જશે ને. એની ભૂલ પાછળના કારણ મને એની માએ કહ્યા છે. બચારી છોકરી આખી જિંદગી સુખ પામી ના શકી, બાપે ધકેલી તો બીજાય પીખી.
1: એ કોઈનું નામ લે છે?
3: એ તો કશું બોલતી નથી, પણ તમે તમારા મિત્ર રામભાઈને બચાવવા જ.
1: સરસ્વતી, બસ કરો, હવે તો હું જ આ કેસ હાથ પર લઈશ. કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે.
4: બાઈ અજવાળી, બાપનું નામ વાઘા, જાતે કુંભાર, મધરાતે પોતાના બાળકની હત્યા કરી તેને ગોઝારે કાંઠે મૂકી આવવાનો આરોપ તારા પર છે. ઈશ્વરને માથે રાખીને કહે, મજકૂર ગુનો તે કર્યો છે? નામદાર કોર્ટ, નામ ઉક્કર જનારી આ હત્યારી ઓરતના ગુના માટે હું સાક્ષીઓની જુબાની લેવા માંગુ છું.
1: સાક્ષીઓને બોલાવો.
4: હવાલદાર કાંથડ.
5: હવાલદાર કાંથડ હાજર હો.
6: જી નામદાર.
4: હવાલદાર, તમારી તપાસ શું કહે છે?
6: મારી પાસે કુંભારણ કડવીનઈનો પતિ ફરિયાદ લઈને આવ્યા કે આરોપી એના બાળકને ગોઝારે કાંઠે મધરાતે મૂકી આવી છે. ત્યાં જઈ તપાસ કરી તો મરેલું તાજું છોકરું મળી આવ્યું, ને એના આધારે કુંભારવાસમાં તાજી હોવાવડીની તપાસ કરતા આરોપી મને એવી હાલતની દેખાણી ને ડાક્ટરી તપાસ માટે મોકલી.
4: બસ નામદાર.
1: બચાવ પક્ષના વકીલ.
7: હાજર છું નામદાર.
1: રામભાઈ, તમે, તમારે સાક્ષીને કંઈ પૂછવું છે?
7: જી નામદાર. હવાલદાર.
6: જી.
7: તોમતદારના ઘરથી ગોઝારો કાંઠો કેટલેક દૂર હશે?
6: આ અડધો પોણો માઇલ.
7: એ રસ્તો કેવો કહેવાય?
6: ઉજ્જડ કાંટાળો ને ખાડા ખડિયા વાળો.
7: ગોઝારા કાંઠાની નજીકમાં કોઈ બીજી વસ્તી છે?
6: આ પાટલીકોર 400 કદમ સેટે આ વેડવાનો પડાવ છે.
7: તો તમે ત્યાં નજીકમાં તપાસ કરવાને બદલે દૂર રહેતી આ તોમતદારના ઘેર કેમ ગયા?
6: કારણ એ હદ સુજાનગઢની છે.
7: નામદાર, મારી ઉલટ તપાસ પૂરી થઈ,
1: તમે હવે જઈ શકો છો. હવાલદાર.
4: જી નામદાર. બીજા સાક્ષી તરીકે હું ડોક્ટરને હાજર કરવા માંગુ છું.
1: સાક્ષીને રજૂ કરવામાં આવે.
5: ડોક્ટર હાજર હો.
4: ડોક્ટર સાહેબ, આપે એ બાળકની લાશ તપાસી છે?
7: હા જી.
4: આપની તપાસમાં શું માલુમ પડ્યું?
7: બાળકનું મેં પોસ્ટમોર્ટમ કર્યું હતું, તેમાં એને ગુંગાળાવીને મારી નાખવામાં આવ્યું હોય એવી એના ફેફસાની નળીઓની સ્થિતિ હતી.
4: બાળકને તપાસ્યું ત્યારે તેના મૃત્યુને કેટલો સમય થયો છે ડોક્ટર?
7: 48 કલાકથી વધુ નહીં.
4: વારું સાહેબ, બાળકને અવતરે કેટલો સમય થયો હશે?
7: 3 દિવસથી વધારે નહીં.
4: તમે આ બાઈને તપાસી હતી?
7: હા જી.
4: શું માલુમ પડેલું?
7: એના ગર્ભાશયની સ્થિતિ એવી હતી કે તેણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હોય.
4: ધેટ્સ ઓલ નામદાર.
7: ડોક્ટર સાહેબ, તમે આ બાઈને બરાબર તપાસેલી ખરું?
6: હા.
7: અને તમને માલુમ પડ્યું કે એને તાજેતરમાં જ બાળકને જન્મ દીધો ખરું ને?
6: જી હા.
7: તો હું પૂછું છું કે તાજી સુવાવડી સ્ત્રી સુવાવડ આવ્યા પછી 12 અથવા 24 કલાકમાં માઇલ અડધો માઇલ ખાડા ખડિયાને કાંટાવાળા ઉજ્જડ રસ્તે રાતે ચાલીને તેટલું પાછી આવી શકે ખરી?
6: ના જી.
0: તઈ હાવ

0: चुप रहे डोशी, इधर कौन है? देखते नहीं?
1: बस नामदार।
2: ये तो खरुड़े डॉक्टर साहेब के तमारी सामान्य प्रचलित पद्धति थी आ परीक्षा करी हती। ये तपास खोटी पड़े ज नहीं, एम तो नहीं ज ने?
0: नहीं ज नामदार, डॉक्टरी साधनों खोटा पण पड़े।
2: आ बालक जन्म पछी केटलू जीवी हशे?
0: 1 कलाक नामदार।
2: एटले हजू एनी जिंदगी पूरेपूरी स्वतंत्र न पण बनी होय?
0: संभव छे नामदार।
2: एटले के आ बाळकनी कमनसीब माता ए गमे ते हो, एणे ए बाळकनो जन्म छुपाव्या करता वधु अपराध बाळकने मारी नाख्यानो अपराध संभव छे के ना कर्यो होय?
0: खरुं नामदार, बाळक कुदरती रीते ज मृत्यु पाम्यु होय ए पण बनवा जोग छे।
2: सारू, तमे हवे जई शको छो।
3: नामदार, हवे हुं मारा त्રીજા સાક્ષી તરીકે કુંભારણ કડવીને હાજર કરવા માંગુ છું।
2: હાજર કરો।
0: કડવી હાજર હો!
3: તમે હવાલદારને તહોમતદાર અંગેની ફરિયાદ કરી હતી?
4: હા, તયે મારી તિલડીગા માંદી પડી હતી, મારો ધણી ભગતનો દોરો લેવા ગયો તો ને હું વાત જોતી હતી, એમાં વીજળીનો ઝોકાર થયો, માડી રે 40 ને માથે 5 ની ઉઠઈ, આવી વીજળી મેં પહેલ વહેલા જોઈ, જાણે બીજો સૂરજ, એમાં મારી નજર ગોજારા કાંઠે મંડળી, મેં મારી હગ્ગી આંખે જોયું, આ અજવાળી પોતે જ ઈ ગોજારા કાંઠે કાંક મેલતી હતી, મો સુજણું થયા ભેળી જ હું ગોજારે કાંઠે દોડી, જોઉં તો છોકરું ધરતીને માથે પાપ કઈ થોડા ખડકાળા છે, હા હું તો હાચું કહેનારી, પછી ભલે ને કડવું ઝેર લાગે।
1: કડવી ભાઈ, તમારે ને અજવાળીના બાપને આગલી રાતે વઢવાડ થઈ હતી એ સાચું?
4: હાથ વાર હાચું, હું તો એને કાચો ને કાચો ખાઈ જાઉં, ખબર છે?
1: તમે ભાડે રહો છો એ ઘર એનું જ છે ને?
4: તે દૂધે દોઈને અમાસે અમાસે રૂપિયા 2 દઈએ છીએ, કઈ મફત ન રહેતા?
1: અને ખોરડું ખાલી કરવા કહ્યું તું?
4: હા, ને મેં રોકડું પર ખાવી દીધું તું કે ખોરડું ખાલી કરતા પહેલા હું તારા લુગડા નહીં ઉતારી લઉં।
3: નામદાર, બચાવના વકીલ છું એમ સૂચવવા માંગે છે કે સાહેબ એના અસીલ ઉપર કિન્નો લેવા માટે આ તરકટ મચાવ્યું છે।
1: હા, એમ સૂચવવાનો જ મારો આશય છે।
4: શું બોલ્યો તું? મારા ગોઠણ જેવડોને મને ગલડીને આખીને?
2: ભાઈ શાંતિથી જવાબ આપો, અહીં કજિયા ન કરાય। હા જુઓ ભાઈ કડવી, ગોઝારો કાંઠો તમારા ઘરથી પાગ આવું જેટલો તો છેટો હશે ને?
4: ઈ તો બાપા તમે ક્યાં નથી જાણતા।
2: વારું, તમારી નજર શું હજુ એટલી બધી લાંબે પડે છે કે તમે ત્યાં ઉભેલું માણસ જોઈ શક્યા?
4: ઠીક છે બાપા, આ તમારે પરતાપે હજુ એટલી બધી લાંબે પડે છે નજર।
2: હા ઠીક, ત્યારે જુઓ તમે કાંથળ હવાલદારને તો ઓળખો છો ને?
4: ઈને શું, એની માને ઓળખું છું।
2: તો જુઓ આ સામે બારણું છે, એની પાસે 3 હવાલદાર ઊભા છે, એમાંથી કાંથળ હવાલદાર કયા?
4: આ આ આ ઓલ્યો સેલ્લો ઊભો છે ને ઈ।
3: મારો છેલ્લો સાક્ષી હોસ્પિટલનો હાઉસ સર્જન છે નામદાર।
2: હાજર કરો।
0: હાઉસ સર્જન હાજર હો!
3: બાઈ અજવાળીને લાવવામાં આવી ત્યારે એની સ્થિતિ કેવી હતી ડોક્ટર સાહેબ?
5: 4-5 દિવસની સુવાબડી હોય તેવી।
3: શા પરથી એમ માન્યું?
5: એને શરીર ચેકઅપ કરાવવાની ના પાડી અને
3: શું
5: એ મારી ગરદન પકડવા દોડી અને પછી બેભાન થઈ ગઈ।
2: સબૂર, એના શરીર તપાસની પરવાનગી ડોક્ટરે મેજિસ્ટ્રેટ પાસેથી લીધી હતી?
5: ના જી।
2: તમે ક્વોલિફાઈડ ડોક્ટર છો કે?
5: હા જી।
2: તો તમને ખબર હોવી જોઈએ કે મેજિસ્ટ્રેટની રજા વગર કોઈ પણ સ્ત્રીનું શરીર એની મરજી વિરુદ્ધ તપાસી શકાય નહીં।
5: હા જી।
2: ને તપાસો તો તમને સખત સજા થાય।
5: હા નામદાર।
2: એટલે કે તમે એને તપાસી નહોતી?
5: ના નામદાર।
2: બેસી જાઓ મિસ્ટર પબ્લિક પ્રોસિક્યુટર, હવે કોઈ સાક્ષી છે તમારો?
3: નામદાર, સાક્ષી તો નહીં, પુરાવો રજૂ કરવો છે।
2: રજૂ કરવામાં આવે,
3: બાળકને જે સાડીમાં વીંટાળવામાં આવ્યું હતું તે મુંબઈની સાડી હતી નામદાર, ને તેનો એક આ ટુકડો તોમતદારના ઘરમાંથી મળી આવ્યો છે જેની ઉપર અ લખવામાં આવ્યો છે।
2: ભાઈ આ સાડી ને ટુકડો તમારા છે?
4: ના, એ મને મળ્યા હતા।
2: ક્યાંથી મળ્યા હતા?
4: રસ્તામાંથી।
3: પણ નામદાર, એના પર બાઈના નામનો પહેલો અક્ષર અ લખાયેલો છે જે
2: એથી અજવાળીનો અ એમ સાબિત ન થાય, અમૃત, અમથી કે અવલ હોઈ શકે।
3: એ તો નામદાર, આગળ ઉપર અદાલતમાં બતાવી આપીશ કે બાઈ અજવાળીને આ સાડીની ભેટ આપનાર કોણ હોઈ શકે।
2: બાઈ અજવાળી, ઉતાવળ ન કર, ફરી વિચાર કરીજો, આ ટુકડો તને ક્યાં મળેલો?
4: તમે શા તારું મારી વાહે પડ્યા છો? મને કાંઈ પૂછો માં, મને કાંઈ ખબર નથી,
2: અદા

0: અદાલતની કાર્યવાહી પૂરી થાય છે.
1: જેલર સાહેબ, મારે ભાઈ અજવાળીને મળવું છે.
2: કેમ?
1: એના બચાવ માટે મારે મહેનત કરવી છે.
2: બેન, તમે એને કેવી રીતે બચાવશો? એણે ખૂન કર્યું છે એમાં કોઈ શક નથી. બધા જાણે છે કે 10 મહિના પહેલા એ કોઈની સાથે ભાગી ગઈ હતી.
1: હું એ જ વાત આ છોકરીના બચાવમાં લાવીશ. એને ફસાવનાર પુરુષ જ આ હત્યાનો જો હત્યા થઈ હોય તો પહેલો ગુનેગાર છે.
2: પણ બેન, અદાલત એને કોઈ સજા ન કરી શકે.
1: હા, એ હું જાણું છું. એને ફસાવનારનું નામ જાણી શકાય ને એની આબરૂ ખાતર જ જો એણે બાળકને મારી નાખ્યું હોય તો એને સામાન્ય જ સજા થાય ને?
2: કદાચ.
1: સાહેબ, હું અંદર જઈ શકું?
2: જઈ શકો છો.
1: આભાર સાહેબ. અજવાળી, મારી વાહે શા તારું પડ્યા છો? જો અજવાળી, તું એ સ્ત્રી છે ને હું એ સ્ત્રી જ છું. તારી વેદના, લાચારી બધું સમજી શકું છું. હું એ સમજું છું કે તારી મારી ઉંમરે કોઈ પુરુષ ઉપર આપણું હૈયું ઢળી પડે ને કાળ વેળાએ સ્ત્રીને તરછોડી દે. તારું પણ આવું જ બન્યું હોવું જોઈએ, ખરું ને? આમ જ બનેલું ને?
3: કાંઈ જ મને ન પૂછો, ન પૂછો ભાઈ.
1: અજવાળી, અજવાળી, હું તને બચાવવા આવી છું. મારા પર તને વિશ્વાસ નથી? કાલે ઉપલી અદાલતમાં રાજકોટ જતા પહેલા તારું પેટ ખોલી નાખ બેન, હું તારી પડખે છું.
3: મારાથી કોઈનું નામ કદી જ નહીં લઈ શકાય, ભલે મારા કટકા કરી નાખો.
1: કાંઈ નહીં બેન, નામ છ ન દેતી, પણ અદાલતની દયા મેળવવાનો માર્ગ લેવામાં શું ખોટું? કોઈ સ્ત્રીને પોતાના બાળકનો જીવ લેવાનું ગમતું નથી. આવું અઘોર કૃત્ય સંજોગો જ કરાવે છે. એ સંજોગો કહેવામાં તો તને વાંધો નથી ને? એ સંજોગો જાણી કદાચ તને છોડીએ મૂકે.
3: ભલે, ત્યારે હું સાચું કબૂલ કરીશ. બોન, મારો અંતરજામી જાણે છે, મારે એને મારી નહોતું નાખવો. અત્યારે જીવતું હોત તો હું એને ધવરાવતી હોય. હું કોને કહું? મારે કહેવા પણ કોઈ ઠેકાણું જ નથી.
1: હું છું ને?
3: ખરેખર તમે મને છોડાવી શકશો બોન?
1: હું બધું જ કરી શકીશ અજવાળી, પણ કહેતો એ પુરુષ તે રામભાઈ?
3: ના ના, એ તો નહીં.
1: ત્યારે કોઈ અમલદાર?
3: મને પૂછવું રહેવા દો બોન. એનો બચાડાનો શું કરો?
1: એ મારા કંઈ થાય? અજવાળી, અજવાળી બોલતી કેમ નથી?
3: બોન બોન, મને કાંઈ ના પૂછો.
1: ત્યારે તમારી ફરજ પૂરી થઈ કેમ? તમે અહીંથી ચાલ્યા જશો.
4: પણ હું શું કરું સરસ્વતી? કાયદાએ મારા હાથ બાંધી દીધા હતા.
1: કાયદો? એક અબળા દુખિયારી ફસાઈ ગયેલી છોકરીને ખાવા માંગે એ કાયદો?
4: સરસ્વતી, મેં શું શું કહ્યું છે એ જાણત તો ક્ષમા આપત.
1: ક્ષમા? ધિક્કાર છે તમને. જેનું જીવન રોળી નાખ્યું એની ક્ષમા માંગવાની તો હિંમત કરો એકવાર. તમે સ્ત્રી જાતિના રક્ષક, મને છેતરી? તમે મારી દેવમૂર્તિ ભાંગી નાખી છે. હવે મારી આંખો ઉઘડી ગઈ છે.
4: જતા પૂર્વે ફરી નથી મળવાના એમ સમજીને પણ માફી યાચું છું.
1: જ્યાં સુધી પાખંડનો ભોગ બનેલી છોકરીનો ઉદ્ધાર કરવાની હિંમત ન હોય ત્યાં સુધી માફી માંગવાનો તમને કોઈ અધિકાર નથી.
4: મેં તમને એક નિષ્ઠાથી ચાહ્યા છે ને?
1: તમારું મોં ન ગંધવો. મને તો એ છોકરીની ઈર્ષા આવે છે. તમારો એટલો પ્રેમ પામવા મારું સર્વસ્વ તમને આપી દે, પણ તમે તો મને સૂતી વેચી.
4: સરસ્વતી,
1: દંભી.
4: રામભાઈ, રામભાઈ, દરવાજો ખોલો.
5: કોણ? શિવરાજ?
6: ડેપ્યુટી સાહેબ, તમે ત્યાં શું જુઓ છો? એ ટુકડા આપની છબીના જ છે. કેમ આવું થયું?
4: મારે વાત કરવી છે.
6: મારે નથી સાંભળવી, કહું છું અંદર ના આવો.
4: બરાબર છે, બરાબર છે, હું એને જ લાયક છું રામભાઈ. પણ રામભાઈ, જગતમાં ક્યાંય જવાનું ઠેકાણું નહોતું, એટલે જ તારી પાસે આવ્યો છું. હું તો મારો સર્વનાશ કરવા બેઠો છું, પણ તને કદાચ આ સંસારમાં આગળ વધવાની આશા હોય તો?
5: મારી તો સર્વ આશાઓ ભડકે વળી ગઈ.
4: આશાઓ?
5: હા, મારી આશાઓ. અજવાળીને ઉગારી લેવાની આશાઓ,
4: અને
5: મારું ચાલે તો એને પરણીને એના સાચા પાલક થવાની આશા. તમારી જેમ નહીં.
4: હા, હું તો તમારો અપરાધી, પણ તારી આશા વિશે અજવાળી જાણે છે?
5: હા,

0: એ તો સાંભળતા વેત આનંદથી ગાડી થઈ ગઈ હતી.
1: ત્યારે તો એ છૂટવાની ને તારી જોડે પરણવાની આશામાં ઝૂલે છે એમને.
0: હા, પણ એની ભ્રમણા છે.
1: એને એને સત્ય પણ કરી શકાય રામભાઈ.
0: કઈ રીતે? મને કહેશો કઈ રીતે?
1: હું તમને બંનેને અહીંથી ભાગી છૂટવાનો માર્ગ કરી આપીશ.
0: પછી
1: હું મારો અપરાધ સ્વીકારી લઈશ.
0: શિવરાજ, આ શું કહો છો? શિવરાજ
2: સાહેબ, પોલીસ સુપરિટેન્ડન્ટ સાહેબ આયે હૈ.
1: હેલો મિસ્ટર સ્કોટ, ગુડ મોર્નિંગ. રાજકોટથી પરોડિયાની ટ્રેનમાં આવ્યા લાગો છો?
3: યસ. ખબર મળ્યા છે કે જેલ તૂટી છે ને તોહમત દારણ ભાગી છૂટી છે. એમાં જેલર અને કોન્સ્ટેબલોનો હાથ લાગે છે. સર, કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી અટકાયતમાં લીધા છે. જેલરને સસ્પેન્ડ કરવાની ભલામણનો ટેલિગ્રામ આપ રાજકોટ કરો અને એને નસાડનારને પકડવાનું વોરંટ આપો.
1: કોણ નસાડનાર?
3: રામભાઈ વકીલ સાહેબ.
1: ચાલો પહેલા જેલ પર જઈએ, બધી કાર્યવાહી ત્યાં જ થાય. મિસ્ટર સ્કોટ, ગુનેગાર હું છું. તોહમત દારણને મેં મારી સત્તાની મદદથી નસાડી છે, ઈરાદાપૂર્વક નસાડી છે. મને ગિરફ્તાર કરો. મિસ્ટર સ્કોટ, શાના વિચારમાં છો? તો હાથ કડી પહેરાવો, અપરાધી હું જ છું.
4: મિસ્ટર શિવરાજ, અરે અરે સર, તમને તો ચક્કર આવતા જણાય છે. ડોક્ટરને બોલો.
1: મને કાંઈ નથી થયું. આ તમાશો શા માટે કરો છો?
0: શિવરાજ, શિવરાજ, આ તમે શું કર્યું? મારા ગડપણનો વિચાર ના કર્યો?
3: અરે બરવે સાહેબ, આપ
1: મને મને માફ કરો વડીલ, પણ હું જ અપરાધી છું. મેં ન્યાયનું સ્થાન ખાલી કરીને એક પ્રચંડ તરકટ ઉઘાડું પાડ્યું છે.
0: શિવરાજ, શિવરાજ, હજી પાછા વળો. મારી સરસ્વતી,
1: એ તો ઉગરી ગયા. એમણે વખતસર મારો ત્યાગ કર્યો.
0: કોણે કહ્યું તમને? સ્વપ્નમાં પણ એ તમારું નામ લે છે. એના ક્ષણિક રોષથી ઉશ્કેરાઈને આ શું કરવા બેઠા છો? ચાલો પાછા, ચાલો હું તમારા લગ્ન કરાવી આપીશ.
1: મને એનો તલસાટ રહ્યો નથી. હું અપરાધી, ઘોર અપરાધી છું. હું દુનિયાના કાને મારો એકરાર નાખવા માંગુ છું. મને મને પાછો નહીં વાળી શકો.
3: મિસ્ટર શિવરાજ, તમે તમારા અપરાધનો સ્વીકાર કરો છો?
1: હા.
3: ફોજદાર, આરોપીની કબૂલાત લખી લો અને એમને જેલમાં પૂરવામાં આવે એમનો પાકો બંદોબસ્ત રાખજો.
5: સાહેબ, માલિક આપકા શુકર કરે, પેટ કી રોટી હમારે હાથો સે બડી બુરાઈ કરા રહી હૈ સાહેબ.
1: સરસ્વતી, તમે અહીં અત્યારે?
6: આજે આપણી લગ્ન તિથિ છે.
1: એવું ના બોલો, એ શક્ય નથી. આ જેલ છે સરસ્વતી. પાછા જાઓ, પિતાજી પાસે જાઓ.
6: એમનો આશરો તો ક્યારનો છોડ્યો?
1: પણ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ને ખબર પડશે તો?
6: એમણે મંજૂરી આપી છે.
1: પણ
6: જ્યાં તમે ત્યાં હું, હું એ જેલમાં જ સેવા કરું છું.
1: શું સેવા? શા માટે?
6: તમે પૂછો છો શા માટે? તમે તમારા માટે. શિવરાજ, તમે મારા આરાધ્ય દેવ છો.
1: પણ અહીં જેલમાં લગ્ન વિધિ?
6: બ્રાહ્મણને લાવી છું.
1: કોણ? ગુરુદેવ?
7: હા, હું. તને કારણ વગર સજા કરનાર ગુરુદેવ હું. ત્યાં તો ક્ષમા બતાવી, પણ હું સાચો અપરાધી બનીને જેલમાં આવ્યો.
1: ના ના સરસ્વતી, ગેલછા છોડો.
6: મને રજળતી મૂકવી છે? મને કેટલા અપરાધ કરશો શિવરાજ?
1: સરસ્વતી,
6: શિવરાજ,
1: સરસ્વતી.

0: અલી નૈના,
1: હા,
0: આ ચંપાબેન ને કેટલું દુઃખ.
1: જમલી, ઇમને શેનો દુઃખ?
0: આ બબ્બે છોકરાની માં થઈ તો આમ લોટો લઈને જવું પડે છે.
1: હાલી હો, ઈ વાત તો હાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારે બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર નત ગઈ. પહેલા સંડાસ બનાવડાવો પછી લગ્ન.
1: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાઈ દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: હાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: હાચી વાત કીધી તે. હો,
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: પાપા મેરે આએંગે, ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે, મેં ઉનસે ખેલુંગી.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે હિન્દી ગેરફિલ્મી ગઝલોનો કાર્યક્રમ, સાંભળીએ ભૂપિન્દર સિંઘ અને મિતાલી સિંઘના સ્વરમાં.

0: અલી નૈના,
1: હા,
0: આ ચંપાબેન ને કેટલું દુઃખ.
1: જમલી, એમને શેનો દુઃખ?
0: આ બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
1: હાલી હો, ઈ વાત તો હાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારે બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર નત ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
1: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી, મેં ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: હાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: હાચી વાત કીધી તે. હો,
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: પાપા મેરે આએંગે, ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે,
4: મેં ઉનસે ખેલુંગી.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગેરફિલ્મી ગઝલો ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંઘના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.